માવજીભાઈ પરમારના સ્વરમાં રવિરામની રચના બાદ શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમય અનુસાર શ્રોતા મિત્રો અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થવા જઈ રહ્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

ને હરનારા એવા માં ગંગાને હું વારંવાર પ્રણામ કરું છું. શ્રોતા મિત્રો, આજે ગંગા દશેરાનો પાવન દિવસ છે. આજના દિવસે માં ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરિત થયા હતા. ભગીરથ રાજાની આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને તેઓ પૃથ્વી પર આવ્યા હતા. માન્યતા છે કે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી વ્યક્તિના 10 પ્રકારના પાપો દૂર થાય છે. ઉપરાંત આજે વિશ્વ ફૂટબોલ દિવસ અને સ્વાતંત્ર્ય સેનાની રાસબિહારી બોઝની જન્મ જયંતિ પણ છે.

મિત્રો, હવે સભાની શરૂઆતમાં આવો જોઈ લઈએ આજના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05. 6:30 વાગે સાંભળીશું ચિંતનાત્મક લઘુરા વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. 6:35 રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાન. જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળીશું કાર્યક્રમ સુરસરિતામાં 6:45 અને કાર્યક્રમ સદાબહાર ગીતમાં 7:00. 7:20 રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30 પ્રસારિત થશે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ તથા 9:00 આપ માણી શકશો સંગીત સાથે માહિતી વિરસતો કાર્યક્રમ સવારે સવારે. 9:30 રજૂ થશે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 10:02 પર આપ સાંભળશો સાહિત્ય પત્રિકા અને 10:30 માણીશું હિન્દી ફિલ્મ સંગીત. 10:45 રજૂ થશે સુગમ સંગીત. 11:02 આપ માણી શકશો ફિલ્મી ગીતો અમારા કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં. 11:30 રજૂ કરીશું હિન્દી ગેરફિલ્મી ગીતો. 12:02 પર આપ સાંભળી શકશો સુરસંગાત. ત્યારબાદ 12:30 રજૂ થશે મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર.

બપોરે 1:10 સાંભળી શકશો સુગમ સંગીત. ત્યારબાદ 1:30 ફોજી મિત્રો માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. પ્રથમ સભાના અંતે 2:40 પર રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી સંગીત. અમારી બીજી સભાનો પ્રારંભ થશે 4:58. 5:00 દિલ્હી કેન્દ્રથી રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક અલંકરણ સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કાર પ્રદાન કરવાનું સીધું પ્રસારણ રજૂ થશે. 6:30 સાંભળીશું યુવા માટેનો કાર્યક્રમ યુવાણી તથા 7:00 સાંભળીશું ગેરફિલ્મી સંગીતોનો કાર્યક્રમ. 7:22 પ્રસ્તુત થશે ગામનો ચોરો. બરાબર 8:00 સાંભળીશું કાર્યક્રમ સુરમાધુરી. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી સંગીત. 9:15 સાંભળીશું કાર્યક્રમ સ્પોટલાઇટ તથા આજ કે ફનકાર સાંભળીશું 9:30. ગુજરાતી નાટક દ્રષ્ટિનું પ્રસારણ થશે 10:00, જેના લેખક છે વર્ષા અડાલજા, રજૂઆત કરતા કિરીટ બારોટ તથા નિર્માણ કાર્ય દક્ષા દવેનું છે. બીજી સભાના અંતમાં 10:30 શાસ્ત્રીય સંગીત રજૂ થશે. તો હતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર.

હવામાન ખાતા દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 5:30 વાગે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% નોંધાયું. ગઈકાલે રાત્રે 8:30 થી લઈને આજે સવારે 5:30 વાગ્યા સુધી મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, અને લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે. તો હતા આજના સ્થાનિક હવામાન સમાચાર.

0: સવારના 6 વાગ બાજી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ રાષ્ટ્રપતિ ભવન મેં 66 વિશિષ્ટ લોગો કો વર્ષ 2026 કે પદ્મ પુરસ્કાર પ્રદાન કરેંગે. સમારોહ મેં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર ગૃહમંત્રી અમિત શાહ ભી ઉપસ્થિત રહેંગે. આજ 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ ઓર 58 પદ્મશ્રી અલંકરણ દિયે જાયેંગે. રાષ્ટ્રપતિ ને વર્ષ 2026 કે લિયે 131 પદ્મ પુરસ્કારો કી સ્વીકૃતિ દી હૈ. ઇનમેં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ ઓર 113 પદ્મશ્રી અલંકરણ હૈ. શેષ પદ્મ પુરસ્કાર બાદ મેં સમારોહ કે દૂસરે દોર મેં દિયે જાયેંગે. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર ને કહા હૈ કે ભારત ઓર અમેરિકા આતંકવાદ કે હર રૂપ કા મુકાબલા કરને કો તત્પર હૈ. કલ નઈ દિલ્હી મેં અમેરિકા સે 250વે સ્વતંત્રતા દિવસ સમારોહ કો સંબોધિત કરતે હુએ ડોક્ટર જયશંકર ને કહા કે દોનો દેશો કો આતંકવાદ કો કતઈ બરદાશ્ત ન કરને કી નીતિ પર દૃઢ રહેના હોગા. ઉન્હોને કહા કે વૈશ્વિક અર્થવ્યવસ્થા કો જોખિમ સે બચાને ઓર વિશ્વ કો અધિક વિકલ્પ ઉપલબ્ધ કરાને મેં દોનો દેશો કા હિત હૈ. વિદેશ મંત્રી ને કહા કે અનેક સ્થિતિઓ મેં દોનો દેશો કો વિભિન્ન ક્ષેત્ર મેં પ્રભાવી રણનીતિક સાઝેદાર બનાયા હૈ. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર ઓર અમેરિકા કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો ને નઈ દિલ્હી મેં કઈ મુદ્દો પર ચર્ચા કી. દોનો નેતાઓ ને ભારત અમેરિકા રણનીતિક સાઝેદારી કો ઓર મજબૂત કરને કી પ્રતિબદ્ધતા દોહરાઈ ઓર વ્યાપાર, ઉર્જા, મોબિલિટી તથા ક્ષેત્રીય સુરક્ષા સમેત કઈ ક્ષેત્રો મેં સહયોગ કા ઉલ્લેખ કિયા. ડોક્ટર જયશંકર ને પ્રતિનિધિ મંડળ સ્તર કી બાતચીત કે બાદ સંવાદદાતા સંમેલન મેં કહા કે દોનો દેશો કે બીચ વ્યાપાર સમજૌતે કો જલ્દી સે જલ્દ અંતિમ રૂપ દિયા જાના ચાહિયે.
2: हमने हाल ही में ऊर्जा क्षेत्र में विस्तार का स्वागत किया है. भारत की ऊर्जा सुरक्षा के लिए आपूर्ति विविध माध्यम में उपलब्ध है. हमने परमाणु ऊर्जा सहयोग पर भी बातचीत की है. शांति अधिनियम के पारित होने से हमारे सामने नई संभावनाएं खुली हैं.
1: अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने भागीदारी के रणनीतिक आयामों का उल्लेख किया और भारत को अमेरिका का सबसे महत्वपूर्ण भागीदार बताया. गृहमंत्री अमित शाह ने कहा है कि सरकार ने सभी जनजातीय समुदायों को समान नागरिक संहिता के दायरे से बाहर रखने के लिए विशेष प्रावधान किए हैं. इसका उद्देश्य उनके अधिकारों को पूरी तरह संरक्षित रखना है. नई दिल्ली में जनजातीय सांस्कृतिक समागम में गृहमंत्री ने कहा कि समान नागरिक संहिता से किसी भी जनजातीय अधिकार का उल्लंघन नहीं होगा. श्री शाह ने कहा कि नरेंद्र मोदी सरकार ने जनजातीय कल्याण को आगे बढ़ाने का काम किया है.
3: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से जनजाति महाकुंभ को कहना चाहता हूँ. कांग्रेस के जमाने में जनजातियों के कल्याण का कुल बजट 28,000 करोड़ था और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी के उम्मीदवार देवांशु पांडा ने फलता विधानसभा सीट जीत ली है. श्री पांडा ने अपने निकटतम प्रतिद्वंद्वी सीपीआईएम के शंभुनाथ कुर्मी को 1,09,021 वोटों के अंतर से हराया, जिन्हें 40,645 वोट मिले. प्रधानमंत्री नरेंद्र मोदी ने फलता विधानसभा पुनर्चुनाव में रिकॉर्ड अंतर से जीत दर्ज करने पर देवांशु पांडा को बधाई दी. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई ने 12वीं की बोर्ड परीक्षा की उत्तर पुस्तिकाओं की स्कैन प्रति प्राप्त करने की अंतिम तिथि आज तक के लिए बढ़ा दी है. बोर्ड ने कहा है कि छात्रों को आवेदन करने का पर्याप्त समय देने के लिए यह फैसला किया गया है. आज उत्तर पुस्तिका की आखिरी स्कैन प्रति उपलब्ध करा दिए जाने के बाद भी पोर्टल 2 दिन तक खुला रहेगा. बोर्ड ने बताया कि पुनर्मूल्यांकन के लिए आवेदन करने की तारीख जल्द घोषित हो जाएगी. राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने इस महीने की 28 तारीख को होने वाली संयुक्त विश्वविद्यालय प्रवेश परीक्षा सीयूईटी यूजी 2026 की तिथि आगे बढ़ा दी है. एनटीए ने कहा है कि सरकारी अधिसूचना के अनुसार ईद उल अजहा बकरीद की तिथि में बदलाव को देखते हुए यह निर्णय लिया गया है. संशोधित परीक्षा तिथि की सूचना जल्द ही दी जाएगी. देश के मध्य और उत्तर पश्चिम हिस्सों में भीषण

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ રવિ સાહેબની રચના, સ્વર સોનિક સુથાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે આત્મનિરીક્ષણ, જેના વક્તા છે ડોક્ટર ચંપક મોદી.
1: આત્મનિરીક્ષણ. પ્રત્યેક વ્યક્તિ અન્યની ક્ષતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના દોષ જોવાની આંખ તેને નથી, તેથી અંતકાળે તેની અધોગતિ થતાં તે નર્કમાં જાય છે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. મંદિર સામે એક ગણિકાનું ઘર હતું. મંદિરમાં સંત મહાત્મા ગણિકાને ઘેર આવતા યુવાનોને જોઈ દુઃખી થતા. એક દિવસે તેમણે ગણિકાને કહ્યું, હે પાપીણી, તારે કારણે લોકોની દુર્ગતિ થાય છે, મૃત્યુ પછી તારું શું થશે તેનો તો વિચાર કર. આ સાંભળી ગણિકાને પશ્ચાતાપ થયો. તેણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આજીવિકા માટે લાચારીથી ગણિકા તરીકે જીવું છું, મારી રક્ષા કરવાનો ધર્મ તારો છે. સાધુએ જોયું કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવર જવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે. સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો. તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નર્કમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર. ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું. રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા. દૈવયોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતા મૃત્યુ પામ્યા. યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો. આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નર્કમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે. યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી. તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું. જો પેલો તારો દેહ, એ તો અવશ્ય શુદ્ધ હતો. લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે. બેન્ડ વાજા સાથે તારા મૃતદેહનો તેઓ વરઘોડો કાઢી રહ્યા છે. અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ, જો એની દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે. સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું. તેથી તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો. ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે. ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે. આપણે કદીય આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી. પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. અરે અપરાધ પોતાના, તુજો માનવ સમજી જાય તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ, પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ડૉક્ટર ચંપક મોદીને, જેમનો વિષય હતો આત્મનિરીક્ષણ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન એપિસોડ નંબર 168. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, સ્વર એ હરિહરન.

આ સાથે જ સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં પ્રસારિત કરીશું સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

મિત્રો, સદાબહાર ગીત કાર્યક્રમને આપીએ વિરામ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય છે પ્રાદેશિક સમાચારનો.

0: એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7ના ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારોમાંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. ના અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ પ્રેક્ષક હી હૈ તો જૈસા હુઆ કે સરકાર ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો બહોત બહોત બહોત અચ્છા લગા બહોત અચ્છા.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદલોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: ન્યૂઝ ઓન એઆઈઆર .gov.in/u અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો. એમબીએ અને એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30મી જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022થી 2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
1: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહન ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઊભી કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
2: આગલે 7 દિન और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर रहा है कल 42.7 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है. अगर विंड्स की बात करें कोस्टल की, तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडियंट है, हल्की विंड्स स्ट्रॉन्ग चल रही है. जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती हैं. इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती हैं और उनकी जो स्पीड दी गई है वो हमने 15 से 20 गति 25 नॉट के आसपास की.
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ, ડિસિલ્ટિંગ, ડેમ રિપેરિંગ, તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે. કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર આર એ ઓળદરાએ જણાવ્યું હતું.
3: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા, અહીંયા તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી, માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે. જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. અને એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સૌપ્રથમ સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં ભરત આચાર્યની આરાધના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય.

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગરફમી સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ કૈલાસ પંડિતની આ રચના, સ્વર મનહર ઉદાસ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી સંગીત. હવે પ્રસ્તુત છે આશિત દેસાઈના સ્વરમાં કૈલાસ પંડિતની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગેરફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ વિનય ઘાસવાલાની રચના, સ્વર મનહર ઉદાસ.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણી અમદાવાદ વડોદરા. થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના

0: ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રણનીતિક સાઝેદારી હૈ. યે સાઝેદારી કઈ ક્ષેત્રો મેં દોનો પક્ષો કે રાષ્ટ્રીય હિતો સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપ મહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટા ભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઈરાન કે બંદરગાહોં કી નાકેબંદી કે કારણ ઈરાન ને હોર્મુઝ જળ ડમરુ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: नरेंद्र मोदी सरकार के गृह मंत्री के नाते स्पष्ट कर देना चाहता हूं, यूसीसी की कोई पाबंदी वनवासी जगत पर, वनवासी व्यक्ति पर लगने वाली नहीं। यूसीसी

0: कोई वनवासी अधिकारों का अतिक्रमण नहीं होने वाला है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે

0: ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: ભારત જી રામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ. નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ. ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. વીબીજી રામજી એક્ટ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે. મહારાષ્ટ્ર શહેરમાં TCS સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. SIT ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7 થી 8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3 થી 4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે. બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. IPL ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં KKR 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક. દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી ઈરાન.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે એક ગીત, ફિલ્મ આંખે, સ્વર મોહમ્મદ રફી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આપણો સવારનો વિશેષ કાર્યક્રમ જેનું નામ છે સવારે સવારે.

0: सवारे सवारे।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી હું છું તમારો દોસ્ત રવિ, અને આજના આ ખૂબ જ સુંદર પ્રભાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મનપસંદ કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજના સૂર્યનું પહેલું કિરણ એક અનોખો જુસ્સો અને ઉમંગ લઈને આવ્યું છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ ફૂટબોલ ડેની ઉજવણી થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફૂટબોલ રમતના વૈશ્વિક પ્રભાવ, એકતા અને શાંતિના સંદેશને માન આપવા માટે આ ખાસ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. રમત ભલે મેદાનની હોય કે પછી જિંદગીની, જ્યાં સુધી મનમાં એ જીદ ના હોય ને કે મારે જીતવું જ છે, ત્યાં સુધી મજા નથી આવતી. તો ચાલો આ નવી સવારના આકાશમાં આપણા ઈરાદાઓનો ગોલ પોસ્ટ નક્કી કરીએ અને પૂરી એનર્જી સાથે સાંભળીએ આ અદભુત સુર.

વાહ, સવાર સવારમાં શંકર મહાદેવનના કંઠે ગવાયેલા લક્ષ્ય મૂવીના ગીતને સાંભળીને આખા શરીરમાં એક નવી જ ઉર્જા દોડી ગઈ હશે, ખરું ને? આજે ફૂટબોલ ડે નિમિત્તે આપણે યાદ રાખવું ઘટે કે ફૂટબોલ માત્ર ગોલ કરવાની રમત નથી, પણ એ આપણને પરસ્પર તાલમેલ, કઠોર શિસ્ત અને ટીમવર્ક શીખવે છે. સાહેબ, રમત ગમે તેટલી રોમાંચક હોય પણ થાક અને હાર તો એનો પણ એક હિસ્સો છે. પણ અસલી વિજેતા એ નથી કે જે ક્યારે પડતો નથી, પણ એ છે જે મેદાન પર ઘૂંટણીએ પડ્યા પછી પણ ધૂળ ઝાપટીને ફરી ઊભો થાય છે અને દોડે છે. જો શ્વાસ ચાલુ છે, હૃદય ધબકે છે, તો પછી નસીબ અને નસીબની સામે હથિયાર હેઠા શા માટે મૂકવા? આપણી જિંદાદિલી જ આપણી સૌથી મોટી જીત છે. સવારના માહોલને વધુ પાવરફુલ બનાવીએ અને અનુભવીએ આ અસલી દમ. આવો સાંભળીએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું આ ગીત. અવાજ છે સિદ્ધાર્થ મહાદેવનનો.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા સાથે આપ જોડાયેલા છો અને માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ સવારે સવારે. જ્યારે માણસના મનમાં આવો અદ્ભુત જુસ્સો અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય ને, ત્યારે એ આખા દેશ માટે એક મિસાલ બની જાય છે. આજે ઇતિહાસના પાના પરથી એક એવા જ મહાન ક્રાંતિવીર રાસબિહારી બોઝની જયંતીની યાદ કરીએ. ગદર પાર્ટીના પ્રમુખ ક્રાંતિકારી અને આઝાદ હિંદ ફોજના પાયાના પથ્થર એવા આ મહાન સપૂતે ભારત બહાર રહીને પણ દેશની આઝાદીની ક્રાંતિની મશાલ પ્રજ્વલિત રાખી હતી. સાચો ખેલાડી માત્ર મેદાન પર નથી હોતો, દેશભક્તિના મેદાન પર રમનારા એ વીરો પણ અસલી યોદ્ધા હતા. જ્યારે દેશપ્રેમનો રંગ ચડી જાય ને સાહેબ, ત્યારે દુનિયાના બીજા કોઈ રંગ તેની સામે ટકતા નથી. ચાલો એ ક્રાંતિના સૂરને યાદ કરીએ, આ માટીને વંદન કરીએ અને દેશભક્તિના આ અમર રંગમાં રંગાઈ જઈએ. ફિલ્મ ધ લેજન્ડ ઓફ ભગતસિંહના ગીત સાથે, જેને ગાયું છે સોનુ નિગમ અને મનમોહન વારિસે.

વીરોની શૌર્યગાથાથી હૃદય જ્યારે ગર્વથી ભરાઈ જાય ત્યારે મન આપોઆપ એક પરમ શાંતિ અને પવિત્રતા તરફ વળે છે. દેશની આ માટી જેટલી વીર છે એટલી જ પાવન પણ છે. આજે પવિત્ર ગંગા દશેરાનો ઉત્સવ છે. શાસ્ત્રો મુજબ આજ પ્રકૃતિના પાવન દિવસે મા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા, પણ એ પાવન વેગ એટલો પ્રચંડ હતો કે દેવાધિદેવ મહાદેવે પ્રવાહને પોતાની જટાઓમાં સમાવી લીધો અને પછી જટાઓમાંથી જે અમૃતધારા વહી એણે આખી સૃષ્ટિને પવિત્ર કરી દીધી. ગંગા માત્ર એક નદી નથી, એ તો શિવની જટાઓમાંથી વહેતો આપણી આસ્થા અને સંસ્કારોનો પ્રવાહ છે. સવારના સમયે જ્યારે સૂર્યના કિરણો નદીના જળ પર પડે છે ત્યારે આખું વાતાવરણ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠે છે. ચાલો ભોળાનાથના એ પાવન ચરણોમાં અને ગંગા કિનારે મનથી પહોંચી જઈએ. સાંભળીએ આજના શુદ્ધ ભક્તિભાવ સ્વરૂપ.

અમિત ત્રિવેદીના અવાજમાં કેદારનાથ ફિલ્મના ગીત વડે તમે અનુભવ્યું. સવારના પવિત્ર વાતાવરણમાં આસુરોએ જાણે એક અલગ જ દિવ્યતા ભરી દીધી છે. ગંગા મૈયાનું વહેણ આપણને એ જ શીખવે છે કે સમય ગમે તેટલો બદલાય પણ આપણી આસ્થા ક્યારેય બદલાતી નથી. સદીઓ વીતી ગઈ, પેઢીઓ બદલાઈ ગઈ, પણ ભારતની સંસ્કૃતિ અને હિમાલયની જટાઓમાંથી વહેતી માં ગંગાની આ શ્રદ્ધા અવિરત વહેતી રહી છે. જ્યાં સુધી ધરતી પર સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી માં ગંગાના આ આશીર્વાદ આપણા પર વરસતા રહેશે. તો ચાલો માં ગંગાના ચરણોમાં વંદન કરી તેમના જ પાવન અસ્તિત્વને વંદન કરતું આ એક અત્યંત સુરીલું અને ક્લાસિક ગીત સાંભળીએ, જેમાં ભક્તિની અનોખી મીઠાસ ઓગળેલી છે. આવો સાંભળીએ સુહાગરાત ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના અવાજમાં.

આજની આ સવાર ખરેખર અદ્ભુત રહી. રમતનો જુસ્સો, દેશપ્રેમની ખુમારી અને મા ગંગાની આ પવિત્ર આસ્થા, આ ત્રણેયનો સંગમ આજે આપણા મનને એક અલગ જ ઊંચાઈ પર લઈ ગયો. જે દેશમાં ગંગા વહેતી હોય એ દેશના લોકોના હૃદયમાં પવિત્રતા અને હોઠ પર હંમેશા સચ્ચાઈ હોય એ જ આપણી સૌથી મોટી ઓળખ છે. જતા

લાગતા આજની આપણી સવારની આ સુરીલી સફરને એક એવા સદાબહાર સૂર સાથે વિરામ આપીએ જે આપણા દેશની માટીની ખુશ્બુ અને સંસ્કારોને ઉજાગર કરે છે. કાર્યક્રમના અંતમાં રજૂ કરીશું ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ નું આ ગીત મુકેશના અવાજમાં.

આ સાથે જ સવારે સવારે કાર્યક્રમના આ પ્રકરણને અહીં વિરામ આપીએ. હું મેં રજા લઉં છું. તમારો આજનો આખો દિવસ ખૂબ જ મંગલમય અને ઉત્સાહથી સફળ રહે. સાંભળતા રહો આકાશવાણી અમદાવાદ વડોદરા. નમસ્કાર અને યાદ રાખજો આ કાર્યક્રમનું નામ જે છે સવારે સવારે.

0: સવારે સવારે.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી અમદાવાદ વડોદરા અને આપ સાંભળશો હવે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું મનહરું દાસના અવાજમાં ગવાયેલી કેટલી ગઝલો અને નગમો. સૌપ્રથમ સાંભળીએ અદી મિર્ઝાની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પર આપ માણી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી સંગીત કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસના કંઠે ગવાયેલા કેટલાક ગીતો. હવે પ્રસ્તુત છે કૈલાસ પંડિતની રચના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

0: તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ જોડાયેલા છો અમદાવાદ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ, જેમાં આપ સાંભળી રહ્યા છો મનરુદાસના કંઠે ગવાયેલા કેટલાક ગીતો અને ગઝલો. હવે પ્રસ્તુત છે કુતુબ આઝાદની રચના.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 10 વાગે સાંભળીશું અત્યારના મુખ્ય સમાચાર અને ત્યારબાદ 10 વાગીને 2 મિનિટે સાહિત્ય પત્રિકા.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઈંધણના દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સ 800 અને નિફ્ટી 240 અંકોનો ઉછાળો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28મી મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા UG 2026 મુલતવી રાખી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા. આગામી 21મી જૂન સુધી વાંધા અરજી મોકલવાની રહેશે. મુખ્યમંત્રીએ ડાંગના પીપલદાહદ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોની તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા. NCRB ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓનો જપ્ત કરીને 3ની ધરપકડ કરી. MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. પ્રવાસીઓથી ભરેલી ખાનગી બસ ગોંડલ પાસે પલટી જતા 2 મહિલા મુસાફરો

કોરોના મોત. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ સાંભળીએ નીતા પટેલની ટૂંકી વાર્તા બિંદુ વગરનું ઉગમસી.
1: નેલ્સન કેરેબિયન ક્રૂઝના રૂમો ઝપાટાબંધ સાફ કરતો હતો. એને આજે અડધા દિવસની રજા મળવાની હતી, એટલે દર વખતની જેમ હવે આવનારા ટાપુ પર એને રખડવા જવું હતું. વળી માંડ માંડ આ વખતે કેરેબિયન ક્રૂઝમાં આવવા મળ્યું એટલે નેલી, એટલે કે નેલ્સનનું હુલામણું નામ, ના આનંદની સીમા ન રહી. એના મિત્ર રોહિતે કહ્યું કે નંદુ એના પિતા સાથે કેરેબિયનના જ કોઈ ટાપુ પર રહે છે. બસ ત્યારથી એ એના સુપરવાઇઝરને કેરેબિયન ક્રૂઝ પર ડ્યુટી આપવા આજીજી કરતો હતો. કેરેબિયન ટાપુના મોટાભાગના ટાપુઓ ઉપર ઘણા સિંધીઓ, ગુજરાતીઓ, પંજાબીઓ વેપાર કરતા. દરેક ટાપુઓ ઉપર ઇન્ટરનેટ શોધવાને બહાને કદાચને નંદુ દેખાય એવી આશાએ આંખોમાં પ્રાણ લાવીને દરેક ટાપુ પર મળી એટલી દુકાનોમાં એ આંટા મારી વળ્યો. આ છેલ્લો ટાપુ છે, એને ખબર છે નંદુ પરણેલી છે, કદાચ બાળક પણ હશે, સુખી હશે કે નહીં કોને ખબર. પરંતુ જ્યારે છેલ્લે મળ્યા ત્યારે જે વાત કરવા એણે હોઠ ખોલીને બંધ કરી દીધા હતા તે વાતને ભલે ને 4 વર્ષ થઈ ગયા, પરંતુ એ સાંભળ્યા વગર એને એક પ્રકારની ગુનાની લાગણી થતી હતી. પૂછાબોલી નંદુની પાસે મનનો ઉભરો કાઢવા માટે એક જ જગ્યા હતી અને તે નેલી. છેલ્લી વખત મળ્યા કે જુદા થયા ત્યારે બોલતા બોલતા અટકી ગયેલી નંદુનો ચહેરો નેલી ભૂલી શકતો નથી. આખા દિવસની ઝીણામાં ઝીણી વાત કહેતી નંદુની છૂટા પડતી વેળાની એક ક્ષણની એ મૂંઝવણ હવે રહી રહીને નેલીનો પીછો છોડતી નહોતી. એ એક ક્ષણ 4 વર્ષ જેટલી લંબાતી રહી અને નેલીના મનને સતાવતી રહી. સ્માર્ટ, હેન્સમ, બુદ્ધિ પ્રતિભાથી ચમકતા ચહેરાવાળો અને ચમકતી શ્યામ ચામડીવાળો નેલ્સન પહેલી જ નજરે ગમી જાય એવો, એટલે ક્રૂઝમાં નોકરી એને તરત મળી ગઈ. નંદુને ખુશખબર આપતા પહેલા લગ્ન કરવાનો જ છે એની ખાતરી આપવા લગ્ન પછીનું સુખ એણે તે દિવસે એને આપ્યું. નંદુની સુખની એક ક્ષણ નેલીના જોબની ખબર સાંભળી અદમુઈ થઈ ગઈ. ભૂલ કર્યાની લાગણીને ખંખેરીને પ્રસાદ મળ્યાનો સંતોષ લઈને એ ધીમે પગલે જતી રહી. નંદુ સિવાય સૌએ એને અભિનંદનથી વધાવી લીધો. ઉધાર પૈસા લઈને દોસ્તોને પાર્ટી આપી એને નોકરી મળે તો પગે ચાલીને લેડી ઓફ ધ માઉન્ટના ચર્ચમાં બાધા ઉતારવા જવાની મમાએ લીધેલી હઠને પણ એણે પૂરી કરી. પરંતુ નંદુને મનાવતા મનાવતા એનો શિપમાં ટ્રેનિંગમાં જવાનો દિવસ પણ આવી ગયો, તોય તે રિસાયેલી જ રહી. આખરે શિપ પર જવાને દિવસે રડેલી આંખોએ આવી અને નંદુ માત્ર એટલું જ બોલી, છેલ્લી વાર તને મળું છું. પણ કેમ? હું હમણાં 6-8 મહિનામાં પાછો આવીશ અને તારા બાપુ પાસે લગ્નની વાત કરીશ, જોજે ને, નેલીએ આછા સ્માઇલ સાથે કહ્યું હતું. બીજો કોઈ પ્રસંગ હોત તો નંદુને એના ભોળા સ્મિત પર આખી દુનિયા ઓવારવાનું મન થઈ જાત, પરંતુ ભવિષ્યની ગુહાની ભયંકરતાના એંધાણ નંદુને આવી ગયા હતા અને એટલે દુનિયાભરની નિરાશા તૂટી પડી હોય એવા સ્વરે બોલી હતી, તને ખબર છે મારા બાપુનો વિરોધ, તો તું જ કહે, શું કરું, તું કહેતો ન જાઉં. બસ એણે એની બેગ રિક્ષામાંથી ઉતારવા પણ માંડી. નંદુએ તેને તેમ કરતા અટકાવ્યું. તું જા, તારી મમ્મા અને કુટુંબને તારી કમાણીની સખત જરૂર છે, તું જા નેલી, મને ખબર છે, તું જા. પછી થોડું અટકીને સાવ ભાંગેલે સ્વરે સ્વગત બોલતી હોય તેમ બોલી, મારા બાપુ તારી સાથે લગ્ન તો કરવા નથી જ દેવાના, મને ખબર છે. મેં તેને કહ્યું હતું ને કે થોડા વર્ષો પહેલાં મારી ફોઈને લગ્ન કરવા હતા, આખરે એણે અપઘાત કરી લેવો પડ્યો. એને આટલી ખબર હોવા છતાં નેલ્સન સાથે પ્રેમ થઈ ગયો. રોજ

અને બુદ્ધિ વચ્ચે રમખાણ ચાલે અને દરેક વખતે ન મળવાનું નક્કી કરે, પણ સાંજ પડે ને બુદ્ધિ પરથી જાણે કાબુ જ જતો રહે. સાંજ પહેલા એની સાંજ પડી જાય અને પણ આમાં ધર્મની વાત ક્યાં આવી નંદુ? મેં તને કીધું તે જ હું તારા બાપુને કહીશ, તારે ધર્મ બદલવાની કોઈ જરૂર નથી. પછી કોઈ પણ પ્રતિભાવો ન આપતા નંદુની આંખમાં ધસી આવેલા બે મોટા અશ્રુબિંદુએ એ શક્ય નથીની જ વાત કહી દીધી. નંદુના હોઠ ઉઘડું ઉઘડું થઈને ફરી સખત બિડાઈ ગયા. નેલીને લાગ્યું કે હજુ નંદુ કંઈ કહેવા માંગે છે, પરંતુ રિક્ષાવાળો ઉતાવળ કરવા લાગ્યો. હવે ગયા વગર છૂટકો નથી એની બંનેને ખબર હતી, એટલે આંસુના પડદાને વચ્ચે રાખી બંને અલગ અલગ દિશામાં જતા રહ્યા હંમેશને માટે. નેલ્સનને શિપ પર નોકરી મળી ગઈ, તેથી જાણે ઘણા વર્ષે આનંદે એમના ઘરમાં પગ દીધા. એણે પહેલાં ટૂર ઓપરેટરને નોકરી માટે રેફરન્સ આપવા સમજાવી લીધો, અને પહેલાં ટ્રેનિંગ અને પછી સીધી જ નોકરી, અને તે પણ વિધાઉટ ટેક્સ. ભવિષ્યની આ સફર નેલ્સનને ક્યાં લઈ જશે કોને ખબર. એની મમ્માને મહેનત હવે ઓછી કરવી પડશે, પાપાનું દેવું ભરાઈ જશે, અને ગામમાં મમ્મા માથું ઊંચું રાખીને જીવી શકશે. એ બધી લાલચો આગળ નંદુને શું લાગશે એ જ નેલી સાવ ભૂલી ગયો. એ જે પબમાં કામ કરતો હતો એ નંદુના પિતાનું પબ હતું. કંઈ કેટલાય વર્ષોથી મુંબઈથી કમાણી કરવા આવીને વસેલું સિંધી કુટુંબ ખૂબ ઉદ્યમી. ક્યારેક મિસ્ટર છતવાણીને ખરીદી માટે બહારગામ જવાનું થાય ત્યારે કાઉન્ટર પર એની મોટી દીકરી નંદી ઊભી રહેતી. આમ તો નેલી અને નંદુ બંને એક જ સ્કૂલમાં ભણ્યા હતા, પરંતુ વિધાતાએ બંનેને નજીક આણ્યા આ દારૂની દુકાને. પીધા વગર પ્રેમનો નશો બંનેને ક્યારે ચડ્યો તેની નોંધ કોઈ પાસે નથી, પરંતુ કઠોર વાસ્તવિકતાની ખબર હોવા છતાં છાના છાના મળવું એ બંને પક્ષે નશાની જેમ આદત બની ગયું. એ આદત છોડવી પડી. જેમ શરીરની ચામડી ઉતરડાઈ જાય ને જે વેદના થાય એવી વેદનાને સંતાડીને બંને જણ પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા. પણ આજે જાણે નંદુ મળવાની જ છે એવી ખાતરી સાથે નેલી ટાપુ પર ગયો. એના ક્રુઝ પર કામ કરતા મિત્રો પણ સાથે હતા, તેમનો પીછો કેમ છોડાવો તેની તરકીબ વિચારતા વિચારતા એ મનોમન હસ્યો. ગજવા ફૂંફોસવાની એક્ટિંગ કરીને બોલ્યો, ઓ ગોડ, હું મારો મોબાઈલ કેબિનમાં જ ભૂલી ગયો. એવું કરો, તમે લોકો ચાલતા થાઓ, હું તમને શોધી કાઢીશ, કહીને ત્વરાથી ક્રુઝ તરફ થોડા પગ માંડ્યા. થોડા આગળ ગયા પછી પાછળ ફરીને જોયું તો એ લોકો ભીડમાં ભળી ગયા હતા. એ બધા જતા હતા તેની વિરુદ્ધ દિશામાં નેલી ચાલવા માંડ્યો. આમ તો બધા ટાપુઓ સરખા જ લાગતા, એટલે દરેક ટાપુ પર જવાનો નેલીનો આશય જ જુદો હોવાથી માત્ર દુકાનો શોધતો હોય તેમ ચાલતો રહ્યો. એને ખબર છે એમ કંઈ નંદુ થોડી મળવાની છે, છતાં પગ લઈ જાય એ તરફ ચાલ્યા કર્યું. એક જગ્યાએ વાંચ્યું, મામા એન્ડ પાપા વોટરફોલ્સ તરફ જવાનો રસ્તો. નેલી માટે એ એક જ ગંતવ્ય સ્થાન, અને તે એટલે નંદુ જ્યાં રહેતી હોય તે સ્થળની શોધ. એના પગ અનાયાસે એ ધોધ તરફ વળ્યા. આગળ ચાર રસ્તા પર થોડી દુકાનોનું ઝુંડ જોયું. ટાપુ પર ચા પીવાનું મોંઘું હતું, છતાં આજે એને મન થઈ આવ્યું. ચાનો ઓર્ડર આપી ચારે બાજુ છવાયેલી ખામોશીને શ્વસતો રહ્યો. દુકાનમાંથી ઇંગ્લિશમાં ગીત આવતું હતું, વેન આઈ એમ ડાઉન એન્ડ ઓ માય સોલ સો વેરી, વેન ટ્રબલ કમ્સ એન્ડ માય હાર્ટ બર્ડન બી, વેન આઈ એમ સ્ટીલ એન્ડ વેઇટ હિયર ઇન ધ સાયલન્સ, એન્ડ યુ કમ એન્ડ સીટ અ વાઇલ વિથ મી, યુ રેઝ મી અપ સો I can stand on mountains. You raise me up so I can walk on stormy sea. કેટલી સુંદર કવિતા. જ્યારે હું ઉદાસીથી ઘેરાઈ ગયો હોઉં અને મારો આત્મા લોથપોથ થઈ ગયો હોય, જ્યારે મુશ્કેલીઓથી મારું હૃદય ધરબાઈ ગયેલું હોય, જ્યાં હું અવાચક સ્થિર થઈ આ સુંકારમાં તારી રાહ જોતો ઊભો છું, જ્યાં સુધી તું થોડી વાર માટે પણ મારી પાસે આવીને બેસે નહીં ત્યાં સુધી તું મને સાથ આપીશ તો હું પર્વતની ટોચે ઊભો રહી શકીશ, તું જો મને સાથ આપીશ તો તોફાની સમુદ્ર પર પણ હું ચાલી શકીશ. ધોધ બનવા ઉતાવળા થયા હોય તેમ નેલીની આંખમાંથી ઝરણા ફૂટી નીકળ્યા. ચા લઈને આવેલી કેરેબિયન સ્ત્રીએ એના ખભે હાથ મૂક્યો ત્યારે એ ચોંક્યો. ખાસ કોઈ ગ્રાહક નહોતા એટલે કે સહાનુભૂતિ દર્શાવવા એ બેઠી. નેલીને એ ગમ્યું. ચાની હૂંફથી થોડી સ્વસ્થતા આવી. એ સાવ છોભીલું હસ્યો. ત્યાં તો બાજુની નાનકડી કપડાં અને સુવર્ણની દુકાન હતી, તેમાંથી 3-4 વર્ષનું એક બાળક હાથમાં લોલીપોપ ચાટતું ચાટતું બહાર આવ્યું. એનો શરીરનો રંગ લગભગ નેલી જેવો શ્યામ હતો,
એના પરથી એને

0: ખ્યાલ આવ્યો કે આ દુકાન કોઈ ઇન્ડિયનને જ લાગે છે. એ કાંઈ આગળ વિચારે તે પહેલાં એક માણસ સાયકલ પર સામાન લાદીને આવ્યો. દુકાન પાસે સાયકલ ઊભી રાખી અને સહેમી ગયેલા બાળકને એક તમાચો માર્યો. લોલીપોપ ઝૂંટવી લીધી અને નાજાયસ બાળક માટે ઇંગ્લિશમાં વપરાતી ગાળ બોલી અને પછી સિંધી ભાષામાં ગુસ્સાથી ફાટી ગયેલા અવાજે બોલ્યો, પાછી લોલીપોપ ચોરી સાલ્લાએ, કઈ બાવડેથી પકડીને પછાડ્યો. નેલી ઊભો થઈને પેલા માણસને રોકવા જતો હતો, પણ કેરેબિયન સીએ એને રોક્યો. બોલી, રોજનું છે, તું બોલીશ તો તારી સાથે ઝઘડશે. પણ એટલું તો જલ્દી બધું બનતું હતું કે નેલી કંઈ વિચારે તે પહેલાં બાળક ચીસો પાડતું, રડતું રડતું અંદર જતું રહ્યું. અને બીજી જ મિનિટે એક સ્ત્રી એ બાળકને કેડમાં ઊંચકી આવી અને જોયું તો માય ગોડ, નંદુનું જાણે હાડપિંજર. અને પેલા માણસને કહ્યું કે એ તું અને તારો બાપ, ખબરદાર. જોઈને પેલો માણસ ગંદુ હસ્યો અને પેલી બાઈને બોલતી અટકાવીને પૂછ્યું, લગ્ન પહેલા કેમ નહીં કહ્યું કે એનો બાપ કોણ છે? અને હજુ એ ચૂપ છે. અને ગાળોનો વરસાદ વરસાવ્યો. પેલી સ્ત્રીની આંખોમાં આંસુના પડળ હતા અને પોતાના દિલના ટુકડા જેવા બાળક માટે અડીખમ બનીને ઊભા રહેવાના એના નસીબ સામે એણે નેલીને જોયો જ નહોતો. નેલીના આખા અસ્તિત્વને ચીરી નાખે એવી પેલી નંદુની અણકહી વાત વિસ્ફોટક બનીને અણુ બોમ્બની જેમ ફૂટી. માય ગોડ, ઓ માય ગોડ બોલ્યો. પછી શું થયું તેની નેલીને કાંઈ જ ખબર નથી. આંખ ખોલી ત્યારે ક્રુઝના મેડિકલ સેન્ટરમાં હતો અને શિપ ઉપડી ચૂકી હતી.
1: તો શ્રોતા મિત્રો, હવે સાંભળીએ નેહા ગાંધીને, જેમણે કહી છે જોગણી માતાની કથા.
2: એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મ અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિશે કરેલા આંખ આડા કાન, બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી. પણ ઉફ, આ વિદ્યાર્થીઓ, આટલી ખરાબ ભાષા! આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેઠ થઈ ગયાનો ભ્રમ જ થયો છે. ક્યાં છે પેલો અણ ફેણનો અણ જે લયકાથી ગાતા હતા? એ તો જાણે ગાયબ જ થઈ ગયો. આપણેમાં પણ આપણેને આપણે થઈને અણનો ડ થઈ ચાલ્યો. અને પેલો નળનો અળ, નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો. આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે? અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કરવાનો ઉપાય શું? હે પ્રભુ, શું કરવું? આવા જ વિચારમાં લીન અમારી વિચારધારા ઘંટડીના રણકારથી અલગ દિશા તરફ ફંટાઈ. આ સાંજના સુમારે આરતીની ઘંટડી? સાસુમાં તો સવારમાં જ પૂજા કરે છે ને. ઓહો, આજે શુક્રવાર, પેલું વૈભવલક્ષ્મી માતાનું વ્રત. હજુ તો સંકષ્ટી અને અગિયારસના ઉજવણા ગયા મહિને પત્યા અને ત્યાં આ વળી પાછું નવું જય લક્ષ્મી માતા. ઘંટડીના અવાજની સાથે હવે એમનો સ્વર પણ મારા સુધી પહોંચવા મરણીયો બન્યો હોય એમ ઊંચે ને ઊંચે જતો હતો. એ ઇશારો સમજી જઈ આરતીમાં હાજર રહેવાનું હોવાથી પેપર તપાસવા પડતા મૂકી અમે દેવસ્થાન તરફ પ્રયાણ કર્યું. આરતી પત્યા બાદ આશકા આપતા સાસુમાં કહી રહ્યા, મને ખબર છે તને આ બધું ગમતું નથી, પણ જો છે ને એમાં શ્રદ્ધા છે તારે જ આપણે લહેરમાં છીએ, કહી એ તો પાસ પડોશમાં પ્રસાદ આપવા ગયા. પણ અમારા મનોમસ્તિષ્કમાં એમની ઘંટડીની જેમ એમના શબ્દો રવરવવા લાગ્યા. આ અગિયારસો, સંકષ્ટી ચતુર્થી, શ્રાવણીયા સોમવાર અને અન્નપૂર્ણાનું વ્રત અને આ નવું વૈભવલક્ષ્મી માતાનું વ્રત, શ્રદ્ધાને ટકાવવા કેટકેટલી થાંભલીઓ! પણ એટલે જ કદાચ એમની શ્રદ્ધાના જોરે એ આજે અડીખમ છે ને અમે આ જોડણીના નબળા પાયા જોઈને ધ્વસ્ત. કદાચ એનું કોઈ વ્રત આવતું હોય શકે ને? ભગીરથ મનોમંથન બાદ અમોએ ગૂગલિંગ કર્યું, પણ ત્યાં એ કશે પણ જોડણી માતાના વ્રત વિશે કોઈ જ માહિતી ન મળતા અમો નિરાશ થયા. આખરે અમો અમારા એકમાત્ર મિત્રના શરણે ગયા. વાંસળી વગાડતા એમણે અમોને કહ્યું, સખી

નાહક ચિંતા છોડો, આ વાંસળી લો અને એમાંથી જે સંભળાય તે લખો. એ જ ક્ષણે એ જ વાંસળી એ જ મિત્રના માથા પર ફટકારવાની અદમ્ય ઈચ્છાનું દમન કરી અમો એક વડીલ પાસે ઉપાય માંગવા ગયા. તેઓએ પોતાનું ત્રિશૂળ હાથમાં લેતા કહ્યું, આ જોડણી એટલે સ્ત્રી. વત્સ, મારી સ્ત્રી હું કંટ્રોલ કરી શક્યો હોત તો આમ ગળામાં સાપ લટકાવી સ્મશાન નિવાસી શાને થાત. આ બાબતે તું મારા કરતાં વધુ કોઈ સંસારીને પૂછે એ ઈચ્છનીય છે. અમુ તો ઉપડ્યા પેલા યુનિવર્સિટી નામધારી કવિ, જેઓ વીર પણ કહેવાય છે, જેઓને બહુપત્નિત્વનો પણ અનુભવ હતો એમની પાસે. તેમણે કયા મુજબ અમોએ તેમના પુસ્તકો વાંચ્યા, પણ વિદ્યાર્થીઓને સાચી જોડણી શીખવવા બાબત કશું જ પલ્લે ન પડ્યું. ત્રણ પ્રકારના જોડણી કોષ અને ભગવદ્ ગોમંડળ માથે રાખી સતત મુંજારો અનુભવી અમે નિંદ્રાધીન થયા. અમારા સ્વપ્નમાં પણ તારામંડળમાં ફરતા ગ્રહોની માફક એ પુસ્તકો અમારી આસપાસ પ્રદક્ષિણા કે પછી કહો ને પરિભ્રમણ કરતા દેખાયા. અમો ભય પામી નિંદ્રામાંથી જાગૃત અવસ્થામાં આવ્યા. આટલા દિવસો જોડણીની આરાધના કરતા કરતા થાકીને અમો અમારી મૂળ બોલીમાં આવી લાગ્યા. ભાન આવતા જોયું તો સામે અત્યંત દુઃખી અને કંઈક અંશે ક્ષુબ્ધ દેખાતા એક ગોળ પાઘડી અને પીતાંબરધારી, ગાગર સમાણું પેટ અને એ પેટની શોભામાં વધારો કરતી જનોઈધારી બામણ. આને તો કશે જોઈ લો લાગ્યો, પણ યાદ જ નહીં આવે. એક તો અહીંયા નામ યાદ રહી નહીં એવી તકલીફ, તાં સપના આ જાગૃતિ આ બધા ભેગા મળી પજવે. મેં કંઈ પૂછું એ પહેલાં જ એ બોઈલા, હે પામર મનુષ્ય. પામર? અમારી હાજરી વિસરી જોડણી માતાની ઉપાસના માટે શાને આમ ચલક ચલાણું રમે છે? આમ બાઈ બાઈ ચારણીમાં કોઈ આચમન પામ્યું છે? એ શું બોલતા હતા એ કંઈ નહીં સમજાયું, પણ નહીં બોલો રે ભાઈ, સમજાતું નહીં મળે એટલું હો બોલવાના હોશ નહીં હોતા. મારા થોબડા પર વાગેલા બાર જોઈને એમણે તો એમનું ભાષણ આગળ ચલાવ્યું. જોડણી માતાને રીઝવવા સૌ પ્રથમ આ પરસ્પર જાળનો ઉપયોગ સદંતર બંધ કર. બીજું, શિષ્ટ પ્રચુર સાહિત્યના વાંચન થકી જોડણીનો અભ્યાસ કરો. ત્રીજું, દરરોજ 100 શુદ્ધ જોડણીનો નૈવેદ્ય જોડણી માતાને અર્પણ કરો. આ 100 શબ્દોનો ઉપયોગ તમારી દૈનિક ભાષામાં કરો. આ પ્રથમ ચરણ પાર થતાં જ હું તને આ વ્રતનું બીજું ચરણ કહેવા ફરી દર્શન દઈશ. આટલું બોલીએ તો ગાયબ. અમે તો ભારે મુશ્કેલીમાં. પછી થયું કે આટલી મહેનત કરી જ છે તો ચાલ આ વ્રત અજમાવી જોવામાં શું જાય. પણ આ પરસ્પર જાળી એ જોવા ફરી ડિક્શનરી લેવી પડી અને 3 દિવસના ભગીરથ પ્રયત્ન બાદ એનો અર્થ અમારા મનો મસ્તિષ્કમાં ઉજાગર થયો અને એ સાથે જ ક્ષણભર અમો અમારી મૂળ માતૃભાષાના ચરણોમાં. સાલા, જાડિયા, ઉગાડા, બામણના અવતાર, ઇન્ટરનેટ બોલતા તારી જીભે કાંટા આવતા હતા, તે મારા તત્તન ડાળા બગાડ્યા, હવે જાયગા તારથી સવાર, એમ માની આપણે તો મંડી પડ્યા એમણે સૂચવેલા બધા ઉપાયો કરવા. આ ઇન્ટરનેટ વગર તો મારું હાડું કંઈ ગતાગમ નહીં પડે. પણ બીજો ઉપાય, એમણે સૂચવેલ સાહિત્ય, એ વાંચતા વાંચતા તો દિવસના પ્રહરમાં પણ નિંદ્રાદેવી અમારા પર કૃપા વરસાવવા લાગ્યા. આ સાલું જબરું, નિંદ્રા સાથે કૃપા વરસતી પેલી સ્વપ્ન માનવની, ઉગાડા ડીલ અને જનોઈધારી. જાગ્રત અવસ્થામાં તો ઉપાધિ, ઊંઘે તો બેવડી ઉપાધિ. એમણે સૂચવેલા ત્રણેય પ્રયત્નોને ન્યાય મળવો જોઈએ એમ વિચારી મેં ત્રીજો ઉપાય હાથ પર લીધો, રોજના 100 શબ્દો. આમાં તો એવું થયું કે પહેલા દિવસના 100 શબ્દવાળું લેસન કરતાં જ 3 દિવસ થઈ ગયા, હવે બાકીના શબ્દો કોણ કરશે એમ મનમાં વિચારતા અમે રાત્રિના પ્રહરે નિંદ્રાદેવીના શરણે આધીન થયા. એ દિવસે જબરું કૌતુક થયું. સપનામાં કોઈ યુવતી આવી, એકદમ ટૂંકો સાવ મિની સ્કર્ટ, સ્લીવલેસ ટોપ, સીધી જ બ્યુટી પાર્લરમાંથી આવી હોય એવો મેકઅપ, આંખોમાં 70ના દાયકાની હિરોઈનો જેવું આંજણ, મો પર પાવડરની ગુલાબી ઝાંઈ અને હોઠ પર એમના સ્કર્ટ જેવી જ પર્પલ લિપસ્ટિક.

આમ સુંદર દેખાતી એ યુવતી આ બધા ઠઠારાથી તદ્દન ભદ્દી લાગતી હતી. કાનમાં આશ્ચર્ય ચિહ્ન જેવા લટકણ અને ગળામાં પ્રશ્નાર્થની માળા, માથે એક સામટા અનુસ્વાર હોય એવી કેશ સજ્જા અને પગમાં અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્ન જેવા પગરખા, આ વળી કોણ? પેલા દિવસે ઉગાડા ડીલવાળા બ્રહ્મદેવતા અને આજે આ સુંદરી, આ બધામાં અમો ફરી એકવાર અમારી મૂળ માતૃભાષામાં આવી ગયા. મારા કોઈ પ્રશ્ન પહેલાં જ એમણે ઉત્તર આપી દીધો. વત્સ, મેં છું જોડણી દેવી. હે, તારી બેનને? અરે કેમ રે બેનને, ભાઈને કેમ નહીં? સોરી સોરી, આ તો આદતથી જરા. પણ તમે આમ અચાનક? હા બકુડી, જોને મારું વ્રત કરે અને મને યાદ જ નહીં કરે તો પછી મારે આમ જ આવવું પડે ને. તો હવે તમે જ કહેવની, આ તો સાલું બધું બહુ અઘરું પડતું છે. અને એક વાત કહી દઉં, તમે આમ જ આટલા મસ્ત દેખાવ છો તો પછી આવું આમ લાલીબાલી કરીને ફરવાનું એનું શું કામ? એમને મેકઅપ વિશે હું પૂછી જ નાખું. તે આ કંઈ મેં મારી જાતે થોડું કરેલું છે. તું પણ બહુ ભોળી રે, એ હસતા હસતા બોલ્યા. તો તમે જાતે તૈયાર નહીં થતા? જો, જેમ ગાયત્રી, લક્ષ્મી, ગણપતિ બધા માટે તમારી જે કલ્પના હતી એવા જ રૂપે તમે એમને ઓળખો કે નહીં, અને એ લોકોને સાકાર સ્વરૂપ આપવા તો રાજા રવિ વર્મા ઉતા. તમારી કલ્પનાને સાકાર કરવા અત્યારે તો આ મોર્ડન આર્ટવાળા ચિત્રકારો છે. તો મારું આ રૂપ જોઈને આટલી નવાઈ શેની લાગતી છે? એટલે શું વરી, તમને આજકાલનાને કેવી પોરી ગમે તો એવા મેકઅપમાં હું દેખાઉં? અને હવે લોકોએ પણ ધોતિયા છોડી બરમુડા પહેર્યા તો મારે બી ચેન્જ કરવું પડે ને. આખી જિંદગી પલ્લુ અને કંચુકીમાં થોડી ફરવાની. ઓ એમ, પણ આ મેકઅપ વગર તમે વધુ સુંદર લાગશો એવું મને લાગે છે. તેમાં મેં જાતે કશું પણ નહીં કરી શકા. તમે વધારાના ઉદ્ગાર, આશ્ચર્ય ચિહ્નો, બિનજરૂરી અનુસ્વાર એ બધું ઓછું કરો તો આ ઠઠારો નીકળી જાય. અને પણ એ બધું નીકળી જાય તો પછી આ બધા ટિપ્પણીકારો અમારું લોહી પી જશે. પહેલાં મારી વાત આખી સાંભળી લે. જરૂર જેટલા ચિહ્ન રાખવાના ને, અને થોડું સ્પષ્ટ સમજાય એવું લખવાનું, એટલે મારી આ સુંદરતા એની જાતે વધારે સુંદર થઈ જશે. પણ દેવી, તમે પોતે જોડણી માતા થઈ આવી સુરતી ભાષા કેમ બોલો છો? એ ડોબી, તારી તો આ બોલી છે, ભાષા નહીં. અને બોલીને જીવતી રાખવા હોય એ બોલવી જ પડે. કોઈ વાર લખી હો દેવાની, પણ એમાં હો જરા જોડણી ભાન રાખવાનું. એ વરી કેમ કરતા? કેમ, પિક્ચર જોવા જાય તો ડાયલોગ સિવાય બેકગ્રાઉન્ડમાં શું હોય? મ્યુઝિક. એનાથી કોઈ વાર ડાયલોગ હો નીખરી આવે. એમ જ બોલીમાં જ્યારે સંવાદ લખો તો એ સિવાયની વાતો સાદી શુદ્ધ જોડણીમાં લખવાની, એટલે બંને કામ થાય. ભાષા બી જીવે અને બોલી હો. જય માતાજી. બોલ, હજુન બી કંઈ પૂછવું છે? એક જ વાત, આ વ્રતમાં મેં સફળ થવા તો મારા પોયરાઓને બધી જોડણી એની જાતે હાચી આવડી જશે કે? તું પહેલાં કામ ચાલુ તો કર, આગે કી આગે દેખેંગે, કહી એ તો ગાયબ. અને અહીં હું તો ચક્કર ભમ્મર. થોડા દિવસો ખૂબ મહેનત કરી રોજના 100 શબ્દો શોધી એનો ભાષા શુદ્ધિકરણ હેઠળ પ્રયોગ કર્યો. કંઈક અંશે સફળતા મળી, પણ એ સાચી તો ત્યારે જ સાબિત થાય ને જ્યારે જોડણી માતા હા કહે. આ વિચારોમાં અમે ફરી નિંદ્રાદેવીના શરણે, અને ઝોંકું આવતા જ માતા હાજર. આહા, આ હું શું જોઉં છું? સુંદર વ્યવસ્થિત ઓળેલા વાળ, જ્યાં મેકઅપની જરૂર જ ન પડે એવી ચમકતી ત્વચાની ગુલાબી ઝાંઈ, મંત્રમુગ્ધ કરતી આંખો જેમાં લાગણી અને સંવેદનાના સાગર દેખાય, સરસ મજાનું પરિધાન, શરીરને શોભાવે એવા ઓછા અલંકારો અને સૌમ્યતા ભરેલું વદન. વત્સ, તારા પ્રયત્નથી હું ખુશ છું. જોડણી વ્રતની માંડણી કરવી એમાં જ તારી પોતાની ભાષા અને જોડણી માટેની કટિબદ્ધતા દેખાય છે. માતા, મારે તો કર્મ કરવું તો ચોખ્ખું કરવું એમ વિચારી આ ભાષા શુદ્ધિ માટે મંડી પડી તો તમે પ્રસન્ન થયા. મતલબ મને હવે બધી સાચી જોડણી આપોઆપ આવડવાની? હસતા હસતા એ બોલ્યા, મૂર્ખ, આ વિશ્વમાં કશું જ આપોઆપ નથી થતું. પરંતુ જે મહેનતથી ત્યાં કાર્ય આરંભ્યું છે એ જોઈ હું તને બે વરદાન આપું છું. તારી બોલીમાં હંમેશા મીઠાશ જળવાઈ રહેશે.

0: અને બીજું, દુનિયા માટે જે શબ્દો વર્જ્ય છે એ તારી જ બોલીનો ભાગ બની તારી ઓળખ બનશે. એ શબ્દો બોલીમાં સરસ્વતીના નામે પ્રચલિત થશે અને હાથોહાથની લડાઈને માત્ર શાબ્દિક લડાઈમાં ફેરવી આ વિશ્વની હિંસામાં નોંધપાત્ર ઘટાડો કરશે. અને હા, આ અનુષ્ઠાન પૂર્ણ નથી થયું. આ જ રીતે બીજા શિક્ષકો જોડણી વિશે સભાનતા કેળવે, થોડી મહેનત કરી એ વિશે સાચી દિશામાં કાર્યરત થાય અને આવનારી પેઢીને સાચી જોડણી વિશે સભાન કરે તો આ વ્રત ઉજવવાને લાયક થશે. આટલું કહી માતા અંતરધ્યાન અને હું સફાળી જાગીને પથારીમાં બેઠી. ઘડિયાળ પરોળનો 4નો સમય બતાવતી હતી. એટલામાં જ બાજુના રૂમમાંથી ઘંટડીનો રણકાર સંભળાયો. સાસુજી મંગળાગાનથી એમના પ્રભુજીઓને જગાડતા હતા. મન થયું એટલે હું એમની પાસે જઈ બેઠી. મને આટલી વહેલી સવારે આમ દેવસ્થાન પાસે જોઈ એમને નવાઈ લાગી કે આ ઘાત એ એમના હાવભાવ પરથી ઝટ કળાયું નહીં. એમણે ઘંટડીનો રણકાર અટકાવ્યા વગર જ આંખોના ઈશારે શું થયું એવું પૂછ્યું. હવે એમને શું કહેવું? આટલા બધા વ્રત અને કથાઓ અને અનુષ્ઠાન ઓછા હતા ત્યાં નવું પ્રગટ્યું. મમ્મી, હવે એક નવું વ્રત કરવાનું છે જોડણી માતાનું. તો સારું ને, જેટલા ધર્મ ધ્યાનથી કરીએ એટલું પુન મળે, આપણા કર્મ ફળે. બોલ, શું કરવાનું છે એમાં? કારથી કંઈ પૂજા બૂજાઓ કરવાની કે? મમ્મી, આ વ્રતમાં ધ્યાન ધરવાનું નથી, રાખવાનું છે, બોલવામાં ધ્યાન રાખવાનું. પુન નહીં, પુણ્ય. એટલું નહીં એટલું, અને પૂજા નહીં, પૂજા બોલવાનું. સાસુમાં મારી સામે અચરજથી તાકી રહ્યા. પછી બોલ્યા, કેટલી વાર કહેવાનું તને કે આ તારી નિસાર નથી, જ્યારે ને ત્યારે મેતી હેની થઈ જાય તે હમજ નહીં પડે. આટલું કહી એ પોતાના મંગળાગાનમાં ફરી રત થઈ ગયા. પછી અને અમે ફરી પાછા એ જ અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવતા. હા, એમના આપેલા બે વરદાન અમે આજે સુરતી બોલીમાં સરસ્વતી રૂપે માણી રહ્યા છીએ. ઇતિ જોડણી માતા વ્રત અધ્યાય પ્રથમ પૂર્ણ.
1: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા અંતર્ગત નીતા પટેલની ટૂંકી વાર્તા અને ત્યારબાદ નેહા ગાંધી લિખિત કથા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસ્તુત છે અમારો વિશેષ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી યાદો, હૃદયસ્પર્શી વાતો અને ગીતોના આ સંગમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યારે જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી જાય જેના હોવાથી આખી સૃષ્ટિ બદલાઈ જાય, ત્યારે દિલમાંથી ફક્ત એક જ અવાજ નીકળે છે કે તું જ મારું વિશ્વ છે. સોનુ નિગમના અવાજમાં વણાયેલી એ જ લાગણી આવું સાંભળીએ.

એક નવી સવાર, મનમાં જાગતી એક નવી આશા અને વહાલની એક અનોખી મીઠાસ. જ્યારે આપણી સૌથી વહાલી વ્યક્તિની ખુશી આપણી પ્રાર્થના બની જાય ત્યારે દરેક દિવસ સોના જેવો ઉગે છે. રાહત ફતેહ અલી ખાનના સુરીલા અવાજમાં સાદગીથી ભરેલું આ ખૂબસૂરત ગીત હવે આપના માટે.

સાચો અહેસાસ એવો હોય છે જેને સમય કે અંતરની સીમાઓ નથી નડતી. આંખો ખુલ્લી હોય કે બંધ, બસ એક જ, એ જ ચહેરો હૃદયમાં તરવરતો રહે છે. દિવસ રાત મનને ઝંકૃત કરતા એ જ મીઠા સંસ્મરણોને રજૂ કરતું સોનુ નિગમનું આ સદાબહાર ગીત ફક્ત આપના માટે.

યાદોની આ મધુરપ અને સુરોનો આ પ્રભા હંમેશા આપણા મનમાં આમ જ વહેતો રહેશે. આ મધુર ગીતો સાથે આજનો અમારો હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં જ પૂરો થાય છે. આ કાર્યક્રમ પછી આપણે સાંભળીશું સુગમ સંગીતનો કાર્યક્રમ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઈંધણના વૈશ્વિક દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેર બજારમાં તેજી. સેન્સેક્સમાં 926 અને નિફટીમાં 262 અંકોનો ઉછાળો. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. ભૂટાનના પ્રધાનમંત્રી ડાશો શેરિંગ તોબગે આજે આસામની મુલાકાતે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજ યાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાની હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીના ખાતે એકત્રિત થશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી 2026 મુલતવી રાખી. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી અને એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સ્ટુડિયો ક્લોકમાં 12:11 થઈ છે, માફ કરશો. આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીશું પ્યાર હૈ તો હૈ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને ઈશિતા વિશ્વકર્માના અવાજોમાં.

0: છાવા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ઇરશાદ કામિલ, ક્ષિતિજ પટવર્ધન, એ આર રહેમાન, વૈશાલી સામંતના સ્વરમાં.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શ્રેયા ઘોષાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પુષ્પા ટુ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

জুবিন নটিয়াল, তনিষ্ক বাগচি, ইরশাদ কামিল। আ কলাকারোনা স্বরমাં હમણાં આપ સાંભળી રહ્યા હતા ભૂલ ચૂક માફ ફિલ્મનું ગીત। હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ। જસ્સી અને સાથીઓ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: હરભજન માનને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઇરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતા પર કાચા તેલના ભાવમાં ઘટાડો. ચાલુ મહિનામાં પહેલીવાર ભાવ $100 નીચે આવ્યા. ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 925 અને નિફ્ટીમાં 260 અંકોનો ઉછાળો. તુર્કીમાં પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના મુખ્યાલયમાં જઈને તેમના પદભ્રષ્ટ નેતાઓને બહાર લાવવા માટે ટીયર ગેસ છોડ્યો. મેઘાલયના ઉમરોઈ ખાતે ચાલી રહેલી પ્રથમ બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં 12 મિત્ર દેશોના 400થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે તમામ આદિવાસી સમુદાયોને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની કોઈપણ જોગવાઈ આદિવાસી સમુદાયો અથવા વ્યક્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં લાદે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયત ગાંધીનગરના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કર્યા. ભાવનગરના તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1 બાળકીનો બચાવ. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજયાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાથી હજયાત્રા શરૂ કરશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાત. આકાશવાણી અમદાવાદના ખાસ સંગીત સંવાદ કાર્યક્રમ સુર સંગાતમાં આપનું સ્વાગત.

0: સ્વાગત છે. સંગીત ફક્ત સુરોની દુનિયા નથી, પરંતુ ભક્તિ, સંવેદનશીલતા અને મૂલ્યોનો સફર છે જે પેઢીઓને જોડે છે. આજે અમારા ખાસ મહેમાન એવા જ એક અસાધારણ સંગીતકાર છે જેમણે ગુજરાતી સુગમ સંગીત, ભક્તિ સંગીત અને આકાશવાણીની સમૃદ્ધ પરંપરાને તેમની રચનાઓથી નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તો ચાલો સુરો, સાહિત્ય, ભક્તિ અને યાદોથી ભરેલી આ ખાસ સંગીતમય વાતચીત શરૂ કરીએ. આજે આપણી સાથે છે ટોપ ગ્રેડ કમ્પોઝર અને એ ગ્રેડ ગાયક શ્રી હસમુખ પાટડિયા. સ્વાગત છે આપનું.
1: નમસ્કાર ઉત્કર્ષભાઈ, આકાશવાણીનો હું ખૂબ ખૂબ આભારી છું. હું તો આમ તો આ જ ફેમિલીનો માણસ છું,
0: બરાબર,
1: પણ છતાંય આ મારી વાત મૂકવાનો તમે આ મને એક ચાન્સ આપ્યો છે, એક મોકો આપ્યો છે, એના માટે આભાર.
0: તો હસમુખભાઈ, તમારી સફર બાળ કલાકાર તરીકે રાજકોટમાં શ્રી બાબુભાઈ અંધારિયા, કાંતિભાઈ સોનછત્રા અને ચંદુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. તમારા ગુરુઓ પાસેથી તમને પહેલી તાલીમ એવી કઈ મળી કે જે તમે હજુ પણ દરેક રચના પહેલા અનુસરો છો?
1: આ ત્રણ જે ગુરુ છે એમની પાસે મેં પદ્ધતિસરની તાલીમ લીધેલી, પણ સૌથી પહેલા મારા ગુરુ મારા મોટા બાપુ, એટલે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાઈજી કીએ, તો એ મારા ફાધરથી મોટા નાનું ભાઈ સોની, એમની પાસે હું પહેલું વહેલું સંગીત એમની પાસે સાંભળ્યું અને પહેલું વહેલું એમની પાસે શીખ્યું.
0: બરાબર.
1: હું જયારે ગામડામાં રહેતો ત્યારે લગભગ 9 વર્ષનો થયો ત્યાં સુધી ગામડામાં હતો અને હું ત્યાં જ રહેતો. ત્યાં લાઇટ બી નહોતી એવા ગામમાં હું રહેતો, અને મારા મોટા બાપુ સવારે પૂજા કરવા બેસે ત્યારે અમને બધા ભાઈઓને સામે બેસાડીને સંગીત સંભળાવે અને શીખવાડે.
0: બરાબર.
1: આ જુદા જુદા કીર્તનો અને છંદ ને આ બધી રચનાઓ શીખવાડે. એમને પહેલું વહેલું મને હાર્મોનિયમમાં ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, આ ટ્યુન શીખવાડી.
0: શું વાત છે.
1: અને છંદ શીખવાડ્યા. તો શરૂઆત મારી એવી રીતે થઈ.
0: તો એ અમારા શ્રોતા મિત્રો માટે
1: એ એકચ્યુઅલી ધૂન છે, આપણે બધા ગાતા હોય છે.

0: આકાશવાણી અમદાવાદમાં ટોપ ગ્રેડ સંગીતકાર અને એ ગ્રેડ ગાયક તરીકે તમે રેડિયોના સુવર્ણ યુગને નજીકથી જોયો છે, તો આકાશવાણી અમદાવાદ ગુજરાતી સુગમ સંગીત માટે આટલું શક્તિશાળી એક નર્સરી એટલે કે તાલીમ કેન્દ્ર જેવું છે?
1: ના, જરૂરથી જ, કારણ કે મારો પહેલો નાતો જ આકાશવાણીથી છે. રાજકોટમાં હું જયારે લગભગ 12-13 વર્ષનો હતો ત્યારે બાળ કલાકાર તરીકે ગાતો હતો.
0: બરાબર.
1: આકાશવાણી રાજકોટમાં એક ખૂબ જ જાણીતો પ્રોગ્રામ આવતો બાળગીતનો, બાલ સભા કાર્યક્રમ, અને રવિવારે એ 9:30 વાગે આવતો. અને આકાશવાણીના બે એનાઉન્સરો, નાનીબેન અને મોટીબેન, એ આ કાર્યક્રમ ચલાવતા. નાનીબેન એટલે રેણુબેન, રેણુબેન યાજ્ઞી. તો આ કાર્યક્રમમાં હું ગાવા જતો, બધા બાળકો ગાવા આવતા, અને એમને એમ લાગ્યું કે આ છોકરો વધારે સારું ગાય છે, એટલે મારી પાસે લીડિંગ લાઇન ગવડાવતા.
0: અચ્છા.
1: બાળગીતોમાં
0: તો એ કોઈ બાળગીત તમને યાદ હોય તો?
1: એ વખતે જે મેં ગાયા હતા બાળગીતો, એમાંથી એક બે લાઇન હું ગાઉં છું.
0: ચોક્કસ.
1: અને આ ગીતો અમને ચંદુભાઈ રાઠોડ અને જયંતિભાઈ પટેલ,
0: ઓકે,
1: એ વખતે ત્યાં કમ્પોઝર તરીકે હતા,
0: ઓકે,
1: તો એમની પાસેથી અમે આ બાળગીતો શીખતા.
0: ખૂબ સરસ.
1: અને આકાશવાણી જે ગીતોનું પ્રોડક્શન કરતા,
0: ઓકે,
1: એટલે એ ગીતમાં મને ગાવાનો મોકો મળ્યો છે. એ બે લાઇન સંભળાવું.
0: ચોક્કસ.

વાહ વાહ હસમુખભાઈ, તમે તો તમારા બાળપણનું ગીત હજુ પણ સાચવીને રાખ્યું છે. ખૂબ જ આનંદ થયો આ સાંભળીને. તમે તો ખૂબ સરસ સંગીત

0: ગીતમય શરૂઆત કરી. આ થઈ વાત તમારા બાળપણની. તો અમારા શ્રોતા મિત્રોને રસ પડશે જો તમે તમારી સુગમ સંગીતની યાત્રા વિશે એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો.
1: મારી સુગમ સંગીતની જો શરૂઆત થઈ હોય તો ભદ્રાયુભાઈ ધોળકિયા એમનું એક કમ્પોઝિશન હતું, શબ્દ ક્યાં મારો કે તમારો છે, આ ગઝલ હું ગાતો. અમે ને ભદ્રાયુભાઈ એમની ઘેરે શનિવારે બેસીને ગાતા વગાડતા હું એમની પાસે પહેલી વખત આ રચના શીખ્યો. અને પછી તો હું બધે કોલેજમાં અને એમાં હરીફાઈમાં ભાગ લેતો, ત્યાં યુનિવર્સિટીમાં પણ સતત 3 વર્ષ મને પ્રાઇઝ મળ્યું. એવી રીતે અમદાવાદમાં પણ એક એ વખતે ફર્સ્ટ ટાઈમ રિયાલિટી શો એ અમદાવાદમાં થયો હતો, જે અત્યારે ટીવી ઉપર આવે છે એવા શોમાંનો આ એક શો હતો. અને એ શોનું નામ હતું મહેફિલ. ઇસરો દ્વારા જે આ શો થયો એમાં પણ મને પ્રાઇઝ મળેલું. અમદાવાદમાં બીજી એક હરીફાઈ થતી અને એ શેખાદમ આબુવાલા ટ્રોફી, અને આ પંકજ જુદાસ દ્વારા આ આયોજન થતું અને એમાં પણ મને પ્રાઇઝ મળેલું. એવી રીતે ગુજરાત સરકાર દ્વારા જે દર વર્ષે કોમ્પિટિશન થતી હોય એમાં એક પરેશ ભટ્ટ ટ્રોફી, એ સુગમ સંગીતની ટ્રોફી પણ મને મળેલી છે.
0: પરેશ ભટ્ટની કોઈ રચના તમને યાદ હોય તો અમારા શ્રોતા મિત્રો માટે આપ એ સંભળાવશો?
1: મને જે સ્વરાંકનો જેમના ગમે છે એવા સ્વરકારોમાં આ પરેશ ભટ્ટનું આ સુંદર સ્વરાંકન છે.

0: આકાશવાણી સાથેની પણ તમારી જે યાત્રા શરૂ થઈ એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો?
1: આકાશવાણીમાં હું યુવાવાણીમાં હું સુગમ સંગીત ગાતો, પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું. આકાશવાણીમાં હું ટોપ ગ્રેડના કમ્પોઝર તરીકે પણ અત્યારે સેવા આપી રહ્યો છું અને એનું જો શ્રેય કોઈને જતું હોય તો સ્ટેશન ડિરેક્ટર, જે એ વખતે રાજકોટમાં ઋષિકુમાર શાસ્ત્રી સાહેબ એ આવેલા અને એને મને સાંભળીને સલાહ આપી કે તું કમ્પોઝિશન સરસ કરસ તો તું એની ઓડિશન આપ અને ભવિષ્યમાં તને આકાશવાણીમાં નોકરી કરવાનો પણ ચાન્સ મળશે. એમની સલાહથી મેં આ ઓડિશન પાસ કરીને આજે હું આકાશવાણીમાં સેવા આપી રહ્યો છું. એ વખતે હું જે સુગમ સંગીત ગાતો એમાંની એક પુરુષોત્તમભાઈની ગઝલ, એ કમ્પોઝિશન મને બહુ ગમે છે. અને જો કે અત્યારે બહુ ઓછું ગવાય છે કે બહુ સંભળાતું નથી, પણ

0: માને?
1: જમવાનું નહીં મળે, ખાવાનું નહીં મળે.
0: આના ઉપરથી એક કવિતા યાદ આવી છે. સેડ સોંગ લખવા અને ગાવાનું તાં સુધી તો ઠીક હતું, પણ જયારે બી એનું દિલ તૂટી જાય તો કે આજે ખાવાનું નહીં મળે.
1: કવિતા બહુ અગાડી ચલાવવાની તો હિંમત નહી હાલે, નહી તો ચડાવી દે હે બાય અને કહે કે આજે ખાવાનું નહીં મળે.
0: શ્રોતા મિત્રો, સુરતીઓ વાક્યના અંતે હ, જ કે ની જેવા અનેક અક્ષરોનો વિશેષ ઉપયોગ કરે છે, અને માટે જ સુરતી ભાષા, સુરતી લેખો અલગ બને છે. જેમ કે આવજો ને એના બદલે કે છે આવજો ની, અથવા જાવ છું ના બદલે કે છે જાવ હ. આ ભાષામાં શબ્દોને ટૂંકાવીને બોલવાનું ચલણ છે.
1: હવે કેટલાક લોકપ્રિય સુરતી શબ્દો જોઈએ. હાલો એટલે કે ચાલો, જામીએ એટલે કે જમીએ, હળી મળીને એટલે કે સાથે મળીને, બફારો એટલે કે ભીડવાળી ગરમી અથવા બફારો.
0: અને વાત કરીએ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે તો સુરત એ વેપાર, કાપડ અને હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ બોલી પર મરાઠી, હિન્દી અને ઉર્દુ ભાષાની થોડી અસર જોવા મળે છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોવાથી તેમની ભાષામાં પણ એ જ ઉત્સાહ અને હૂંફ દેખાય છે.
1: કહેવાય છે કે સુરતના લોકોએ પણ પોતાનો સ્વભાવ પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ હુરતી ભાષા વિકસાવી છે. સ ની જગ્યાએ હ અને ણ ની જગ્યાએ ન નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દાખલા તરીકે દાણા ચણા ને દાના ચના અને સારું ને હારું કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડી જ જાય કે સુરત થી આવ્યા. ભાષા એ એક સમૂહની ઓળખ હોય છે અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે.
0: કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ ને તો શ્રોતા મિત્રો નવાઈ લાગે. નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાને અસલ સુરતીઓ આરબીઓ, દાળ ભાતને દખુ ચોખા અને છીકણીને તપખીર કહે છે, તો ગરોળીને પલવડી અને છોકરીને પોરી કહેતા હતા. પિતાને ડોહો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો, આવ્યો ને આવ્યો, ને પૈસા ને ચીચોડા કહે છે અત્યારના સુરતીઓ.
1: આખા ગુજરાતમાં ચવાણું પ્રખ્યાત, પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરતના લોકો તેને ભૂસું કહે છે. ઊંઘી જવું ને બદલે ઊંઘાઈ જવું અને નાનો ને નાલ્લો કહે છે. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે. હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે.
0: અને વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે, અને અહીંના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે. સુરતની ખુશીવાળા લોકો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરત શહેરમાં મોટા ભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ લહેકો અલગ. ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિના મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ્સ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોમાં અહીંના રહેવાસીઓ છે.
1: અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રી અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગવિખ્યાત છે જ, અને સુરતનો પોંક, શિયાળામાં લોકો પોંક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય.
0: અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાન આવે એટલે દિલ ખોલીને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરતથી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણ છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની

0: હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષની અત્યારે ઉજવણી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં ગુજરાતના ગૌરવવંતા એક સાપ્તાહિક વર્ષોથી જે પ્રકાશિત થાય છે, અમદાવાદના આસિસ્ટન્ટ એડિટર મહેશભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ, તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આકાશવાણીના એક નિયમિત શ્રોતા મિત્ર પણ ખરા, અને આકાશવાણી સાથે ઘણા વર્ષોથી લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: ખૂબ ખૂબ આભાર આકાશવાણી પરિવારનો અને હિતેશભાઈ આપનો.
1: મહેશભાઈ, સર્વપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપનું એક જે આકાશવાણી સાથેનો કનેક્શન છે, જોડાણ છે, તે આપણે કેવી રીતે જણાવીએ.
2: દરેક સંતાનની કેળવણીમાં કે એના કારકિર્દીમાં એના માતા પિતાનું બહુ મૂલ્ય પ્રદાન હોય એ મારા કિસ્સામાં પણ છે. મારા માતાનું નામ શારદાબેન શાહ છે, એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખ, એટલે રેડિયો સાંભળે, એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. અને જે લખવાનું છે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા નાથાલાલ શાહ, એ દેશી નામું લખે, એ ધોળામાં કાળું કરે, એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક એટલો, એ દેશી નામું લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલાનું લખતો થયો.
1: ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે આકાશવાણી સાથેના આપણા સંસ્મરણો ખૂબ જ યાદગાર છે. હવે આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાયા અને કઈ સાલમાં જોડાયા?
2: વાત એવી બની કે અમારા ઘરમાં, અમે રાયપુરમાં રહેતો હતો એક રૂમ રસોડામાં, અને ઘરમાં તિજોરી ઉપર અમે રેડિયો મૂકી રાખતા હતા અને મને ગુજરાતી ગીતો સાંભળવાનો, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ને એના ગીતો બહુ સાંભળું, ગુજરાતી ગીતોને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, ત્યાં નોટ અને પેન મૂકી રાખ્યું, એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને હું ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી બધી વાર હું બહુ સ્વીકારું છું, 5 કે 6 વખત એ ગીત સાંભળ્યું જ્યારે ત્યારે, ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું, કોઈક વસ્તુ ઉચ્ચારણ ખોટો લખાયું હોય, સાંભળ્યું ખોટું હોય, અને એમ કરીને 5-6 વખત એ ગીત સાંભળવામાં આવે એ 1 મહિનો થઈ જાય અને 1 વર્ષ પણ થાય, અને એ રીતે આખું ગીત લખાતું. એટલે એ જે ગીત સાંભળીને લખવાની કેળવણી છે ને, એ મને પત્રકારો દોરી ગણે લખવા માંડ્યો. પછી મને થયું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાણીના કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાનામાં એવું હતું કે પહેલાં તમારે સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારી મંજૂર થઈ ગઈ. એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલાં ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાણીમાં મારી હાસ્યરસની પસંદગી.
1: એટલે મહેશભાઈ, આ કઈ સાલની વાત?
2: 1980ની વાત છે. અને ભરતકુમાર ચૌહાણ મારા ઘેર આવે, એના પ્રોડ્યુસર, તેમને એમ કહ્યું કે પેલા તો એમને વાંચ્યું કે હાસ્યરસની પસંદગી, એટલે તો કે હાસ્ય લેખક તો કેવડો મોટો હશે ને, આ યુવાણીમાં લખે ને. પછી મેં કીધું હું મહેશ છે, એટલે કે તમારી જ વાત છે એમ કે. મેં કહ્યું હા સાહેબ, મારી વાત. પછી એમને કહ્યું કે આકાશવાણીમાં નવા વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે અને કુરિયરમાં અમે મોકલીએ પોસ્ટમાં તો સમયસર ન મળે, એટલે હું જાતે આપું. એટલે મને તો એટલો બધો આનંદ થયો કે કોઈક આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવું આવે કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11મા મહિના નવેમ્બર 1980માં હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું, એ જ સાંજે 8 ને 5 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એટલે અને 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો, એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચું. એટલે ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો અને બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવું છે કે આકાશવાણીની જન્મ તારીખ, સ્થાપના દિવસ 16 એપ્રિલ છે અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે, એટલે મારા માટે તો આ બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારત્વની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે.
1: ત્યાર પછી આ પ્રસારણ યાત્રા કેવી રીતે આગળ વધી આપની?
2: પછી હું નિયમિત અહીંયા આવવા માંડ્યો. પછી સતીશકુમાર સક્સેના સાહેબ હતા, એ યુવાણીના કાર્યક્રમ કરે, એટલે યુવાણીમાં જુદા જુદા કાર્યક્રમ કરે. એમને એક પ્રયોગ એવો કરતો કે ભાઈ કે મહિના દિવસની અંદર રમત જગતની જે કઈ ઘટનાઓ બની હોય એ બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું અને લખવાનું કે બધા વિષયનું આવે અને એ આપણે જ લખવાનું અને આપણે, જેમ પેલા પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરના કે રાષ્ટ્રભરના આવે, આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતની, એ બધું છાપામાંથી શોધીને કર્યો. એમને એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર, એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો. પછી એ ધીમે ધીમે બધું થતું, બધા જેમ જેમ પ્રોડ્યુસરો આવતા ગયા, બધા કોઈ જુદા જુદા કોઈ નવા વિષય

0: આપે કે તમે આની ઉપર કરશો, આની ઉપર કરશો, એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકોએ મારી પાસે કામ કરાવ્યું. એટલે હું એવું માનું કે મારી ક્ષમતા એ લોકોએ ચકાસી અથવા એમને મને નાણ્યો કે આના પાસે આ કામ કરી શકાય એવું છે, એટલે એ રીતે હું લખતો થયો આજ સુધી.
1: ભરતભાઈ ચૌહાણ, સતીશભાઈ સક્સેના અને ખાસ કરીને યુવાણીને એસાઇનમેન્ટ મળતા અને
0: બહુ જ
1: પ્રસારણ યાત્રામાં
0: પછી બહુ જ ચાલુ. હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વૈવિધ્ય મેં કહ્યું કે બધા જુદા જુદા પ્રોડ્યુસર હતા આપણી પાસે કામ લે એટલે અથવા એમની પાસે હોય કે મારી પાસે આ ક્ષેત્રનું તમે શું કરશો. હું તમને ધારો કે 5-7 હું વિષય કહું. ધારો કે મેં હાસ્ય રસિક જે મારો ગમતો વિષય છે, હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક થવાનું બહુ જ ગમે અને એ ઓળખ હું ઊભી કરી. પણ સૌથી પહેલો એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકેની મારી ઓળખ બનાવી હોય એટલે ઓન રેકોર્ડ કહી શકાય ને જે પહેલું હાસ્ય રસની પસંદગી હતી. એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે બે પુસ્તકો તો હમણાં 5-1 વર્ષમાં જ પ્રકાશિત, પણ એ જયારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાઈ કે એને પ્લેટફોર્મ આપ્યું એ આકાશવાણી આપ્યું તે 1980. પછી મેં ધારું કે હાસ્ય રસિક વાર્તાલાપો અહીં આપે, જેમ કે સાસરિયામાં પહેલી હોળી, તમને ગમશે આ નવું વર્ષ, મારા નવા વર્ષનો સંકલ્પો, સાસરિયામાં પહેલી હોળી, કામ પડે તો જરૂર કહેજો, આવા બધા હાસ્યના વાર્તાલાપ કર્યા. પછી ભરતભાઈ ચૌહાણ એ વખતે વાટેઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો એટલે એમાં સાંપ્રત ઘટનાઓ અને એમાં હું પત્રકાર હતો એટલે હું એવું બધું કરું કે છાપામાંથી થોડું તો પણ એ લિટરલી રિપોર્ટિંગ કરતો, કોઈને ફોનથી કરીએ રૂબરૂ મળે એ બધી વાત કરીને લખીએ અને એવા લોકોના અહીંયા ઇન્ટરવ્યૂ થાય ફોન ઇન કરીને એ લોકો કરે. અને વાટેઘાટે 25-1 મિનિટનો કાર્યક્રમ હતો એ વાટેઘાટે મને ક્યારેક લખવા આપતા હતા. પછી પ્રાસંગિક વાર્તાલાપો આપે, જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ. મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું. અહીંયા જયેશ પંડ્યા હતા, એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા એટલે હું જયેશભાઈનો બહુ આભાર માની એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું. એની અંદર મોટી ઉંમરના લોકો હોય એકલવાયુ જીવન જીવતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે, લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો એટલે એ અર્થ કર્યું. પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું હતું, એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું. પછી ભૂકંપ થયો હતો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા શ્રેણિક શાહ હતા, જેને પત્ની અને બંને દીકરીઓ અને ઘર આખું ગુમાવી દીધું એકલવાર થઈ ગયા હતા. તો અમદાવાદના ભૂકંપ વિસ્થાપિતો હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દેખો મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ, એટલે બીજા લોકોને પ્રેરણા આપે એવા માટે. અને બીજું એક મારી જીવનનું સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિકભાઈ મારી પાસે કર્યું, સાદિક નૂર પઠાણ હતા. ગટરના મરજીવા, આમ તો આપણે સાગરના મરજીવા કે જે મોતી લાવે એ સાગર સુધી, પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર છે કે ખુલ્લી ગટર હોય કે ગંદુ પાણી હોય તો આપણે પસાર નથી થઈ જાય, તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે, ગંદકીને એ બધું દૂર કરે છે અને એ ન કરે તો આપણું જીવવું મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી રીતે. તો એ ગટરના મરજીવા મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું, એ મને બહુ જ યાદગાર છે.
1: મહેશભાઈ આપે જેમ વાત કરી કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો,
0: આજે પણ
1: પસંદગીનો કોઈ ગીત?
0: મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્રસિંહ છે એટલે હું બહુ સરસ, મારા માટે તો એ સ્મરણ છે કે હું જે તિજોરી પર નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્રસિંહના મને બહુ ગમતા હતા. પછી નસીબ એટલું બધું સર, જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો અને અહીં આકાશવાણીમાં મેં 6-1 મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ મને પ્રોજેક્ટ આપ્યો હતો, વસુબેન ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો. તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીને કોન્સર્ટ થવાની હતી, સુગમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી. તો એ વખતે ભૂપેન્દ્રસિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગને બધી મીટિંગને માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે, એટલે એ વખતે ભૂપેન્દ્રસિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા. એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા, આપણો પ્રિય ગાયક તરીકે જે એને સાંભળેલા હોય અને એને રૂબરૂ જોવો, એની સાથે હાથ મિલાવો, એ ભૂપેન્દ્રસિંહ આજે પણ મારા ફેવરિટ. એટલે એનું જ ગીત કરીશું, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, આજે કેસેટનું ટાઇટલ પણ એ છે અને એ ગીત પણ ભૂપેન્દ્રસિંહે ગાયેલું છે.
2: મારી આંખે કંકુના સૂરજ હાથમાં આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: ભૂપેન્દ્રસિંહ ના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગીનું આ ગીત સાંભળ્યા પછી, મહેશભાઈ તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇનમેન્ટ તરીકે આવતા, તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટેની તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારા અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે, અક્ષર તો બહુ સરસ છે, એટલે મારી હાથે એ વખતે તો હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી. તો એ ભરતકુમાર ચૌહાણ સાહેબે જોયું, જેમને મારે પહેલો કાર્યક્રમ આપ્યો હતો, કે અક્ષર સર મન કે મહેશભાઈ તમારા અક્ષર બહુ સરસ છે, અહીંયા આકાશવાણીમાં કામ કરશો? એટલે એ ના પાડવાની કોઈની ઈચ્છા જ ના થાય, એટલે મેં કહ્યું સાહેબ આજથી કરીશ તમે કહો. તો એ જ દિવસથી મને અહીંયા બેસાડી દીધું. એટલે એકચ્યુઅલી એવું થયું કે આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડની જે લાઇબ્રેરી છે તો ત્યાં મને લઈ ગયા અને મારી પાસે એક કામ એ સરસ એ કર્યું કે ગ્રામોફોન રેકોર્ડનું એક રજિસ્ટર તૈયાર કર્યું, જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂઝ હતી મને કે આમાં આનું રજિસ્ટર બનાવો તમે શું આપી શકો તમને, એટલે મારી કસોટી કરતા હતા કે

0: તૈયાર કર્યું જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂઝ હતી મને કે આમાં આનું રજીસ્ટર બનાવો તમે શું આપી શકો તમને, એટલે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે. એટલે મેં કહું આપણે આમ આમો લખીએ, એટલે પછી ફોર્મેટ એમને ઓકે બી કર્યું, એટલે જેમાં પહેલાં ક્રમ આવે, પછી ગ્રામોફોન રેકોર્ડનો રજીસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે, પછી એનું પ્રોડક્શન નામ કે ભાઈ આરકે ફિલ્મ્સ કે ફલાણા ફિલ્મ્સ એ હોય, પછી એની એ સાઈડમાં કયા ગીતો છે, ગીતોના ક્રમ એક બે, પછી ના ગીતકાર, સંગીતકાર, ગાયક, પછી એપ્રુવડ છે કે નોટ એપ્રુવડ, અને રિમાર્ક્સનું કોઈ કહેવું. તો એટલે ઘણી બધી વાર એવું કે ભાઈ આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કહેવા, એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ 6 મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટન પેનથી કાળી એનાથી બનાવ્યા હતા એ અક્ષરો, અને મારું કામ હજી આજે બી આકાશવાણીની લાઇબ્રેરીમાં છે.
1: એટલે મહેશભાઈ આપણે અત્યારે જેને આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટાડેટા કહેવાય છે, તો એ કામ તમે એ જમાનામાં કરેલું?
0: હા, કર્યા હતા, કર્યું હતું.
1: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપને કામગીરી?
0: પછી બીજું એક સરસ એ થયું કે એ દિવસોમાં છે ને આકાશવાણીમાં એક સરસ વિભાગ ચાલતો હતો, એનું નામ છે એઆરયુ, એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ,
1: હજી આજે પણ ચાલે છે.
0: હા, એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક, મારી ઘડતરમાં બી એ થયું. એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનો, સુગમ સંગીતનો, શાસ્ત્રીય સંગીત, એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલા એના જે કલાકારો કે ચાહકો હોય ને અહીંથી આકાશવાણીથી એક પત્ર જાય કે આ દિવસે આ દિવસોમાં એક દિવસનો કે ત્રીજ દિવસ સમારંભ છે કે મહોત્સવ છે રેડિયો પર પ્રસે, અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સાંભળતા હોય એ શ્રોતાઓ શું કહેવા માગે છે એ કામ આ ઓડિયન્સ રિસર્ચનું, અને એ દ્વારા જાણતા હતા કે આપણા કાર્યક્રમોની રિચનેસ કેવી છે, લોકોની પસંદગી શું છે, સુધારો શું કરવું, એ બધું. તો એ વખતે અહીંયા એ સાંઈ પ્રસાદ સાહેબ હતા, એના ડિરેક્ટર હતા, કંઈ હું તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ હતા. એટલે એમને તમને ફોર્મ આપે અને ફોર્મ ભરવા જવાનું, પેન્સિલ લઈને અને એડ્રેસ પણ એ લોકો જ આપે કે તમારે આ જગ્યાએ, એટલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સાયકલ લઈને ફર્યો હતો. એક ફોર્મના મને લાગે છે કદાચ 7-1 રૂપિયા આપતા હતા, પણ એ દિવસમાં 5-6 જગ્યાએ જઈને ફરી એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ પસેવાની આવક હતી. એટલે હું તેમાં તમારા નામ, સરનામું, ઉંમર, અભ્યાસ, આવક એ બધું લખે, કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળ્યો તો આખો સાંભળ્યો, શું સારું લાગ્યું, શું સૂચન આનું આમ, એ બધા સવાલોને બધું. પણ એકવાર એક ફોર્મ ભરવા ગયો તો નાટક અંગેનું હતું, એટલે મને ક્યાં લખાવ, એટલે હું પૂછું કે આ મન સવાલ પૂછો, તમે નાટક સાંભળેલું? પછી ત્યારથી મને એ કેળવણી થઈ કે હું ફોર્મ ભરવા જઉં છું, એ કામ કરું તો એ પહેલાં જેને ફોર્મ ભરવાના છે તો એ પ્રોગ્રામ મારે સાંભળવા જોઈએ, અને નિયમિત સાંભળતો એ થયો. એટલે એના કારણે મને એક એનું વધારે સારું સંધાન રહેતું. પછી ઘણીવાર તો એવું થાય કે જે આપણે સવાલ એક પૂછ્યો ને તો એમાં ડીપમાં બી વધારે થાય, એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને, ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનો, મને આ ગમ્યું ના, આમાં આમ થયું હોત તો સારું હતું, પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ. અને જર્નાલિઝમની ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યુ લેવાની કળા આ એઆર યુનિટ મને, હું ગામડે પણ જતો હતો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઈની, અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ
0: ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરોતાજા થઈ ગઈ હશે. બસ, તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો, આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

બદરાયુ અરવિંદને આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સરકારને ઇસ વર્ષ કુલ 131 પદ્મ પુરસ્કારો કી ઘોષણા કી હૈ. ઇનમે 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ ઓર 113 પદ્મશ્રી પુરસ્કાર શામિલ હૈ. પુરસ્કાર પાને વાલો મે 19 મહિલાએ હૈ, જબકી 16 લોગો કો મરણોપરાંત સમ્માનિત કિયા જાયેગા. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ ઓર પદ્મશ્રી દેશ કે સર્વોચ્ચ નાગરિક સમ્માનો મે શામિલ હૈ. ઇન પુરસ્કારો કી શરૂઆત વર્ષ 1954 મે હુઈ થી. પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ પર ઇન પુરસ્કારો કી ઘોષણા કી જાતી હૈ. કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, અભિયાંત્રિકી, જનસેવા, વ્યાપાર ઓર ઉદ્યોગ સહિત વિભિન્ન ક્ષેત્રો મે ઉત્કૃષ્ટ ઓર વિશિષ્ટ યોગદાન કે લિયે યે પુરસ્કાર દિયે જાતે હૈ. સૌમ્યા શરણ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં પ્રાચી વાજપેયી.
0: નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલો પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ

95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જો કે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેર બજાર અત્યારે પણ 850 કરતા વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
અમેરિકામાં

0: ઉદ્યોગમાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. જીકેએન એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સમારોહમાં રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી સહિત 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહમાં બીજા તબક્કામાં અપાશે. આ વર્ષે ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ, નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદ ગ્રહણ કર્યું. દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારીપત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. વર્ષ 2025માં આગની ઘટનાઓની સંખ્યા 35 હતી, જે ચાલુ વર્ષે વધીને 54 થઈ છે. આ સાથે જ રેસ્ક્યુના 31 કોલ મળ્યા હતા, જ્યારે 5 જેટલી મોકડ્રીલ અને 2 તાલીમ યોજવામાં આવી હતી. આ અંગે મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ વધુ માહિતી આપી હતી.
1: પાછલા વર્ષમાં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ટોટલ 48 કોલ હતા, એની જગ્યા પર આગ અને રેસ્ક્યુના કોલમાં વધારો થયેલો છે. આ વર્ષે જે છે એમાં વાહનોની આગની અંદર ખૂબ વધારો થયેલો છે, જેમાં 11 વાહનોમાં આગ લાગ્યો છે એનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો છે. ટોટલ ફાયર વિભાગમાં 15 કર્મચારીઓ કાર્યરત છે અને ફાયર જોડે એમની ટોટલ 5 ગાડીઓ રેસ્ક્યુ સાથેની કાર્યરત છે.
0: રાજકોટમાં એક માર્ગ અકસ્માતમાં 2 મહિલાના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક ખાનગી બસમાં 62 જેટલા શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. દરમિયાન ગોંડલના વોરાકોટડાથી બાંદ્રા જવાના માર્ગ પર સામેથી એક ટ્રક આવતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ઊંડા ખાડામાં પલટી હતી. તેના કારણે 2 મહિલાના મોત થયા હતા. આ અંગેની જાણ થતાં વોરાકોટડા અને દેવચડી ગામના યુવાનો, ગોંડલ નગરપાલિકા અને સામાજિક સંસ્થાની એમ્બ્યુલન્સના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ દ્વારા ગ્રેજ્યુએશન શો યોજાયો. આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ગત 6 મહિનામાં તૈયાર કરેલા વિકસિત ડિઝાઇન સંગ્રહ રજૂ કર્યા, જ્યારે MFMના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, રિટેલ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કેન્દ્રિત ઉદ્યોગ અને સંબંધિત પરિયોજનાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે નિફ્ટ દમણના ડિરેક્ટર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપી હતી.
2: ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ के जितने इंडस्ट्रीज हैं वो निफ्ट के साथ जुड़ के नए मुकाम पे दमन को और दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है.
0: રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જો કે આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે કંડલા વિમાન મથક, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ આ સિવાયના શહેર

શહેર અને જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે જીરૂની 12,000 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 3600થી 4,000 રૂપિયા સુધીનો રહ્યો હતો, જ્યારે વરિયાળીની આવક 4,000 બોરીની નોંધાઈ, જેનો ભાવ 2,000થી 7,000 રૂપિયા સુધીનો રહ્યો હતો. ઇસબગુલનો ભાવ 2,500થી 2,900 રૂપિયા સુધી રહેતા તેની 8,000 બોરીની આવક નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હાલ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર કરાયો. તેમાં 25થી વધુ પથારી સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને જવાબદારી સોંપાઈ છે. લૂ લાગવાના કેસ આવે તો દર્દીને તાત્કાલિક સારવાર મળશે. જરૂરી દવાઓ અને સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 કલાક મોનિટરિંગ માટે ટીમ સજ્જ છે અને જરૂરી દવાઓ તથા ઉપકરણ પણ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના દિવસો બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે. મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે આવતીકાલે એટલે કે 26 મેના રોજ સવારે 11 વાગે મહાનગરપાલિકાના મહાત્મા ગાંધી ખંડમાં મેયર નાયબ મેયરની ચૂંટણી તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત 12 સભ્ય અને પરિવહન સમિતિના અધ્યક્ષ સહિત 8 સભ્યોની નિમણૂક માટે એજન્ડા બહાર પડાયો છે. અનુસ્નાતક વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ACPC દ્વારા ME, MPharm, MPlan અને MArc અભ્યાસક્રમ માટે વર્ષ 2026ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. ME માટે રાજ્યની 82 સંસ્થાઓ અને MPharm માટે 74 સંસ્થામાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ ACPCની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં ગગનચુંબી ઇમારત બની રહી છે. તેવામાં આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7825 જેટલા 1 BHK ફ્લેટ બનાવાશે. શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકો માટે આર્થિક રીતે પછાત એટલે કે EWS આવાસ યોજનાના મકાનો તૈયાર કરાશે. 3,30,000 રૂપિયામાં ફ્લેટોને મેન્ટેનન્સ સાથે આ મકાન ફાળવાશે. આ માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો. નવા રાજમાર્ગ અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનું અંતર ઘટતા ભાડામાં ઘટાડો કરાયો છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા રાજમાર્ગના કારણે અંતર ઓછું થતાં અગાઉ 351 રૂપિયા રહેલું ભાડું હવે 337 રૂપિયા કરાયું છે, એટલે કે મુસાફરોને 14 રૂપિયાનો સીધો લાભ થશે. એ જ રીતે નેહરુનગરથી સુરત વચ્ચે નવા એક્સપ્રેસ હાઇવેથી મુસાફરી વધુ ઝડપી અને ટૂંકી બનતા ભાડામાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો. અગાઉ 748 રૂપિયાના ભાડાને હવે 687 રૂપિયા કરાતા મુસાફરોને 61 રૂપિયાનો લાભ થશે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના વખારમાંથી મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા અંદાજે 2,500 કિલો હળદર અને અંદાજે 1,400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો. દરમિયાન હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ વિમાન મથક પરથી થાઈ એરવેઝમાં આવતા મુસાફર પાસેથી 20 કિલોથી વધુના કેફી પદાર્થ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે.

0: આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવી હતી, જેથી 20 કિલોથી વધુના જથ્થાની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અમદાવાદ શહેરમાં આ વખતે 46,667 અને ગ્રામ્યમાં 39,361 વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. આ વખતે શહેરનું 79.99% અને ગ્રામ્યનું 82.52% પરિણામ રહ્યું છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ ગાર્ગી વોરાને.

સમાપ્ત થાય છે પ્રસારણ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
1: Please may I have attention, please. I request all the award winners to move towards your right side. Second part of the ceremony.
2: तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र, कमल सिंह और हेमराज मीणा. ओबी इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार. मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको लिए चलता हूं आकाशवाणी के स्टूडियो वापस. नमस्कार.
3: नवी दिल्लीना राष्ट्रपति भवनमा आयोजित नागरिक अलंकरण समारोह प्रथममा माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मूना हस्ते पद्म पुरस्कार प्रदान करवानुं जीवंत प्रसारण अमारा दिल्ली केन्द्रथी अमे रिले करी रह्या हता. आकाशवाणीनुं आ अमदावाद वडोदरा केन्द्र छे. रजू करीए छीए लोकसंगीत.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય.

0: તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળીએ ધરમદાસ વાણંદના સ્વરમાં લોકગીતો. માફ કરશો, પ્રાચીન ભજન. પ્રથમ રચના છે મેકરાણ દાદાની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ધરમદાસ વાણંદના સ્વરમાં સાંભળીએ મીરાબાઈ રચિત પ્રાચીન ભજન.

0: ધરમદાસ વાણંદના સ્વરમાં મીરાબાઈ રચિત પ્રાચીન ભજન આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સંગીતા પંડ્યાના સ્વરમાં લોકગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સંગીતા ભંડિયાના સ્વરમાં આપ માણી રહ્યા છો લોકગીતો.

સંગીતા પંડ્યાના સ્વરમાં આપ લોકગીતો સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. સાંજના 6:15 થવા આવી છે. હવે સિંધીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ

0: निवारण अधिकारीश्री ने अर्जी के फरियाद करी शकाय छे अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી।

0: નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આશા રાખું છું કે ગરમીના દિવસોમાં આપ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત હશો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ હાલ સાંભળી રહ્યા છો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ વિશેષ અતિથિ ઉપસ્થિત છે, ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. ડોક્ટર હર્ષલ પટેલ, તમારું સ્વાગત છે આકાશવાણીના આ સ્ટુડિયોમાં.
1: નમસ્કાર પ્રિયલ, આભાર, ઇટ્સ માય પ્લેઝર.
0: મિત્ર, આપણે ઘણી વખત સમસ્યામાંથી પીડાતા હોય છે, પેટને લગતા, ગેસને લગતા, પાચનને લઈને આવા અનેક યુવા મિત્રોમાં સવાલ હોય છે કે ભાઈ મને ખાવાનો બહુ શોખ છે, હું બહુ ફૂડી છું, મને તો ખાવા જોઈએ અઠવાડિયામાં 2-3 વાર, પણ મને સાથે સાથે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ છે, તો આનું શું? તો આના માટે તમારા આ બધા સવાલ માટેનું આજે આ નિરાકરણ આવવાનું છે, આજે આ સંવાદ છે કરવાનો છે, એ માટે તમારા બધા જ પ્રશ્નો છે એ જવાબ તમને મળશે. તો જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ડોક્ટર હર્ષવર્ધન, ફરીથી તમારું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. હવે આપણે શરૂઆત કરીએ કે યુવાનોમાં ખાસ કરીને બહુ બધા પ્રશ્નો હોય છે અને એમાંનું પહેલું છે પેટને લગતું. તો હવે મને એ કહો કે આ શરૂઆત કેવી રીતે થાય છે, કેમ વધારે અત્યારે એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અપચોની જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને આવા બહુ કેસીસ આપણે સામે આવતા હોય છે યુવાનોમાં?
1: આ એક ઘણી કોમન સમસ્યા છે અને યુવાનોમાં તો ખરી જ, પણ એના સિવાય સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં અને મિડલ એજ અને ઓલ્ડ એજમાં પણ અમે ઘણું કોમનલી જોઈએ છીએ. પર્ટિક્યુલરલી યુવાનોમાં એટલા માટે કારણ કે આજકાલની જે લાઇફસ્ટાઇલ છે, વર્કિંગ સ્ટાઇલ છે, ઇરેગ્યુલર જાગવાનો અને ઊંઘવાનો ટાઈમ, બહારનું ખાવાનું જે પ્રથા છે, રિફાઇન્ડ વીટ ફ્લોર એટલે કે મેદાનો પ્રયોગ જે રીતે આઉટસાઇડ ફૂડમાં વધી રહ્યો છે, સ્પાઇસી ફૂડ, પ્રોસેસ્ડ મીલ્સ, ઓલ ધોઝ થિંગ્સ કન્ટ્રીબ્યુટ ટુ ગેસ્ટ્રિક ડિસઓર્ડર્સ. આમાં જે મોસ્ટ કોમન કમ્પ્લેન અમે જોઈએ છીએ એ છે ગેસ, એસિડિટી, રિફ્લક્સ,

0: ફરજિયાત ડાયરિયા, પેટમાં દુખાવો રહેવો, અપચો, ખાધા પછી પેટ ફૂલ થઈ જવું, આ બધાનો રૂટ કોઝ મોટાભાગના કેસીસમાં ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ અને ડાયટ હોય છે. આપણે એ પણ જોઈએ છીએ કે આજકાલના ઘણા બધા યુવાનોમાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ છે. એ લોકો વર્ક અને સ્ટડીની સાથે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એક્ટિવિટી મિસિંગ છે.
1: જી, હવે ડોક્ટર, આ જે સમસ્યાઓ છે, એસિડિક સમસ્યાની શરૂઆત કેવી રીતે થાય છે અને કેવી રીતે તપાસ કરી શકાય છે? હવે આ ઉંમર છે ખાવા પીવાની મોજ કરવાની, સ્વાભાવિક છે, પરંતુ હવે પાછળની જે જિંદગી છે, યુવાનો એમાં જિંદગી જીવી શકે પાછળની, એના માટે શું કરવું જોઈએ, એ વિશે શું કહેશો?
0: ઓકે, આ ઘણો મહત્વનો સવાલ છે કે હાઉ ટુ આઈડેન્ટિફાય. યુઝ્યુઅલી આની શરૂઆત ઘણી માઇલ્ડ ફોર્મમાં થતી હોય છે. સિમ્પલ પેટમાં ગેસ જેવું ફીલ થવું, માઇલ્ડ બળતરા થવી, થોડુંક અપચા જેવું ફીલ રહેવું, ખાધા પછી પેટ ફૂલ રહેવું, એ ટાઈપના સિમ્ટમ્સ હોય છે અને વખત સાથે એ વધે છે. કારણ કે મોટાભાગે અને ઘણા મોસ્ટ કેસીસમાં કોમન સિમ્ટમ્સ અને ગેસ તરીકે ઇગ્નોર કરવામાં આવે છે, પરંતુ આગળ જતા આનાથી ઘણી સમસ્યા ઉભી થઈ શકે, જેમ કે ચાંદા થઈ શકે, અલ્સર જેને આપણે કહીએ. માઇલ્ડ સિમ્ટમ અને ગેસ સમજીને ઇગ્નોર કરવામાં આવે છે, એટલે સમસ્યા આગળ જતા વધતી રહે. ક્યારેક ક્યારેક જો આ વસ્તુને વધારે ઇગ્નોર કરવામાં આવે તો સમય જતા જો આને ઇગ્નોર કરવામાં આવે, જે કે મોટાભાગના લોકો કરતા હોય છે, તો ક્યારેક ક્યારેક મોટી સમસ્યા પણ થઈ શકે, જેમ કે અલ્સર, જેમ પેટમાં ચાંદા થવા, સોજો આવવો, અન્નળીમાં સોજો આવવો, અને ઇવેન્ચ્યુઅલી થેરાપીની જરૂર પડે છે. પરંતુ જરૂરી એ છે કે એને અર્લી આઈડેન્ટિફાય કરવામાં આવે અને આના જે કોઝિંગ ફેક્ટર્સ છે એને જલ્દીથી જલ્દી એડ્રેસ કરવામાં આવે.
1: હવે ડોક્ટર, એ જણાવો કે યુવાનોમાં જે ગેસ અને અપચો કે પછી એના જે ઇસ્યુઝ હોય, અને હવે એમને શું કરવું જોઈએ? ઘરગથ્થું કરવું જોઈએ, ડોક્ટર પાસે જવું જોઈએ, અને જો અવગણવામાં આવે તો કેવી તકલીફ પડી શકે?
0: એકચ્યુઅલી જયારે સિમ્ટમ્સ શરૂ થાય ત્યારે મોટાભાગના લોકો ઘરગથ્થુ ઇલાજ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી રાહત મહેસૂસ કરે છે. પર્ટિક્યુલરલી તમને જે ટાઈપના સિમ્ટમ્સ અને તકલીફ હોય એને અનુલક્ષીને ઘરગથ્થુ ઇલાજ કરી શકાય. જેમ કે સપોઝ કોઈને રિફ્લક્સનો પ્રોબ્લેમ વધારે હોય, રિફ્લક્સ મીન્સ ખાવાનું ગળે આવી જતું હોય, છાતીમાં વચ્ચેના ભાગમાં બળતરા થતી હોય કે ખાટા ઓળકાર આવતા હોય, એ આ ટાઈપનું જેને તકલીફ હોય, એ લોકો બે ટાઈમ હેવી મીલ લેવાના બદલે 4-5 વાર લાઇટ સ્મોલ મીલ્સ લઈ શકે. એક્સેસિવ ચા, કોફી, ચોકલેટ, સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ, સ્વીટ ફૂડ અને ફિઝી ગેસવાળા જે ડ્રિંક્સ હોય છે એને અવોઇડ કરી શકાય. અને જમ્યા અને સૂતા પહેલા એટલીસ્ટ 2 કલાકનું વચ્ચે ડિસ્ટન્સ રાખે. અને ઘણીવાર જો તકલીફ વધારે હોય તો સૂતી વખતે શરૂઆતના 2-3 કલાક થોડું હેડ સાઇડ અપ રહે, એ રીતે 30 ડિગ્રીના એંગલ પર સૂઈ શકાય, કે જેથી રિફ્લક્સના સિમ્ટમ્સ ઘટે છે. મોટાભાગના પેશન્ટને આ ટાઈપના ઇલાજથી ફાયદો થાય છે. સેમ વે જેને ગેસની તકલીફ વધારે હોય તેઓ ઘરગથ્થું એ કરી શકે કે જે ફૂડથી ગેસ વધારે પ્રોડ્યુસ થાય છે એને એવોઇડ કરવામાં આવે. મેડિકલ ટર્મમાં અમે એને હાઈ અને લો ફોડમેપ ડાયટ તરીકે ઓળખીએ છીએ. ફોડમેપ ડાયટ એટલે ફર્મેન્ટેબલ ઓલિગો ડાઈ મોનોસેકેરાઇડ્સ એન્ડ પોલિઓલ્સ, બેઝિકલી એવી ફૂડ પ્રોડક્ટ્સ કે જે પેટમાં ગયા પછી ગેસનું પ્રોડક્શન વધારે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં ફોડમેપ વધારે છે? જેમ કે ડુંગળી, લસણ, ફુલાવર, કોબીસ, મશરૂમ, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, રાજમા, સોયાબીન, દૂધ અને દૂધની બધી ડેરી પ્રોડક્ટ એક્સેપ્ટ દહીં અને છાસ, સફરજન, કેરી, તરબૂચ, કાજુ, પિસ્તા. આ હાઈ ફોડમેપ ડાયટ છે. આનાથી ગેસ થવાની સંભાવના વધારે હોય છે. જેને ગેસની તકલીફ હોય એ લોકોએ લો ફોડમેપ ડાયટનો યુઝ કરવો જોઈએ, કે જેમાં આ બધી ફૂડ આઇટમ્સ ઓછી કરી અથવા તો પોસિબલ હોય તો એલિમિનેટ કરી એના બદલે એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ કે જે ગેસ પ્રોડક્શન ઓછું કરે. જેમ કે ચોખા, ખીચડી, ભાત, ઓટ, દૂધી, તુરઈ, ગાજર, બટાકા, શક્કરિયા, ટામેટા, કાકડી, પાલક, ફ્રૂટ, ડેરી પ્રોડક્ટ્સ, એવી ફૂડ આઇટમ પ્રિફર કરવી જોઈએ કે જે ગેસ ઓછો પ્રોડ્યુસ કરે. એની જોડે દહીં છાસ છે, લગભગ મોટાભાગના ગ્રીન લીફી વેજીટેબલ્સ, હોલ ફ્રૂટ, કેળા, પપૈયા, સ્ટ્રોબેરી વગેરે.
1: ઓકે ડોક્ટર, હવે એ જણાવો, કારણ કે હવે આ મેઇનલી ખોરાક સાથે સંબંધિત હોય છે એસિડિટી કે ગેસ થવું, કે પછી અન્ય કોઈ ફેક્ટર્સ પણ આના માટે જવાબદાર છે?
0: ખોરાક સિવાય બીજા ઘણા બધા પરિબળો છે જે આમાં ભાગ ભજવે છે, જેમ કે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, રાત્રે મોડા સુધી જાગવું, ઊંઘ પૂરી ના લેવી, પર્ટિક્યુલરલી જેની નાઇટ શિફ્ટ હોય છે એમને આ બધા પ્રોબ્લેમ વધારે થતા હોય છે, એક્સેસિવ સ્ટ્રેસ, એની કાઇન્ડ ઓફ સ્ટ્રેસ, એના લીધે પણ આ બધા પ્રોબ્લેમ્સ વર્સન થઈ શકે. કોઈ જાતના એડિક્શન હોય, જેમ કે આલ્કોહોલ, ટોબેકો કે સ્મોકિંગ, એને લીધે પણ આ પ્રોબ્લેમ્સ વધી શકે છે.
1: ડોક્ટર હર્ષદ, હવે એકવાર યુવાનોને એસિડિટી થઈ ગઈ છે, એમને

0: વારંવાર આ પ્રશ્ન રહેતો હોય છે કે હું કંઈ પણ ખાઉં છું તો એસિડિટી થઈ જાય છે, હું બહુ ઓછું ખાઉં છું, ખાવામાં ધ્યાન રાખું છું, છતાં પણ મને આવો પ્રશ્ન થાય છે, એવો પણ ઘણા એવા સવાલો આવતા હોય છે. ત્યારે જો આપણે એને ઘરગથ્થુ રીતે આપણે ઈલાજ કરી દેતા હોય છે, પરંતુ હવે આ કેટલું ખતરનાક થઈ શકે પાછલી ઉંમરમાં જો આને ઇગ્નોર કરવામાં આવે તો.
1: આમાં અમારી એડવાઇસ એ છે કે કોઈ પણ વ્યક્તિને જો આ ટાઈપની તકલીફ થતી હોય તો શરૂઆતમાં ઘરેલુ ઇલાજ કરે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે, પરંતુ જો એનાથી બેનિફિટ ના થાય તો ટાઈમલી નિષ્ણાત ડોક્ટરને બતાવવું જોઈએ. એકવાર પૂરી હિસ્ટ્રી એક્ઝામિનેશન અને જરૂર પ્રમાણે ટેસ્ટ કરાયા પછી કોઈક બીજો ડિસઓર્ડર તો નથી એ રૂલ આઉટ કરવામાં આવે છે. ઘણીવાર સિમ્પલ લાગતી એસિડિટીની પાછળ પેટમાં ચાંદા જેવી મોટી તકલીફ પણ સંકળાયેલી હોઈ શકે. આ ટાઈપના ચાંદાની અંદર ઘણીવાર રક્તસ્ત્રાવ થવો, પેટમાં કાણું પડવું, રેરલી કોઈ વાર કેન્સર જેવી પણ તકલીફ સંકળાયેલી હોઈ શકે. એટલે જરૂરી એ છે કે ટાઈમલી ડોક્ટરની રાય લઈ અને એને ડાયગ્નોસ પ્રોપરલી કરવામાં આવે.
0: ડોક્ટર હર્ષોલ, હવે યુવાનોને કઈ રીતે ખોરાકમાં કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કે આવનારા વર્ષોમાં તેમની હેલ્થ પર કોઈ અસર ના કરે અને એ પોતાનું જીવન છે એકદમ ખુશખુશાલ જીવી શકે?
1: યસ, આપણે શું ના કરવું એ તો જોયું, હવે એ કે આપણે સારા હેલ્થ માટે શું કરવું જોઈએ. આપણને બધાને ખબર છે કે દરેકની લાઇફસ્ટાઇલ ડિફરન્ટ છે, ફિઝિકલ એક્ટિવિટીનું લેવલ બધાનું અલગ હોય છે, તો ડાયટ તમારી લાઇફસ્ટાઇલને મેચ થતું હોવું જોઈએ. સપોઝ જેની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એમાં વી એડવાઇસ કે ફિમેલ્સનો ડેઈલી કેલરી ઇન્ટેક 1600 હોય અને મેલનો 2000ની આસપાસ હોય. સપોઝ કોઈની મીડિયમ એક્ટિવિટી હોય તો ફિમેલ્સમાં 1800 કિલો કેલરી અને મેલ્સમાં 2200 કિલો કેલરીનો ડેઈલી ઇન્ટેક હોય. જેનું સ્ટેનસ વર્ક કરતા હોય એવા ફિમેલ્સને ડેઈલી 2400 કિલો કેલરી અને જેન્ટ્સમાં 3000 કિલો કેલરી જેવું ઇન્ટેક લેવું જોઈએ. સાથે સાથે પ્રોપોર્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-35% જેટલું પ્રોટીન અને સાથે 20-30% ફેટ હોવી જોઈએ. ફેટની અંદર પણ ગુડ ફેટ શુડ બી પ્રિફર્ડ, કે જેની અંદર ટ્રાન્સફેટ ના હોય, ઓમેગા 3 ફેટી એસિડ સફિશિયન્ટ માત્રામાં હોય, કે જે તમને તમારા સીડ્સ જેમ કે અળસી છે, ચિયા સીડ્સ છે, નટ્સ છે જેમ કે અખરોટ, કઠોળ શાકભાજી અને ફિશ માંથી મળી રહેતું હોય છે. આના સિવાય બને ત્યાં સુધી જેટલું બને એટલું ટ્રેડિશનલી કુક થયેલી વસ્તુઓ અને લેસ પ્રોસેસ્ડ ફૂડને પ્રિફર કરવું જોઈએ. તમે જો જોશો તો ભારતમાં દરેક રીજન પ્રમાણે ત્યાંની એક થાળી છે જે ત્યાંની લાઇફસ્ટાઇલ અને એન્વાયરમેન્ટને મેચ થાય છે. એવું કહી શકાય કે ધેટ ઇઝ ધ ઓપ્ટિમમ એન્ડ બેસ્ટ ફૂડ ફોર ધેમ. એમાં થોડું ઘણું અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે તમે મોડિફિકેશન કરી શકો, બટ જસ્ટ મેક શ્યોર કે આપણે એક્સેસિવ પ્રોસેસ ફૂડને અવોઈડ કરીએ. એક્સેસિવ ઓઇલી, સ્પાઇસી, હેવી કેલરી આઇટમ્સને અવોઈડ કરવી જોઈએ. તમારા ડાયટની અંદર બધા જ મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ મળી રહે. મેક્રો ન્યુટ્રિયન્ટ્સની આપણે હમણાં વાત કરી, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની અંદર બધી જ જાતના ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ વિટામિન્સ મળી રહે. સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી, મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. આજકાલની જે રીતની ઓફિસ વર્ક ટાઈપની લાઇફસ્ટાઇલ છે એમાં જોઈએ એવું ફિઝિકલ વર્ક નથી મળી રહેતું, જેને લીધે કેલરી ઇન્ટેક તો થાય છે બટ કન્ઝ્યુમ નથી થતી અને ઓવર ધ ટાઈમ ઓબેસિટી, શુગર જેને કે ડાયાબિટીસ કહેવાય, બ્લડ પ્રેશર અને કાર્ડિયક પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જો એક સારી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો લોંગ ટર્મ સારા સ્વાસ્થ્ય માટે સારા ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટી, રિડક્શન ઓફ સ્ટ્રેસ, મેડિટેશન, યોગા અને પ્રાણાયામને જો ડેઈલી રૂટીનમાં અપનાવવામાં આવે તો ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે આનાથી આપણને ફાયદા શું થશે? આ લાઇફસ્ટાઇલ ફોલો કરવાથી તમારી મેટાબોલિક ડિસઓર્ડર્સ છે જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી, કાર્ડિયક ઇસ્યુઝ એ બધાનું રિસ્ક ઘણું ઘટી જાય છે અને ઓબ્વિયસલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ બેનિફિટ તો મળે જ છે એ અલગ.
0: જી બિલકુલ. તો હવે યુવાનો, તમને આમાંથી ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળ્યા હશે. તમે ખાઈ પણ શકો છો, કંઈ પણ મોજ પણ કરી શકો છો અને સાથે સાથે હવે તમારે એ પણ મેકશ્યોર કરવાનું છે કે તમે કઈ લાઇફસ્ટાઇલ અપનાવી શકો છો ને તમારું જે આવનારું જે જીવનમાં જે આવનારા વર્ષોમાં પણ તમે આવી જ રીતે હેલ્ધી લાઈફ જીવી શકો છો. તો આ હતો આપણો આ સંવાદ. આજે પેટને લગતી સમસ્યાઓ પર આ સંવાદ હતો અને આપણી સાથે ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ હતા, આપણી સાથે આપણે સંવાદ કર્યો અને સરસ વિષય પર વાત કરી. ડોક્ટર હર્ષલ, તો આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને યુવાનોને માહિતી આપી અને આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
1: થેન્ક યુ વેરી મચ પ્રિયલ, મને પણ ઘણો આનંદ થયો અહીંયા આવીને. મારો બસ એક જ સંદેશ છે કે યંગ એજ એ એન્જોય કરવાની એજ છે, યુ શુડ એન્જોય, બટ જો

આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો યુ કેન રિમેન યંગ ફોર અ લોંગર ડ્યુરેશન. તમે વધારે એન્જોય કરી શકશો, વધારે ડ્યુરેશન સુધી એન્જોય કરી શકશો. સો આ જ થોટ સાથે થેન્ક્સ અ લોટ.

તો યો મિત્રો, આ હતો ડોક્ટર સાથેનો સંવાદ કે જ્યાં તમે પેટ અને ગેસ સમસ્યાને લગતું કોન્વર્સેશન સાંભળ્યું. અને હવે આપણે વાત કરીશું તો આજે 25 મે છે, એટલે કે બંગાળના જાણીતા એવા ક્રાંતિકારીનો જન્મ જયંતિ છે. રાસ બિહારી બોઝ કે જેમનો જન્મ થયો હતો 25 મે 1886, એક એવા ભારતીય ક્રાંતિકારી જેમણે બ્રિટિશ રાજ સામે ભારતની સ્વતંત્રતા માટે ગદર અને આઝાદ હિન્દ ફોજનું આયોજન કર્યું. તેમણે ભારતમાં ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતાના પ્રાપ્તિમાં જીવનભર રોકાયેલા રહ્યા અને પછી જાપાન જઈને ભારતીય સ્વતંત્રતા લીગ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે હિન્દુ મહાસભાની જાપાની શાખાની સ્થાપના કરી અને તેના પ્રમુખ બન્યા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે દેશને આઝાદ કરાવવાના તેમના પ્રયાસો, સ્વતંત્રતાના સંગ્રામમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તો આજે આ દિવસ રાસ બિહારી બોઝની આપણે અર્પણ કરીએ છીએ. આજે તેમની જન્મ જયંતિ છે અને ભારતની ધરતીએ અનેક ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે, આપણે તેમને ભૂલી નથી શકતા. તો આજે રાસ બિહારી બોઝની અનેક વંદન, તેમના ચરણોમાં નમન અને ભારતની ભૂમિ સદાય આવા ક્રાંતિકારીઓને યાદ રાખીએ છીએ અને આપણે તેમના ઋણી છીએ.

તો મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી. આપે ટ્યુન કર્યું હતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. તો યુવાનો, હવે આપણે ફરી મળીશું નવા વિષય સાથે, નવા કોઈ વાતચીત સાથે. નવા જોડાયેલા રહેજો આકાશવાણી સાથે, અને આપણે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. અપને સુઝાવ નમો એપ યા માય ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભી ભેજ સકતે હૈ. તો યાદ રખેં, રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ વિશાલ મિશ્રાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અરમાન મલિક અને તુલસી કુમાર ને સાંભળીએ. ગીત છે રશ્મિ વિરાગનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

0: ઉભરે અસલી નોટ સાથે કેમ રમે છે?
1: ભાઈ આ ફાટેલી છે.
0: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
2: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
1: વાવ, નવી નોટ મળશે?
0: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
5: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: પપ્પા, આપો 3000.
7: કેમ ભાઈ?
6: મારી પોકેટ મની.
7: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
6: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
7: હે
6: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
7: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
6: તમારો મોબાઈલ આવો.
7: લે લે.
8: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
9: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
10: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5

0: સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક અમીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવકજાતિ અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મહેસૂલ રેકર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
1: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
0: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1-10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદ્રત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 PM કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
2: કોઈ પણ જગ્યાએ CSC સેન્ટર હોય, PSC સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે, એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયતમાં ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમે અને એના અંદર શિક્ષણ અમે આપી શકીએ એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણો અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે

0: ભાવિક પટેલ ઉપપ્રમુખ રહ્યાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળીયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા જીઆઈ ટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં જીઆઈ નોંધણી પ્રક્રિયામાં છે તે પણ વીજીઆરસી મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જો કે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: 25 से लेकर 28 मई तक अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे धीरे धीरे तापमान 2-3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा. हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी जो पवन का स्पीड है 25 से 20 नॉट रहेगी.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40થી વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની જાળની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણીલાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને બે ખિતાબ જીતવા સાથે મેન સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફાન્સના લીઓ ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0થી હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને પણ 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નેસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી અને વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે પ્રસ્તુત છે પ્રાકૃતિક કૃષિને હિમાયત કરતું રેડિયો રૂપક પ્રાકૃતિક ખેતી આજની માંગ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. વર્ષો પહેલા ભારતની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક હતી. વસ્તી વધારો અને માંગને પહોંચી વળવા વધુ ઉત્પાદન લેવા રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ, સંકર બીજના અતિશય ઉપયોગથી પર્યાવરણ અને માનવ સૃષ્ટિ પર તેના નકારાત્મક અસરો પડી રહી છે. આ બધી નકારાત્મક અસરોથી મુક્તિ માટે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ છે. તો આવો સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા સાથે બીજા ખેડૂતોને તાલીમ પણ આપતા ખેડૂતોને.
1: મારું નામ હરિકૃષ્ણ કનુભાઈ પટેલ. હું કરજણ તાલુકા કંડારી ગામનો રહેવાસી, વડોદરા જિલ્લો. હું 2018 માંથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને 2018 માં જયારે ડાયાબિટીસ ની દવા હાઈડોર ડોક્ટરે આપી હતી તો લીવર નો પ્રોબ્લેમ આવેલો અને એની 18-20% લીવર વર્કિંગ હતું અને લીવર મારું 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની તૈયારી હતી. ત્યાર પછી અમારા વાઇફે મને પ્રાકૃતિક ઉપર લઈ ગયા અને પ્રાકૃતિક ઉપર લઈ ગયા પછી રિઝલ્ટ મળ્યું. આજે 2026 થઈ તો અમે 2018 માંથી પ્રાકૃતિક ખેતી કરતા થયા. જે આજુબાજુના ઝાડના જ્યુસ પીધા પાણાના અને પ્રાકૃતિક ખેતીનું ઉપચાર આવ્યો અને પ્રાકૃતિક ખેતી 2018 માંથી અમે કરીએ છીએ અને એની અમે દેશી શાકભાજી, રીંગણ, મરચા, ટામેટા, મગ, અડદ, મિલેટ આઈટમો, પછી પંચસ્તરીય બાગ બનાવ્યો છે એમાં ફાલસા, સેતુર, આંબા અને બધી કલમો ઘાલેલી છે અને અમે આજુબાજુ ગામડામાં અને બધે અમે બધાને શીખવાડીએ છીએ. અત્યારે આપણું ત્યાં કંડારી ટ્રેનિંગ સેન્ટર છે, ટ્રેનિંગ પણ આપીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. ખાલી એમને આવવાનું જમવાનું રહેશે, જમવાનું બમવાની બધી વ્યવસ્થા અહીંયાથી અમે કરીએ.
2: અત્યારે ઘનશ્યામભાઈ ભૈરાલભાઈ, ગામ વરસાલા, તાલુકો જિલ્લો વડોદરા. શાકભાજી અને ચીકુ અને એની ખેતી કરીએ છીએ. પ્રાકૃતિક એમાં ગાય આધારિત ખેતી કરીએ. એમાં ગાયનો પેશાબ, ગાયનું છાણ, દૂધ, છાસ એનો ઉપયોગ કરી અને ખેતી કરીએ છીએ. પ્રાકૃતિકમાં માલ વહેલો બગડતો નથી અને ભાવ સારો મળે છે. આપણા બાળકોને અને ભવિષ્યમાં જે હોય એને રોગ મુક્ત, એટલે જંતુનાશક દવાઓ છંટકાવ હોય એને ઝેર મુક્ત ખાવાનું મળે સારું અને તંદુરસ્તી આપણી જોડે રહી રહે. ખરેખર ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ અને આપણા લીધે બીજા ઘણા લોકોને પણ ફાયદો થાય, તેથી આપણે દેશનું અને આપણું પોતાનું પણ ઉદ્ધાર કરી શકીએ. ખેતી ખર્ચ ઘટે 100%. ગાયનો પેશાબ અને છાણને જીવામૃત ને ઘન જીવામૃત બનાવી આપણે એનો ઉપયોગ કરીએ, એનાથી જમીનનું ફળદ્રુપતા વધે છે, જમીનના પોષક તત્વોની સંખ્યા વધે છે, અળસિયાની સંખ્યા વધે છે, એટલે આપણને ઘણો ફાયદો થાય છે. કોઈ રાસાયણિક ખાતર કે દવાની જરૂર પડતી નથી, રોગ પણ ઓછા આવે છે.
3: પરમાર સુરેશભાઈ રાવજીભાઈ મારું નામ છે. આકડિયાપુરા મારું પોતાનું ગામ છે. તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરાનો હું ખેડૂત છું અને હું 2018 થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં શાકભાજી પાકોમાં ગુવાર, ભીંડા, તુવેર, પછી મેથી, શિયાળુ પાકમાં રવિ સિઝનમાં એ રીતે દાના મેથી આવી જતી રહે. ઉનાળુમાં વેલાવાળા પણ શાકભાજી છે, જે ગલકા, કારેલા અને સૂર્યા, ગિલોડા જેવા પાકોનું વાવેતર અત્યારે હાલ ચાલુ છે અને એનું માર્કેટ જિલ્લા કલેક્ટર અને ત્યાં અમે વેચાણ માટે કન્વર્ટ કરી દઈએ છે અને એનો સારામાં સારો ભાવ પણ મળે છે. ઘણો બધો ફાયદો થાય. રાસાયણિકમાં એવું હોય છે કે ખર્ચ વધી જતો હોય છે અને જયારે સરવાળો એનો હિસાબ લેવામાં આવે ને ત્યારે કશું બચતું જ નથી. જે કઈ વધપજ આવે કે 40,000-50,000 કે 1,00,000 રૂપિયા થાય, પણ જયારે એનો સર્વે કરીને દવા, ખાતર, બિયારણ બધાનું એ કરવામાં આવે ને ત્યારે કશું બચતું નથી. ખાવ પૂરતું છે અને આરોગ્ય માટે પણ હાનિકારક છે. ગ્લોબલ વોર્મિંગ નું કારણ પણ બની શકે. ભવિષ્યમાં જો ભારત દેશને બચાવવો હશે, આગળની પેઢીને જો બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી પર જવું જ પડશે એવો મારો મંતવ્ય છે. પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો પર બહુ જ માંગ વધી રહી છે. બધાને ખાવું છે લોકોને, અને મળતું ના હોય બધાને જોઈએ જ છે સારું ખાવા માટે. તો અમે તો ગાય રાખીએ છીએ અને ગાય દ્વારા એનું જીવામૃત બનાવીને વપરાશ કરે છે. ઘણા 1 વર્ષ કદાચ આપવું પડશે, પછી છોડી દેવું પડશે, એટલી જમીનનો જે કાર્બન છે ને તે આવી રહ્યો છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધી જશે પછી કશું તમારે આપવું નહીં પડે.
0: અને હવે મળીએ પાદરા વડોદરાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ગિરીશભાઈ નારાયણભાઈ જાદવને.
4: હું દરે પડતા શાકભાજીના પાકો કરું છું.

0: ધાન્ય પાકોની અંદર ખાલી એકલી બાજરી કરો. રાસાયણિક ખેતી એક ખર્ચાળ છે અને મોનો કે જમીને ધીરે ધીરે બિન ઉપજાઉ થતી જાય, કારણ કે એ કેમિકલ નાખી નાખીને અને જમીનનું એક સ્તર કઠણ થઈ ગયેલું હોય, અને જયારે પ્રાકૃતિક ખેતી કરી ત્યારે ઘણા બધા એવા લાવવા મળે. મોનું કે 80% જેટલો ખર્ચ એકતો નીકળી ગયો, પછી ઉત્પાદન સારું મળે છે અને રોગ જીવાત બહુ ઘણી બધી ઓછી આવે છે. એવા બધા ઘણા બધા ફાયદા થયેલા છે. હું તો એટલું જ કહું છું કે ખરેખર જો આપણે સાચા ખેડૂત બનવું હોય ને તો સાચો ખેડૂત ત્યારે જ કહેવાય જેને આખી સૃષ્ટિનું જતન કરે, ધરતી માતાનું જતન કરે. ધરતી માતાનું તારે જ જતન થાય જયારે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. બાકી રાસાયણિક ખેતીથી તમે એવું માનતા હોય કે હું જગતનો તાત, તે ખોટી વાત છે. કારણ કે તમે જગતના તાત નહીં, પણ જગતને તમે ધીમું ઝેર આપો છો. શાકભાજી રૂપી કે પછી અનાજ કઠોળ કે જે કંઈક તમે પકવીને બજારમાં વેચો છો, જે કંઈક કોઈ પણ માણસ કે પશુ કે ઢોર જે ખાય છે એને નુકસાન તો થાય છે જ કરીને, અને જાત જાતના રોગો પેદા થાય. એટલે હું તો કહું છું કે ખેડૂતને કે તમે સાચો ખેડૂત બનો. અને સાચો ખેડૂત ત્યારે જ બનાય જયારે તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો. અને પ્રાકૃતિક ખેતી એ નવો કોઈ વિષય નહીં, આપણી પરંપરાગત ખેતી છે. હું ઘણા ખરા ખેડૂતોને ટ્રેનિંગ આપું છું. અહીં આગળ આવીને મારી વાડી જુએ છે અને વાડીમાં એમને બતાવું છું, જો ભાઈ આ વગર રાસાયણિક દવા ને ખાતર વગરની ખેતી જુઓ તો. એક એક્ઝામ્પલ તરીકે તમને કહી દો કે મેં હમણાં નવું વાવેતર ભીંડા ગવાર ચોરી કરેલું છે. બધાને ચાર ચાર પાંચ પાંચ પાણી, છ છ પાણી મૂકે ત્યારે એને વાવેતર ને ફળ આવી રહે બરાબર. એ ત્રણ જ પાણીની અંદર સ્ટાર્ટિંગ થઈ ગયું મારે, એટલે પાણીની પણ બચત ઘણી બધી થાય. તો આવી રીતે જો પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણને પાણીની બચત થાય ને, એ મારો ખાસ એક ખેડૂતને સંદેશ છે અને એને જ સાચો ખેડૂત કહેવાય ને.
1: રાસાયણિક ખાતરવાળી ખેતી ખૂબ જ ખર્ચાળ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહીવત હોય છે. પ્રાકૃતિક ખેતીમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરાતો હોય છે. આ વિશે વધુ જાણીએ ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ પંચમહાલના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર રશ્મિકાંત ગુર્જર પાસેથી.
2: પ્રાકૃતિક ખેતી એ મુખ્યત્વે પાંચ આયામો ઉપર કામ કરતી પદ્ધતિ છે, અને એ પદ્ધતિની અંદર બીજામૃત, જીવામૃત, રણજીવામૃત, આચ્છાદન, વાપસા, મિશ્રપાક, આ સિદ્ધાંતો ઉપર આ ખેતી કામ કરે છે. અને આ પાંચે સિદ્ધાંત એવા છે કે જેનાથી ખેતીનો ખર્ચ ઘટે. મુખ્ય ખર્ચ છે ને એ ખેતીમાં આવતી પેસ્ટિસાઇડ અને ખેતીની અંદર ઉપયોગમાં આવતા ખાતરો, ગ્રોથ હોર્મોન, માઇક્રોન્યુટ્રિયન્ટ, એના ઉપર ખેડૂતો બેફામ ખર્ચો કરે. અને આટલો બધો ખર્ચો કર્યા પછી પણ ખેડૂતોને આવું ઉત્પાદન સારું મળતું નથી. એટલે ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન ઓછામાં ઓછા ઇનપુટ સાથે કોઈ મળી શકે એવું કોઈ વિજ્ઞાન હોય તો ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ કૃષિ યુનિવર્સિટી છે. પ્રાકૃતિક કૃષિની અંદર બીજામૃત એ તરફ એકદમ પાયાની પદ્ધતિ. જયારે આપણે બીજને વાવીએ છીએ ત્યારે આપણે બીજામૃતથી એને પટ આપવાનો હોય, અને એકદમ ઇઝી પદ્ધતિ. 5 કિલો છાણ લેવાનું છે, 5 લિટર ગૌમૂત્ર લેવાનું છે, 50 ગ્રામ ચૂનાનું પાણી, નીચલું પાણી કરવાનું છે અને 1 મુઠ્ઠી માટી લેવાની. આ બધાને 100 કિલો બીજ માટે ચૂનાના નીચલું પાણી આગલા દિવસે આપણે બનાવી દેવાનું, અને 20 લિટર પાણીની અંદર અપરિચિત વસ્તુ મિક્સ કરીને 24 કલાક સુધી ઢાંકી રાખવા, અને પછી બીજને પટ આપવાનો, બીજ સુકાઈ જાય તેનો ઉપયોગ કરી દેવાનો. એવી જ રીતે જીવામૃત, જીવામૃત ખરેખર એના નામની અંદર જ એક અમૃત છુપાય. ખેડૂતો જાતે પણ બનાવી શકે છે, એના બિયારથી યુનિટ પણ છે અને સૌથી સસ્તી અને સરળ પદ્ધતિ. અને એની અંદર દેશી ગાયનું કાચું છાણ 10 કિલો, ગૌમૂત્ર દેશી ગાયનું 10 લિટર, કોઈપણ કઠોળનો લોટ 1.5 કિલો, દેશી ગોળનો લોટ 1.5 કિલો અને બટના જાતે નીચે 100 ગ્રામ માટે. આ બધી જ વસ્તુઓને આપણે 180 લિટરની અંદર મિશ્ર કરવાનું છે અને ફાઇનલ વોલ્યુમ આપણે 200 લિટર પાણી બનાવવાનું. 6 થી 7 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. દિવસમાં 2 મિનિટ 2 મિનિટ કે 3 મિનિટ આપણે હલાવવાનું હોય સવરતા ઘડિયાળની દિશામાં, અને 5 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય ઉનાળા. અને આપવા માટે આપણે 10 લિટર પાણીની અંદર 2.5 લિટરનો સ્પ્રે કરી શકીએ, અને 1 એકરે આપવું તો 400 લિટર આપે. ઘનજીવામૃત આપણી સારી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીએ તો આપણો ખર્ચ ઘટાડી શકાય. આ ઘનજીવામૃત બનાવવા માટે કશું મોટું આપણે ધ્યાન નથી આપવાનું. ખાલી 100 કિલો દેશી ગાયનું ગોબર લેવાનું, એની અંદર આપણે 2x1 બેડ બનાવવાનો, લંબાઈ આપણે જેટલી જોઈતી હોય એટલી. આ 2x1 ફૂટ નો આપણે જે બેડ છે એની 1 ફૂટ હાઈટ રાખવાની, 1.5 ફૂટ એની અંદર કાણા પાડવાના 30 સેન્ટીમીટરે, અને એની અંદર આપણે આ જે જીવામૃત છે એનું પાણી અંદર રેડવાનું. આવું પાછું રેડીને એને 7 દિવસ ખાયડામાં રાખવાનું. 7 દિવસ પછી પાછું મિક્સ કરીને ફરીથી કાણા પાડીને ફરીથી 10 લિટર પાણી ભરવાનું જીવામૃતનું, અને પછી પાછું એને 7 દિવસ પછી મિક્સ કરવા. માત્ર 15 દિવસની અંદર આપણું ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. આપણે 6 મહિના સુધી રાખી શકીએ, પ્રતિ એકરે 1000 કિલો આપી શકીએ જમીનની અંદર. જમીનની પ્રત થોડી ફળદ્રુપતા ઓછી હોય તો આપણે એને વધારે પણ આપી શકીએ. એવી રીતે છે. ત્રીજો આસ્તો છે મલ્ચિંગ. મલ્ચિંગ એટલે આચ્છાદન. આચ્છાદન એટલે છોડના મૂળ વિસ્તાર હોય એટલા ભાગમાં સૂકું આવરણ કરવું અથવા છોડ વાવવા. આચ્છાદન એ ખેતીનો ખર્ચ પણ ઘટાડે છે, કારણ કે ભીડ જે નીંદણ કહીએ છીએ એ ઘટી જાય. એવી જ રીતે છે વાપસા. આપણે મલ્ચિંગ કરીશું તો ઓટોમેટિક વાપસા ડેવલપ થાય. વાપસા એટલે આપણી સાદી ભાષામાં બરાબર અને પાણીનું સંતુલન એટલે કે વાપસા. આટલી વસ્તુ સાથે આપણે ખેતીમાં ખર્ચ ઘટાડવાનું એક ત્રીજું, આપણે એક સાથે આટલા બધા પાક વાવીએ ને એટલે 90% જીવાતો ઘટી જાય કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ

0: બહારથી લાવવાની જરૂર પડતી નથી. આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે જાતે ઘરે બનાવી છે, તેનાથી ખેતીનો ખર્ચ ઘટી શકે. જેની અંદર આપણે બ્રહ્માસ્ત્ર, અગ્નિયાસ્ત્ર, નિમાસ્ત્ર, સુંઠાસ્ત્ર એનો પણ ઉપયોગ કરી શકીએ. દશપર્ણી અર્ક એના માટે પણ આપણી જોડે ઓપ્શન છે. જૈવિક અર્ક, એમાં 1 વર્ષ દેશી જૂના ગાયના છાણા હોય ને, એને 15 કિલો લેવાના અને 50 લિટર પાણીની અંદર 48 કલાક મૂકી રાખવાના, દબાઈ રાખવાના પાણીના, એટલે એનો બધો જ અર્ક પાણી જતો રહેશે. પાણી કાળું પડી જશે, બદામી થઈ જશે, અને એ પાણીનો આપણે છંટકાવમાં ઉપયોગ કરી છે. એને કોઈ બીજા પાણીની સાથે મિક્સ નથી કરવાનું, ડાયરેક્ટ છંટકાવ કરવાનો છે. એને કહેવાય જૈવિક અર્ક. આપણી પ્રાકૃતિક કૃષિની અંદર ઘણી બધી ટેકનોલોજી જેનો આપણે ઉપયોગ કરીશું, ખરેખર આપણો ખર્ચ ઘટાડી શકાય એમ છે.
1: રાસાયણિક ખેતીમાં ટૂંકા ગાળાનો ફાયદો છે અને જમીન, પર્યાવરણ, માનવ જીવન પર તેની વિપરીત અસરો પડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક છે અને પર્યાવરણને બચાવે પણ છે. આ વિશે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના સંશોધક નિયામક ડોક્ટર ગોપાલ વડોદરિયાને સાંભળીએ.
2: પ્રાકૃતિક કૃષિ એ ખેતીની એવી પદ્ધતિ છે જેમાં પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરીને જમીનની સ્વાભાવિક શક્તિ જાળવી રાખવામાં આવે છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા, પાણી ધારણ કરવાની ક્ષમતા અને પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં બહારથી ખરીદવામાં આવતા ખાતર અને દવાઓનો ખર્ચ નહિવત છે અને 1 થી 2 વર્ષ દરમિયાન આપણે સીધું જ જમીનની ફળદ્રુપતા ઘણી બધી વધારી શકીએ છીએ અને જમીનનો રહેલો કાર્બન પણ ઘણો બધો વધારી શકીએ છીએ અને લાંબા ગાળે જમીન વધુ સ્વસ્થ અને સજીવ બનતા ઉત્પાદનની સ્થિરતા જળવાય છે અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. કુદરતી રીતે ઉત્પાદિત અનાજ, શાકભાજી અને ફળોને બજારમાં વધુ માંગ વધતી જાય છે, તેમજ ખેડૂતોને ભાવ પણ સારો મળવા માંડ્યો છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને અનુકૂળ છે, જે જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તથા ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે. તેથી પ્રાકૃતિક કૃષિ માત્ર ઓછા ખર્ચની ખેતી નહીં, પરંતુ ખેડૂતો માટે લાંબા ગાળાની સમૃદ્ધિ, સ્થિર આવક અને ટકાઉ વિકાસનો એક મજબૂત આધાર.
1: રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થયેલ ખોરાકમાં ઝેરી અંશ રહેલા હોય છે, જે માનવ આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન ખોરાક ઝેર રહિત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ વિશે વધુ જાણીએ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રઘુનંદન BL પાસેથી.
3: ભારત સહિત વિશ્વના અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે શાકભાજી, ફળો અને અનાજમાં કેન્સર, હોર્મોનલ અસંતુલન, એલર્જી, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ઘણા રોગો સાથે રાસાયણિક ખોરાકનો સંબંધ હોવાનો વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસક્રમમાં દર્શાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મિત્રો, પ્રાકૃતિક ખેતી એક આશાની કિરણ સમાન બની છે. પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો ઉપયોગ ટાળીને સ્થાનિક કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા સંશોધન દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી જમીનમાં રહેલા લાભદાયક સૂક્ષ્મજીવોને સક્રિય બનાવે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્વોનો છોડ માટે ઉપલબ્ધ બનાવે છે, એટલે છોડને માત્ર NPK નહીં, એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ નહીં, પરંતુ ઝીંક, આયરન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ વધુ સારી રીતે મળે છે. જ્યારે જમીન જીવંત બને છે ત્યારે ખોરાક પણ જીવંત અને પૌષ્ટિક બને છે. પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા પાકોમાં ઘણીવાર એન્ટીઓક્સિડન્ટ્સ, ફાયટોકેમિકલ્સ અને વિટામિનનું પણ પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને તાજા શાકભાજી અને ફળોમાં સ્વાદ, સુગંધ અને સંગ્રહ ક્ષમતા પણ સારી જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જમીનમાં કાર્બન સંગ્રહ વધે છે, પાણીના ધારણ શક્તિ સુધારે છે, એટલે કે ઓછી વરસાદી પરિસ્થિતિમાં પણ પાક ટકી શકે છે. મિત્રો, આજે ગ્રાહકોમાં પણ રેસિડ્યુ ફ્રી ફૂડ માટે જાગૃતિ વધી રહી છે. લોકો હવે માત્ર સસ્તું ખોરાક નહીં પરંતુ સુરક્ષિત અને પોષણયુક્ત ખોરાક જે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતી માત્ર કેમિકલ ફ્રી નથી, તે જમીન, પાણી, સૂક્ષ્મજીવો, પશુપાલન અને માનવ આરોગ્ય વચ્ચેનું એક જીવંત વૈજ્ઞાનિક તંત્ર છે. ઘણા વૈજ્ઞાનિકો હવે કહી રહ્યા છે કે ભવિષ્યની કૃષિ એવી હોવી જોઈએ છે, માત્ર ઉત્પાદન નહીં પરંતુ ન્યુટ્રિશન પર એકર વધારશે અને આ દિશામાં પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અંતમાં એટલું જ કહીશ કે સ્વસ્થ જમીન વગર સ્વસ્થ ખોરાક શક્ય નથી અને સ્વસ્થ ખોરાક વગર સ્વસ્થ સમાજ શક્ય નથી. પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતી પદ્ધતિ નહીં પરંતુ આરોગ્ય, પર્યાવરણ અને આવનારી પેઢી માટેની જવાબદારી છે. આપણે સૌ મળીને એવી ખેતી તરફ આગળ વધીએ જ્યાં ખોરાક અવશેષ મુક્ત હોય, પોષક તત્વોની ભરપૂર હોય અને ખેડૂત તથા ગ્રાહક બંને સ્વાસ્થ્ય રહે.
1: રાસાયણિક ખાતર અને કીટનાશકોના ઉપયોગથી જમીન, જળ અને હવા પ્રદૂષિત બને છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ

0: જે પર્યાવરણને સુધારે છે, પ્રદૂષણ ઘટાડે છે. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ પર શું અસર થાય છે તે વિશે આવો સાંભળીએ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા પ્રજાપતિ પાસેથી.
1: કુદરતી ખેતી પર્યાવરણ માટે ખૂબ અનુકૂળ છે એવું હું એટલે કહીશ કે કુદરતી ખેતીથી જમીનમાં રસાયણો ન જવાને કારણે અળસિયા તેમજ અસંખ્ય સૂક્ષ્મજીવોની જે સંખ્યા છે એ ખૂબ વધે છે, સાથે સાથે જૈવ વૈવિધ્યતા પણ જળવાય છે અને આ બધું જ છેલ્લે જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ મદદ કરે છે અને સાથે સાથે જમીન જળનું જે ભૂગર્ભ જળનું પ્રદૂષણ છે એ ઘટાડવામાં તો એ ખૂબ જ મદદરૂપ છે. આમ જે પ્રાકૃતિક ખેતીનો જે એક તકનીક છે પ્રાકૃતિક ખેતી તે પાણીનું સંરક્ષણ અને પર્યાવરણનું સંરક્ષણ માટેની મહત્વની પદ્ધતિ છે હાલના સમયની વાત કરીએ તો. હવે રાસાયણિક ખેતીની વાત કરું તો તેમાં પાણીની જરૂર વધારે પડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં જેમ જેમ તમે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન આ બધાનો સંપૂર્ણપણે પ્રયોગ કરો છો ત્યારે જમીનની પાણી એટલે કે ભેજ પકડવાની જે ક્ષમતા છે તે વધે છે, જેથી તમને ઘણા ઓછા વરસાદમાં અને ઓછા પાણીમાં પણ સારો એવો પાક મળી શકે છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ થયેલા પાકોમાં પણ નુકસાન જે છે જે થાય છે પાણી એ ખૂબ ઓછું થાય છે. એનું કારણ એ છે કે જમીનની પાણી પકડવાની ક્ષમતા વધતી હોવાથી ઘણું બધું પાણી જમીન શોષી શકે છે. આ સાથે સાથે મલ્ચિંગ એટલે કે આચ્છાદન જેવી પદ્ધતિઓથી જે જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને પાણીનો બગાડ થતા પણ અટકે છે. આથી મારું એવું આહ્વાન છે કે આપણે સૌ મળીને પાણી બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે વરસાદી પાણીનો, મઘા નક્ષત્રના પાણીનું સંચય કરવું જોઈએ, તળાવો કુવાઓનું સંરક્ષણ કરવું જોઈએ, યોગ્ય સિંચાઈ પદ્ધતિ વાપરવી જોઈએ. બને એટલા જે પણ રાસાયણિક તત્વો છે, પ્રદૂષકકારકો છે, જે વસ્તુમાં પ્રદૂષણકારકો હોય તે વસ્તુઓનો વપરાશ ખેતી પદ્ધતિમાં અને ખાસ કરીને પર્યાવરણમાં જે પણ પદ્ધતિઓમાં કેમિકલ વપરાતા હોય તે બંધ કરવું જોઈએ. કારણ કે આપણે જો પર્યાવરણ અને પાણીનું સંરક્ષણ આ પેઢીમાં નહીં કરીએ તો આપણા ભવિષ્યની પેઢી માટે આપણે સુરક્ષિત પર્યાવરણ અને જળ નહીં આપી શકીએ.
0: તો જમીન માત્ર માટી નથી પરંતુ જીવંત જીવાણુઓથી ભરપૂર એક જીવંત તંત્ર છે. ગોબર, ગૌમૂત્ર અને જૈવિક પદાર્થોથી જમીન જીવંત રહે છે. આ વિશે વધુ જાણીએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર અલ્પેશ ભીમાણી પાસેથી.
2: પ્રાકૃતિક કૃષિમાં જમીનના આરોગ્યનું ખૂબ જ મહત્વ છે. પ્રાકૃતિક ખેતી એટલે કોઈ પણ રસાયણના ઉપયોગ વગર ખેતરના જ સંસાધનોના ઉપયોગથી સૂક્ષ્મજીવો અને અળસિયાની મદદથી ઓછા ખર્ચે થતી નફાકારક ખેતી પદ્ધતિ. પ્રાકૃતિક ખેતીની દરેક પદ્ધતિ જેવી કે બીજામૃતથી સંસ્કારિત દેશી બીજનો ઉપયોગ, જીવામૃત અને ઘનજીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, રસાયણ પ્રતિબંધ, પાકના અવશેષોનું આચ્છાદન, 365 દિવસ જમીન કવર, ખેડ પ્રતિબંધ જમીનના લાભકારી સૂક્ષ્મજીવોની ક્રિયાશીલતા વધારવા સાથે સંકળાયેલી છે. જીવામૃત અને ઘનજીવામૃત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્રબિંદુ છે. તે કોઈ ખાતર નથી પરંતુ લાભકારી સૂક્ષ્મજીવોની જીવ સંસ્કૃતિ છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જીવામૃતમાં નાઇટ્રોજન સ્થિર કરનાર, ફોસ્ફરસ અને પોટાશની ઉપલબ્ધિ બનાવતા સૂક્ષ્મજીવો તેમજ અન્ય સૂક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધિ બનાવતા સૂક્ષ્મજીવો જોવા મળે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્વોને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ એવા સ્વરૂપમાં પરાવર્તિત કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવો આ પાકના અવશેષોને વિઘટિત કરીને તેમાંથી હ્યુમસ બનાવે છે અને હ્યુમસ જમીનમાં પોષક તત્વોની સતત ઉપલબ્ધતા જાળવે છે અને જમીનની ભેજ સંચય કરવાની ક્ષમતાને વધારે છે, જેના કારણે ઓછી સિંચાઈમાં પણ સારી અને ટકાઉ ઉપજ મેળવી શકાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં 365 દિવસ જમીન પર લીલું આવરણ જાળવવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે અને માટીનું માઇક્રોબિયલ ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બને છે.
0: પ્રાકૃતિક કૃષિ એક ટકાઉ, પર્યાવરણ માટે લાભદાયક અને માનવ આરોગ્ય માટે પણ લાભદાયક ખેતી પદ્ધતિ છે. આ વિશે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર સી કે ટીમ્બડિયા શું કહે છે તે સાંભળીએ.
3: પ્રાકૃતિક કૃષિ એક રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ છે. આમ જોઈએ તો ભારતીય પરંપરાગત ખેતી પદ્ધતિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃતના માધ્યમથી આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિના જે પ્રોટોકોલ છે એને જો ખેડૂત અપનાવે તો બિલકુલ રાસાયણિક ખાતરની જરૂર વગર પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એ ધરતી માતાના આરોગ્યની સાથે સાથે આ ધરતી ઉપરના સમગ્ર જીવ સૃષ્ટિઓ માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂર છે. એમાં પણ માણસોના આરોગ્ય, આજે ઘર ઘર બીમારી, કોઈ કુટુંબ એવું નથી જે 100% તંદુરસ્ત હોય, આ આરોગ્યને પાછું લાવવા માટે પ્રાકૃતિક ખેતીની ખૂબ જરૂર છે. બીજી વાત કરીએ તો

0: ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂત ખેતી છોડી અને દૂર ભાગે છે, એનું કારણ છે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને રસાયણોના ઉપયોગથી આજે ખેતી ખર્ચ ખૂબ વધ્યો છે અને પ્રાકૃતિક ખેતી એ ખેતી ખર્ચ ઘટે છે, ખેતી ખર્ચ બિલકુલ ઓછો થાય છે, એટલે ખેડૂતને ખેતીમાં પણ ખૂબ સારી એવી આવક થાય છે. ત્રીજી બાબત જો જોઈએ તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી સમગ્ર જીવ સૃષ્ટિ, ખાસ કરીને જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ થકી પાકને જે પોષણ મળે છે, એમાં જોવા મળ્યું કે બદલાતા હવામાન સાથે ટકી રહેવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના ફાર્મ ઉપર હાલોલ ખાતે 10 એકરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિવિધ પ્રકારના ખેતી પાકો એટલા સરસ રીતે જોવા મળે છે, ઉત્પાદન પણ એટલું સરસ મળે છે. આમ કહીએ તો બદલાતા હવામાનની સામે ટક્કર લેવા માટે પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. ખેડૂત મિત્રો અને સમગ્ર સમુદાય, સમાજને મારી એક વિનંતી છે કે આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સહકાર આપો, આપણા ખેડૂતોને ઓળખો, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને ખરીદી અને પોતાના કુટુંબના સભ્યો માટે આરોગવાનો આગ્રહ રાખો. ડિમાન્ડ ઉભી થશે, ખેડૂતોને સારા ભાવ મળશે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે. રાસાયણિક ખાતર પાછળ 2-2.5 લાખ કરોડ જેવો વર્ષે ખર્ચો કરે છે સબસિડીમાં. આ બધું પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આપણે ભારણ ઘટાડી શકીએ અને આપણા દેશના, રાષ્ટ્રના વિકાસ માટે આપણે મદદરૂપ થઈ શકીએ. એક બાજુ રસાયણોને આવકારીએ છીએ અને બીજી બાજુ હોસ્પિટલોમાં બીમારી થતી જાય છે અને 10 લાખ કરોડ જેવા આરોગ્ય વિષયક બાબતોમાં ખર્ચ કરવો પડે છે. આ બંને બાબતોને જો આપણે દૂર કરવી હોય તો પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. અને પાકની વાવણી પહેલા પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગ, આ બધા જે પ્રોટોકોલ ખેડૂત અપનાવે તો પ્રથમ વર્ષથી જ કોઈ પણ પ્રકારના ઉત્પાદનમાં ઘટાડા વગર જમીનના આરોગ્યને પણ સુધાર થતો જોવા મળ્યો છે અને ઉત્પાદનમાં પણ બિલકુલ ઘટાડો થતો નથી. આનાથી વિશેષ વાત, પ્રાકૃતિક કૃષિથી થયેલા ઉત્પાદનમાં પોષણનું મૂલ્ય પણ વધારે હોય, સ્વાદ મળે છે, લાંબો સમય સુધી આપણે રાખી શકીએ છીએ. માવઠા, કમોસમી વરસાદથી થતું નુકસાન છે એને પણ આપણે ઘટાડી શકીએ, એ શક્તિ પ્રાકૃતિક ખેતીમાં છે. તો મારો આગ્રહ છે આ બાબતે વિશેષ જાણકારી મેળવીએ. રાજ્ય સરકારશ્રી દ્વારા 3 ગામ વચ્ચે તાલીમોના સુંદર આયોજનો થયા છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ અપનાવીએ, તાલીમમાં જઈએ, જાણકારી મેળવીએ અને થોડા વિસ્તારમાં આ વર્ષથી જ આપણે પ્રાકૃતિક ખેતી શરૂ કરીએ. એમાં સફળતા જેમ મળતી જાય તેમ ધીરે ધીરે આપણી ખેતીનો વિસ્તાર છે એને પ્રાકૃતિક ખેતીમાં બદલતા જઈએ. બસ મિત્રો, ખાસ ખેતીને બચાવવા માટે, પ્રાકૃતિક ખેતીથી ખેતી પાકોના સારા ઉત્પાદન મેળવવા માટે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘટાડવા માટે, પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ આપણે પાછા વળીએ, એ જ આજના સમયની માંગ છે. એક અંદાજ એવો પણ છે, જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં નહીં આવે તો આગળ ઉપર સમાજ જીવનનું આરોગ્ય જાળવવું પણ આપણા માટે ખૂબ મુશ્કેલ થશે. આવી ગંભીર પરિસ્થિતિ આવે એ પહેલા આપણે સૌ જાગૃત થઈએ. આપણે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જે ગુજરાત રાજ્યમાં એક મોહિમ ઉપાડી છે એ મોહિમમાં જોડાઈએ. રાજ્ય સરકારશ્રીએ પણ ખૂબ અતૂટ સહયોગ આપીને યુનિવર્સિટીઓ અને કૃષિ વિભાગ, બાગાયત વિભાગ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી અને જન જન સુધી પ્રાકૃતિક ખેતીની જાણકારી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે સૌ સાથે મળીએ અને આપણા ગુજરાતને પ્રાકૃતિક કૃષિનું ગુજરાતમાં એક મોડલ રાજ્ય બનાવીએ અને રાષ્ટ્ર પણ આત્મનિર્ભર અને એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં આપણે સૌ સહયોગ આપીએ.
1: તો ગુજરાતના મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આ અંગે શું કહે છે?
2: આજ સારી દુનિયા યે ચાહતી હૈ કે હમે જો ખાને કો આહાર મિલે વો શુદ્ધ હો, જહેર મુક્ત હો, પ્રાકૃતિક હો. ગુજરાત મે એક બહોત બડા અભિયાન ચલાયા હૈ જહેર મુક્ત ખેતી, હમારે આને વાલી પીઢીઓ કો, હમ સબ કો શુદ્ધ ફલ ફૂલ સાગ ભાજી અન્ન મિલે, ધરતી કા ભૂમિગત જલ બચે, હવા શુદ્ધ રહે, લોગો કા જીવન બીમારીઓ સે મુક્ત રહે. ઇસ દિશા મે બહોત બડા અભિયાન ગુજરાત કી ધરતી સે પૂરે દેશ મે ફેલને વાલા હૈ. આપ ઇસ દિશા મે ગામડા ગામડા મે લોગો મે એક અભિયાન ચલાયા જાય ઓર ખેતી બાડી જો ભાઈ કરતે હૈ આજ

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયેજા વાંચે છે મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં LPGનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.7

0: 2 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है। 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं।
1: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3 કરોડ 90 લાખ મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે। તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે। અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ। વાહન ચાલકે કાબુ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે। વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે। આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું। મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે।
2: High international crude prices and
3: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं। इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं। इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है, इसलिए हमें इन 3 महत्वपूर्ण पहलुओं यानी 3F फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ। ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે। દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્રધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી। આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે। તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી। શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે। યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે। આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે। આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે। કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે। કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે। આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી। ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા

રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4થા સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ UG 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા

0: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. એનઆઈએની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલાંગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો કિશોર કુમાર અને આશા ભોંસલેને. ફિલ્મ છે જ્વાલામુખી. ગીત આનંદ બક્ષી, સંગીત કલ્યાણજી આનંદજી.

બગાવત. આ ફિલ્મમાં સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોંસલેને. ગીત મજુ સુલતાનપુરી, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. આસપાસ આ ફિલ્મમાં સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરને. ગીત આનંદ બક્ષી, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ.

0: આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરના ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલનું ગીત સાંભળશો.
1: કૃષ્ણ એટલે કેન્દ્ર, આકર્ષણના વર્તુળનું કેન્દ્ર. સઘળા પદાર્થોની ગતિ અંતે તો એની તરફ જ છે. અસીમ કૃષ્ણમાં ભળી જવાય એ જ તો છે સઘળી ગતિની ઉત્કંઠા. કૃષ્ણનું અસ્તિત્વ જાતે જ એક આમંત્રણ છે. પરિઘ ઉપર રહો ત્યાં સુધી ભિન્નતા છે. કેન્દ્ર પર પહોંચ્યા પછી દ્વૈત ઓગળી જાય છે. પણ જેનું હૈયું પ્રણય ઘેલું બન્યું છે એને કોણ શીખવે આ ધીરજના ગણિત? એ ભૂલી જાય છે કે આજે જેટલું તરસવાનું વધુ કાલે એટલું વરસવાનું વધુ. એ તો રીસે ભરાય છે. એને સમજાવવાનો કંઈ અર્થ નથી કે ભીતરથી હોય ભલે એનો રે જાપ, તોય કહેવું કે પીડ નથી કાંઈ. વિરહની વેદના તે કહેવાની હોય ભલે કાળજું આ જાય કંતાઈ.

0: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: સરોજ ગુંદાણીને સાંભળશો. ગીત છે યોગેશ મેકવાનનું, યોસેફ મેકવાનનું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ નાટક
1: દ્રષ્ટિ. વાત એમ બની, નરેન્દ્ર અને તરુબેનની ખૂબ લાડમાં ઉછરેલી પુત્રી એટલે મોના. મોનાની આંખોમાં ઘણા સપના રમતા, પણ અચાનક એક દિવસ પિકનિક પરથી પાછા આવતા એની બસને અકસ્માત નડ્યો. પછી શું થાય છે એની વાત દ્રષ્ટિ આ નાટકમાં કરાયેલી છે. દ્રષ્ટિ આ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે રક્ષા દેસાઈ, કલ્પના વૈદ્ય, દિલીપ રાવલ, પંક્તિ મહેતા, ભૈરવી વૈદ્ય અને કિરીટ બારોટ. લેખન વર્ષા અડાલજા, નિર્માણ સહાય દક્ષા દવે, રજૂઆત કિરીટ બારોટ. તો પ્રસ્તુત છે નાટક દ્રષ્ટિ.
2: તમારી કુંવરી હજી ના આવી?
3: હું ક્યાં મોનની રાહ જોઉં છું, હું તો છાપું વાંચું છું.
2: એમ સરસ, શું છે આજના સમાચાર બોલો એટલે મારે છાપું વાંચવું રહ્યું.
3: તરુ, સાચું પૂછતો મેં સવારથી છાપું જ ક્યાં વાંચ્યું છે?
2: મને ખબર છે, એટલે જ તો મેં કહ્યું આજે સવારથી આટા ફેરા કરો છો.
3: હવે સવારથી તું મારી સામે થોડી બેઠી છે કે તને ખબર હોય કે હું પેલા ઘાણીના બળદની પેઠે ગોળ ગોળ ફર્યા જ કરું છું.
2: એ માટે મારી સામે બેસવાની જરૂર થોડી છે નરેન્દ્ર. મોના કેજીમાં હતી ત્યારથી માંડીને આજે બીકોમ સુધી દરેક પરીક્ષાના પરિણામના દિવસે તમે આમ જ સવારથી ચકરડી ભમડી રમો છો.
3: મારી મશ્કરી કરે છે તરુ?
2: ના રે, આ એક જગ જાહેર સમાચાર છે, ટીવી ખોલો ન્યૂઝમાં આવશે.
3: જો પાછી મશ્કરીને, પણ મોના હજી કેમ ના આવી?
2: આવશે, તમે નકામી ચિંતા કરો છો. રિઝલ્ટ વહેલું મોડું મુકાયું હોય કે પછી બેનપણીઓ સાથે ગપ્પા મારતી હોય, ધીરજ રાખો ને.
3: ગપ્પા? અરે પણ હું અહીં રાહ જોતો બેઠો છું અને એ ગપ્પા મારતી બેઠી હોય.
2: હે ભગવાન, શું ઉત્પાત્યો જીવ છે. તમે તો ટેન્શન રાખો છો, મને ટેન્શન થઈ જાય છે. આમ ને આમ મોનાનો જાપ જપીને બીપી થઈ જશે.
3: હજી મોના ના આવે, મને લાગે છે હું જ કોલેજે જઈ આવું, તૈયાર થઈ જાઉં.
2: પ્લીઝ રહેવા દો ને, કોલેજે તો જતા જ નહીં.
3: કેમ?
2: ના પાડી છે ને એને કે પપ્પા મારી પાછળ પાછળ આવે છે એટલે મારી ફ્રેન્ડ્સ પાસે મને શરમ આવે છે.
3: ઓ તારી, અરે હું જાઉં એમાં એને શરમાવવાનું શું? બાપ દીકરીને તેડવાના જાય?
2: જાય, જરૂર જાય. હું ક્યાં ના કહું છું, મોના હવે મોટી થઈ ગઈ છે.
3: અરે પણ હજી એની ઉંમર શું થઈ છે?
2: મોના આવવાની હતી ત્યારે મારી ઉંમર કેટલી હતી યાદ છે?
3: એ જમાનો તો ગયો તરુ.
2: આપણી બાજુવાળા સૂર્યા કાકી, ચાર દીકરી છે, ત્રણેયને 18મે વર્ષે પરણાવી, ખબર છે ને? મયુરી છેલ્લી બાકી હતી ને આપણી બાજુમાં રહેવા આવ્યા. આ તો તમે પ્રાણસુખભાઈને સમજાવ્યા, તે વળી મોના સાથે એને બીકોમ થવા દીધી.
3: સૂર્યા કાકી અને પ્રાણસુખભાઈની તો શું જોડી છે, એ બંને છે ને મોહેંજોદારોના યુગમાંથી આ યુગમાં ટપકી પડ્યા છે, એમની તો તું વાત જ નહીં કરતી.
2: બિચારી મયુરીની દયા આવે છે.
3: મોનાને વધારે પડતું મોડું થઈ ગયું તરુ.
2: આજે કઈ ફિલ્મની ટિકિટો લાવ્યા છો?
3: આજે ખૂન કા બદલા ખૂન.
2: માડી રે.
3: પણ એ તરુ, તને કેમ ખબર પડી કે હું ટિકિટો લાવ્યા છું?
2: હે ભગવાન.
3: આમાં ભગવાન ક્યાં આવ્યા?
2: તમે નરો માં ઇન્દ્ર ભગવાન તો થયા ને.
3: હા હા, કેમ નહીં દેવી, પણ મેં આપને પ્રશ્ન કર્યો કે આપને મારી ટિકિટોની બાબતમાં બ્રહ્મ જ્ઞાન કેમ થયું?
2: બ્રહ્મ જ્ઞાન નહીં, સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ. સૂર્યા કાકી તો 2 વર્ષથી બાજુમાં રહેવા આવ્યા છે તો એમને પણ ખબર છે. સવારના પોરમાં મને પૂછ્યું આજે કઈ ફિલ્મ જોવા જવાના.
3: કાકી તો એક નંબરના લપિયા છે.
2: તમારું વાવાઝોડું ના આવ્યું હજી?
3: હવે તો તું મને ના પડે ને તોય છે ને, મારે
2: વાવાઝોડું આવ્યું.
3: હા, મારી મોના આવી ગઈ. અરે પણ તને કેમ ખબર પડી?
2: એ આમ દોડતી દોડતી આવે એટલે પોર્ચમાંથી મારું કુંડું ધડામ, પછી બાણું પછાડે ધમ, પછી બોલે પપ્પા હું આવી ગઈ, પપ્પા હું આવી ગઈ. જોયું જોયું મારું ટાઈમિંગ? હવે તમે કહેશો બેટા રિઝલ્ટ,
3: બેટા રિઝલ્ટ.
2: પપ્પા હું પાસ,
4: પપ્પા હું પાસ.
2: હવે તમે પૂછશો શાબાશ મારી દીકરી તને શું જોઈએ?
3: શાબાશ મારી દીકરી તને શું જોઈએ બોલ.
2: બસ હવે અહીં ડાયલોગ જરા જુદો પડશે.

0: કારણ કે કુંવરીની ફરમાઈશ દર વખતે અલગ અલગ હોય ને. ચાલવા દો ચાલવા દો.
1: પાપા, આ વખતે તમારે મને કઈક મસ્ત આપવું પડશે. હા, છેલ્લું વર્ષ છે ને, હંમેશ માટે યાદ રહી જાય એવું.
2: અરે તું બોલ ને બેટા, એક આખો પગાર મેં તારા માટે રાખ્યો છે.
1: રિયલી પાપા? સો સ્વીટ પાપા. ઓ માય ડાર્લિંગ ડેડી, યુ આર સો નાઇસ પાપા.
0: મારા માટે કોઈ આખો પગાર રાખી મૂકે તો મને પણ એ ડાર્લિંગ જ લાગે.
1: પાપા, આજુ અને મમ્મી કેવું બોલે છે?
0: મને તો એમણે 27 વર્ષ પહેલા જ જોઈ હતી.
2: પ્લીઝ થોડું હવે મોનાને તો કંઈ કહેવા દે. તું બોલ બેટા, તને શું જોઈએ છે બોલ.
1: મને મને હો મને અત્યારે કઈ સૂચતું નથી. લેટ મી થિંક. હું કહું?
2: વેરી ગુડ.
1: પણ મમ્મી કઈક મસ્ત બોલજે. હા, કઈક નવું જ.
0: અરે નવું નક્કોર.
2: અરે તમે તો અમારા બેથીએ બુદ્ધિમાં ચડિયા તો નીકળ્યા.
1: ઓ બોલ ને મમ્મી, જલ્દી બોલ ને. મને શું આપશો તમે લોકો?
0: એક મૂર્તિઓ.
1: વોટ મૂર્તિઓ? પાપા, આ મમ્મી જુઓ ને કેવી કેવી વાતો કરે છે.
2: તમને કહી દઉં છું, હા, આવી મશ્કરી કરીને તમે આજનો દિવસ ને બગાડો.
0: નરેન્દ્ર, દીકરી મોટી થાય અને પરણે એમાં મશ્કરી ક્યાં આવી?
2: તો પછી આખી વાતમાં વચ્ચે પરણવાનું ક્યાંથી આવ્યું?
0: દુનિયામાં બધી વાતોમાં વચ્ચે જ પરણવાનું આવે છે.
1: મમ્મીની કઠી.
2: તરુ, જમાનો બદલાયો છે. દીકરીને હજી ભણાવવાની હોય, પરણાવવાની ન હોય.
0: શું ભણાવશો?
2: અરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય કે MBA નું કરે કે પછી કમ્પ્યુટર નું કરે.
1: રાઈટ પાપા.
2: અમે બાપ દીકરી એક્સપોર્ટ નું બિઝનેસ કરીશું. રાઈટ મોના?
1: ઓ રિયલી પાપા? રાઈટ.
2: લોકો ફલાણા ફલાણા એન્ડ સન્સ એમ લખે છે ને, હું નરેન્દ્ર એન્ડ ડોટર એમ કંપની નું નામ રાખીશ.
1: ઓ પાપા, તુ સી ગ્રેટ હે પાપા.
0: હા, ફાઇનાન્શિયલ બધા ગ્રેટ જ હોય છે. તમે મોનાને પૂછ્યું નહીં એને કેટલા ટકા આવ્યા?
2: અરે સરસ જ હોય ને, ફર્સ્ટ ક્લાસ. કેમ મોના?
1: હા, એટલે કે એમ છે ને કે
0: એટલે કેમ છે બેટા?
1: ઓ મમ્મી,
0: મમ્મી ગ્રેટ નથી એટલે મમ્મી તો પૂછશે જ કે ખાલી પાસિંગ માર્ક્સ જ આવ્યા ને.
1: હા,
0: મારું તો એટલું જ કહેવાનું છે કે આટલા પરસેન્ટેજ સાથે CA કે MBA માં થોડું એડમિશન મળે. કોમ્પ્યુટર એને દીઠું ગમતું નથી. હું તો કહું છું તે કોમર્સ માં જ ખોટું એડમિશન લીધું હતું. બહેનપણીઓએ લીધું એટલે તું પણ એ લાઈન માં ગઈ.
2: અરે ભાઈ, મારી દીકરી કંઈક તો કેરિયર કરશે કે નહીં?
1: યુ આર રાઈટ પાપા.
0: એક કેરિયર એવી છે જેમાં બુદ્ધિ ને કે ભણતરની કઈ જરૂર નથી.
2: એ વળી કઈ કેરિયર છે? તમારી પાસે આમ ધાર્યા કરતા ઘણી બધી માહિતી છે. બોલો બોલો.
0: લગ્ન.
1: એટલે શું મારામાં બુદ્ધિ નથી?
0: તો મજાક કરું છું બેટા, તને જે ગમતું હોય તે કર. ભણવું હોય, નોકરી કરવી હોય, હું તો રાજી જ છું ને બેટા.
1: રિયલી? આઈ લવ યુ મોમ.
2: હાશ, હવે તમે કઈક મૂડમાં આવ્યા. હા, મયુરીનું શું રિઝલ્ટ આવ્યું?
1: પાસ. પણ બિચારી મયુરી.
2: કેમ કેમ આમ બિચારી બોલે છે?
1: હજી બીજી પરીક્ષામાં પાસ થવાનું બાકી છે પાપા, મૂરતિયાની પરીક્ષામાં.
2: ઓહો, દીકરી તો કઈ પ્રદર્શનની પૂતળી છે.
1: ત્યારે જુઓ ને, અત્યાર સુધીમાં બિચારીને કેટલા છોકરાઓ જોઈ ગયા પણ ના પાસ. એવી ધાત ચડે છે ને મને તો.
0: તું ગમે તે કહે, સૂર્યા કાકી બદલાવાના નહીં.
1: મમ્મી, મયુરી બિચારી બંધનમાં બંધાશે અને મને તો પાંખો ફફડાવી અને ભૂરા આકાશમાં ઉચ્ચે ઉડવાની હોશ છે. પપ્પા, હું ટ્રાવેલ અને ટુરિઝમનો જ કોર્સ કરું તો પછી કોઈ ટ્રાવેલ એજન્સીમાં હું નોકરી કરીશ. હું ખૂબ ખંત અને નિષ્ઠાથી કામ કરીશ. તમને ખબર છે પપ્પા કે ટ્રાવેલ એજન્સીમાં કે એરલાઇન્સમાં કામ કરું તો અમુક વખતે ફ્રી ટિકિટ મને મળે. આપણે ત્રણે સાથે ઘૂમીશું, નવા નવા દેશ, શિલ્પ, ડુંગરો, મંદિરો, સ્તૂપો જોઈશું. તમને હું મારી કમાણીમાંથી ભત્તે ફેરવીશ.
2: મોના, મારી તમારી કમાણીએ વળીશું.
1: ઓ પાપા, તમે લોકો કેટલો બધો પ્રેમ કરો છો મને અને કેટલી અગવડો ભોગવી તમે મને ઉછેરી છે એ હું શું નથી જાણતી.
0: અગવડો એટલે શું મોના?
1: હું બધું જાણું છું પાપા, મારા બધા શોખ પૂરા કરવા તમે બબ્બે કામ કરો છો.
2: મોના
1: પ્લીઝ પાપા, મને બોલી લેવા દો. 2 વર્ષ પહેલા મારી કોલેજમાંથી સાઉથ ટ્રીપ લઈ ગયા હતા. ત્યારે મેં જવાની હટ કરી હતી, ત્યારે તમે મને મોકલી પણ હતી અને એ 7000 રૂપિયા તમે નંદુ કાકા પાસેથી ઉધાર લીધા હતા. રાઈટ?
0: એ બધું જાણવાની તારે કોઈ જરૂર નથી અને ચિંતા પણ કરવાની નથી.
1: કેમ નથી મમ્મી? હમણાં તો તું મને પરણાવવા માટે તૈયાર થઈ ગઈ હતી ને, તો લગ્નની જવાબદારી ઉપાડવા માટે હું સમજદાર થઈ ગઈ છું અને આ બધી વાતો સમજવા માટે હું નાદાન છું એમ?
2: મોના બેટા, મજાક મસ્તીની વાતમાંથી આટલે સિરિયસ કેમ થઈ ગઈ તું?
1: પાપા, મજાક મસ્તી કરવાની ઉંમર હતી. હવે હું તમારો બોજો હલકો ન કરું તો હું સ્વાર્થી કહેવાઉં કે નહીં?
0: બહુ બોલે છે મોના તું.
1: પાપા, તમે જે બીજું વધારાનું

0: કામ કરો છો ને તે આજથી બંધ બંધ એટલે બંધ સમજ્યા
1: એમ ન ચાલે મોના
0: બધું જ ચાલે પપ્પા ત્યાંથી તમે 7000 રૂપિયાની લોન લીધી હતી ને એ પણ હું ચૂકવી આપીશ એટલે તમે છૂટા
2: મોના તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા
0: ઓ રિલેક્સ મમ્મી ગયા વર્ષથી હું રોજ એક વૃદ્ધ અને બીમાર બહેન છે ને તેની પાસે વાંચવા માટે જાઉં છું એનો આ પગાર
1: મોના તારે આવું કામ કરવાની શી જરૂર પડી અમને કહ્યા વિના
0: મને માફ કરો પપ્પા પણ તમે બંને મને હાથ સુધી કેક કેટલું આપ્યું છે મારા ગ્રેજ્યુએશન વખતે મારે તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી
2: મોના બેટા એટલે તને પર્સન્ટેજ ઓછા આવ્યા
0: હા મમ્મી તારી વાત સાચી હતી દેખા દેખીથી મેં બીકોમમાં એડમિશન લીધું હતું એ મને ધીમે ધીમે સમજાઈ ગયું હતું એટલે મને થયું કે ગ્રેજ્યુએશનની ડિગ્રીનું સર્ટિફિકેટ તો લેવું જ છે ઓછા વત્તા ટકાથી શું ફરક પડે છે એના કરતાં સમયનો સદુપયોગ ન કરું હવે પપ્પા એ પૈસા તમારે ભરપાઈ કરી આપવાના છે ઓકે અને તમે આજથી છૂટા થઈ જાઓ અને હવે આપણે ત્રણે સાથે ઘૂમીશું રખડીશું ડુંગરો ખૂંદીશું અને સાથે સાથે ગાઈશું ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી રોતા જરડાની આંખ લોવી હતી

0: આકાશ, સામાન તો બંધાઈ ગયો.
1: આટલો કમ તો થયેલો એ તારો સામાન?
2: હવે ટ્રેકિંગમાં તો આટલો જ થયેલો હોય તારું, કઈ કુલી થોડો ભેગો લેવાનો?
1: એ તો મને ખબર છે. આ તો કપડા લીધા હોય તો જરા.
0: ના મમ્મી, આ જીન્સ અને ટી શર્ટ બસ બહુ થઈ ગયું.
2: જો આ બેટરી અને આ છે ને ખાસ ક્રીમ લાવે છું, યાદ કરીને લગાડજે, મચ્છરો કરડશે નહીં તને.
0: અરે મચ્છરો મારું આટલું સરસ લોહી છોડશે કે બાબા? આવી રૂપાળી કન્યાઓ જંગલમાં મચ્છરોને ફરી ક્યારે મળવાની?
1: એક સમાચાર.
0: કઈક એક્સાઇટિંગ છે?
1: બોરિંગ છે.
0: ઓ માય ગોડ.
1: લે પેન્ડો ખા.
0: કેમ
1: મોં મીઠું કરો? મયુરીનું સગપણ થયું.
2: ખરેખર? ક્યાં કર્યું?
1: છોકરો બેંકમાં નોકરી કરે છે, 2 મહિનામાં તો લગ્ન લીધા છે. મોના, એ છોકરાનો બીજો ભાઈ છે, તારી વાત કરું?
0: ઓ મમ્મી, હમ વો ચિડિયા નહીં હૈ. ચાલો પાપા, બાય, હું જાઉં છું, મને બહુ મોડું થાય છે. હા, અને બધા મારી એસટી સ્ટેન્ડ ઉપર રાહ જોતા હશે, મારે ત્યાં જલ્દી પહોંચવાનું છે. પાપા આવજો, બાય. તમે આને જુઓ પાપા, હવે નો મૂકવા નો તેડવા, અને જુઓ તમે બંને તમારું ધ્યાન રાખજો. હા, અને મમ્મી, તારો પગ દુખે છે ને, તો દવા લેવાનું ભૂલતી નહીં. ઓકે?
1: નહીં ભૂલું બેટા.
0: આવજો પપ્પા.
1: આવજો બેટા, સાચવીને જજો બેટા.
2: આવજો બેટા.
0: અને જુઓ પપ્પા, મને ત્યાંથી ફોનની સગવડ મળશે ને, તો હું જરૂર ફોન કરીશ. ઓકે? બાય પપ્પા.
2: આવજો.
0: બાય મમ્મી. ટેક કેર. ઓકે, બાય.
2: આવજો બેટા.
1: સાચવજો બેટા. હાશ લો, મોનાને ભાવે છે એટલે કેરીનો શ્રીખંડ લાવી અને બટેટાનું શાક કરીશ, એટલે મોના ખુશ ખુશ.
2: બેસ બેસ તરુ, બજારમાંથી આવી થાકી ગઈ હોઈશ. તું નહોતી ત્યારે મોનાનો ફોન હતો. એ લોકોની બસ પુનાથી નીકળી ગઈ હશે. હવે
1: મજા આવી એને?
2: વધુ તો શું બોલે ફોનમાં. મને કહે છે કિલ્લાની રાંગે આખી ટુકડીમાંથી અમે 3 જ પહોંચી શક્યા.
1: અરે વાહ મારા મોનાભાઈ.
2: એ પોતાના અનુભવો પોતાની ડાયરીમાં લખી રાખવાની છે. મને કહે કે પપ્પા, હું પાછી આવીને લેખ લખીશ. ચાલો તમે જરા આરામ કરો, પછી આપણી ચકલીભાઈ આવશે ને ચી ચી કરશે, જરાય ઊંઘવા નહીં મળે. હું જરા કેસેટ સાંભળી લઉં. ટેપ રેકોર્ડરની સ્વિચ જરા ઓન કર ને, હું જરા ટેપ શોધી લઉં છું. ન્યૂઝ સાંભળી લઉં.
3: હમણાં મળતા સમાચાર મુજબ પૂના ઘાટથી ઉતરતી એક બસને જીવલેણ અકસ્માત થયો છે. આ બસમાં ટ્રેકિંગ માટે ગયેલી 12 યુવાન અને યુવતીઓની એક ટુકડી હતી. પ્રમાણે આ ભયંકર દુર્ઘટનામાંથી કોઈ જ બચવા પામ્યું નથી.
4: નરેન્દ્ર, મારી મોના, મારી મોના.
2: ધરુ,
4: મોના.
2: ધરુ, ધરુ, તું ભાનમાં આવ. ધરુ, ઓ ભગવાન, આ શું થઈ ગયું? સૂર્યા કાકી, પ્રાણલાલ ભાઈ, જરા જલ્દી દોડો. અરે મારી મોના, ઓ મારી તરુ.

0: તરુ, તરુ કેમ લાગે છે તને?
1: હવે હવે શું લાગવાનું હતું નરેન્દ્ર? મને પડી રહેવા દો નરેન્દ્ર, મારે કઈ સાંભળવું નથી, ખાવું નથી.
0: તરુ,
1: કોને માટે? કોને માટે નરેન્દ્ર?
0: તું જામ
1: કોના માટે?
0: તરુ, તું જામ પડી ભાગશે તો હું કોને આધારે જીવીશ? તરુ,
1: કેવા કેવા સપના જોયા તમારી દીકરીએ. જણ આખી પૃથ્વીને બાથમાં લેવી હતી એને, આકાશમાં ઉડવું હતું. મારી ચકલી ઉડી ગઈ નરેન્દ્ર, ઉડી ગઈ. હવે ક્યારે મારા માળામાં પાછી નહીં આવે, ક્યારે નહીં આવે.
0: તરુ, મને કહેતી હતી પપ્પા હું તમારો આધાર બનીને રહીશ, તમને કામ નહીં કરવા દઉં, આપણે ત્રણે જણા ખૂબ રખડશું, નવી નવી જગ્યાઓ જોઈશું.
1: મારી દીકરી કેવી લાગતી હતી? ના ના ના કેશો, મારાથી નહીં ચીરવાય. આવા ભયંકર અકસ્માતમાં એની કેવી સ્થિતિ થઈ હશે?
0: ના તરુ, તું માનશે, એ કુજરડો નહોતો પડે, જાણે જાણે એકદમ શાંતિથી સૂતી હોય. એની ખુલ્લી આંખે જાણે તાકી રહી હતી ભૂરા આકાશને, જ્યાં એને પાંખો ફેલાવીને ઊંચે ને ઊંચે ઉડવો હતો. હું એની પાસે બેઠો, મારી રાજકુમારીના વાળ પર મેં હાથ ફેરવ્યો, એની બદામી સુંદર આંખોમાં મેં ઝાંકીને જોયું. ત્યાં એના સપનાઓ મેં થીજી ગયેલા જોયા. કાળની ક્ષણમાં એના સ્વપ્નો, આશા, આકાંક્ષા શાશ્વત થઈ ગયા હતા તરુ. અને ત્યારે મને એક વિચાર સ્ફુર્યો.
1: નરેન્દ્ર, શી વાત કરો છો? શેનો શેનો વિચાર?
0: તરુ, મને થયું આ આંખોનો કોઈને દાન આપી દઉં તો.
1: નરેન્દ્ર!
0: હા તરુ, મોના પ્રત્યેના મારા અગાધ પ્રેમે જ મને ચક્ષુદાનનો વિચાર સૂજી આવ્યો. હા તરુ,
1: એટલે કે નહીં, એટલે એક નહીં બીજા સ્વરૂપે પણ મોના આપણી પાસે રહેશે?
0: હા તરુ, કોઈના જીવનમાં ફેલાયેલા ગાઢ અંધકારમાં મોનાની આંખો જ્યોતિ પ્રગટાવશે. શું એ નાનું સુનું પુણ્ય છે?
1: ઓ નરેન્દ્ર,
0: રડ નહીં, રડ નહીં તરુ.
1: પણ નરેન્દ્ર,
0: હા,
1: તમે ચક્ષુદાન કઈ રીતે કરી શકો? મૃત્યુ પછી તો તરત જ ચક્ષુદાન કરવું જોઈએ.
0: ના ના તરુ, મૃત્યુ પછી 3-4 કલાકની અંદર થઈ શકે છે, અને અકસ્માત થતા જ ત્યાં ડોક્ટરની ટુકડી પહોંચી ગઈ હતી. અને
1: નરેન્દ્ર, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું રે.
0: નહીં તરુ, નહીં, નહીં, રડ નહીં તરુ. આપણી પાસે મોનાનું હજી કશું બચ્યું છે.

0: આપણે ક્યાં આવ્યા છીએ? આટલું મોટું મકાન શું લખ્યું છે? શારદા અંધકન્યા છાત્રાલય. નરેન્દ્ર, ચૂપ કેમ છો? બોલો, અહીં શું કામ આવ્યા છીએ?
1: ચૂપ, એકદમ ચૂપ.
2: નમસ્તે નરેન્દ્રભાઈ, આપના પત્ની છે?
1: હા, તરુ, માય વાઇફ. તરુ, આ છે કાલિંદીબેન, આ અંધકન્યા છાત્રાલયના ગૃહમાતા.
0: નમસ્તે બેન.
1: કાલિંદીબેન, અમારે નીતાને મળવું છે. આપે કહ્યું હતું કે 4:30 શાળા પૂરી થાય એટલે એને મળી શકાશે. અમે મોડા તો નથી ને? 5 વાગી ગયા અને...
2: ના ના, આજે તમે આવવાના છો, જાણી એનો યુનિફોર્મ બદલવા ગઈ છે. આવી જ જવી જોઈએ.
0: નીતા એટલે...
2: હા તરુબેન, તમારી

0: મોનાની આંખો એને આપી છે.
1: ક્યારે આવશે નીતા? એને જલ્દી બોલાવો પ્લીઝ. જો એ કે બહાર ચાલી જશે પછી.
2: તરુ રિલેક્સ.
0: તરુબેન આ જરા ગરમ કોફી પી લો. નીતા આવતી જશે, ક્યાંય નહીં જાય.
2: નીતા ખૂબ ખુશ હશે ખરું?
0: અરે એની ખુશીનો તો પાર નથી. એનું ભણવામાં ચિત નથી, આંખોમાં ઊંઘ નથી. ચારે તરફ આંખો માંડીને જોયા જ કરે છે. આ વિસ્મયકારક વિશ્વને જાણે એની આંખોની કીકીમાં સમાવી લે છે.
1: એટલે મારી મોનાની સુંદર આંખો હજી જીવે છે?
0: હા તરુબેન, તમે જેટલા એને મળવા આતુર છો એટલી એ પણ આતુર છે.
1: ખરેખર એને મળવાની મારી અધીરાઈ વધતી જાય છે.
0: પણ મને એની ચિંતા રહે છે નરેન્દ્રભાઈ.
2: નેતાની કેમ? હું સમજ્યો ને.
0: જુઓ, અમારા છાત્રાલયનો નિયમ છે, અહીં અંધ છોકરીઓ જ રહી શકે છે. અને નીતાને હવે દ્રષ્ટિ મળતા અહીં એને ન રાખી શકાય. મેં 2-3 અનાથાશ્રમને પત્ર લખ્યા છે, એમના જવાબની પ્રતીક્ષા કરું છું.
1: અનાથાશ્રમને?
0: હા તરુબેન, એના મા બાપ કિશનનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મા બાપનું લોહી એકમેકથી મેચ નહોતું થતું અને એમને આંધળા બાળકો જન્મતા ગયા.
2: બાળકો? એટલે નીતા?
0: હા, નીતા ને બીજી 4 બહેનો છે, બધી જ અંધ છે.
1: હે ભગવાન, આવું શું સાંભળું છું?
3: દીદી, ઓ દીદી, એ લોકો. ઓહ, માફ કરજો, આપ આવી ગયા છો? એટલે કે તમે જ નરેન્દ્રભાઈ અને તરુ બહેન? તમારો ફોટો મારી પાસે છે. નમસ્તે, હું તમારી જ રાહ જોતી હતી.
0: અને એ બંને તારી રાહ જોતા હતા. તમે સમજી તો ગયા જ હશો બહેન, આ નીતા.
1: નીતા, અહીં આવો, મારી પાસે આવો બેટા. આવો મારી પાસે આવો. તારી આંખો મને જોવા દે, મારી મોનાની આંખો.
2: ના તરુ, આ નીતાની આંખો છે. બેટા, તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે?
3: 10મા ધોરણમાં. હું જો તમને અંકલ કહું તો તમને વાંધો તો નથી ને? આમ તો મારે કોઈ અંકલ જ નથી, પપ્પા મમ્મી પણ નથી.
2: કેમ? હમણાં જ કાલિંદેબેને તો કહ્યું કે કિશનનગરમાં
3: ત્યાં રહેતા હતા. પપ્પા ખૂબ પીએ પછી મમ્મીને મારે, એટલે દીદી અમને બહેનોને અહીં લઈ આવી. અમારી ઝૂંપડપટ્ટી તો તોડી નાખી, પછી ક્યાં એ લોકો જતા રહ્યા છે ખબર નથી. હતા ત્યારે પણ મળવા નહોતા આવતા, આંધળી દીકરીઓ નહોતી ગમતી.
1: રડ નહીં નીતા બેટા, રડ નહીં. તું કેટલી બધી હોશિયાર છે, એની વાત કાલિંદીબેન કરતા હતા.
3: હા આંટી, મને વાંચવું ખૂબ ગમે. અમારે ત્યાં ભ્રેલ લિપિમાં જેટલી ચોપડીઓ છે બધી વાંચી ગઈ છું.
2: હવે તને તું જાતે વાંચી શકે એવા ઢગલાબંધ પુસ્તકો લાવી આપીશ.
3: ખરેખર અંકલ તમે કેટલા સારા છો. હું હમણાં દીદીને જોડે સુઈ જઉં છું, એમના રૂમમાં મોટી બારી છે. હું આખી રાત આકાશને તાકતે બેસી રહી છું.
0: મેં બહુ કહ્યું કે હવે સુઈ જા, ક્યાંક પાગલ થઈ જઈશ.
3: હા દીદી, હું પાગલ જ થઈ ગઈ છું. કેટલા બધા રંગો છે દુનિયામાં, પણ હું તો એક જ રંગને જાણતી હતી, કાળો રંગ. દયારામની કવિતા હું ભણી હતી, શ્યામ રંગ સમીપે ન જોઉં મારે, શ્યામ રંગ સમીપે ન જોઉં. એનો અર્થ મને કદી સમજાયો ન હતો. આજે એ કવિતા મને સમજાય છે અંકલ, તમારે લીધે, મોના બહેન લીધે, જેને લીધે આજે હું જોઈ શકું છું.
1: હો નીતા બેટા, તું કેટલું મીઠું બોલે છે, કેટલી સમજુ છે બેટા તું.
0: તમને ખબર છે બેન, જ્યારે નીતાનું ઓપરેશન હતું ત્યારે એણે એમ પૂછ્યું, મારું ઓપરેશન શું કામ કરો છો? ત્યારે મેં એને કહ્યું હતું, તું જોઈ શકે એટલે.
3: અને મેં દીદીને પૂછ્યું હતું, દીદી જોવું એટલે શું? દીદી તમે મને બહુ સમજાવી, તો પણ મને કાંઈ સમજાયું નહોતું. પણ જ્યારે મને દૃષ્ટિ મળી હું પાગલ જેવી થઈ ગઈ હતી. મારે તમને બંનેને મળવું હતું, તમારો આભાર માનવો હતો.
2: ના ના બેટા, અમને આમ પગે લાગવાનું ન હોય.
3: શા માટે નહીં અંકલ, કેટલી સુંદર દુનિયા છે, તમે મને બતાવી, મારી દીદીએ મને બતાવી, મોના બહેનનો આભાર કેવી રીતે માનું.
0: નરેન્દ્રભાઈ, તરુબેન, પ્લીઝ તમે રડો નહીં, તમે તો મૃત્યુમાંથી પણ જીવનનું સર્જન કર્યું છે.
3: આંટી, મને દીદીએ તમારા વિશે બધી વાત કરી છે, હું તમને મળવા આવીશ. મને તમે બહુ ગમો છો, આપણે 3 જણા સાથે ફરીશું, ડુંગરા ચડીશું, પગડા ખૂંદીશું, મને દરિયો બતાવશો, મેં એનો ફોટો જ જોયો છે.
1: બેટા, મારી દીકરી નીતા.
2: એક વિનંતી કરું કાલિંદીબેન.
0: બોલો.
2: તમે કહેતા હતા કે સંસ્થાના નિયમ મુજબ

0: હવે નેતાને અહીં નહીં રાખી શકો? તમે અનાથાશ્રમને પત્ર લખ્યો છે?
1: હા, એમનો જવાબ હજુ આવ્યો નથી.
2: દીદી, મને ક્યાંય જવું નથી, પ્લીઝ. ત્યાં નવી જગ્યામાં મારું કોઈ નહીં હોય, બહેન નહીં, બહેનપણી નહીં. મને નહીં ગમે દીદી.
1: રડ નહીં બેટા, હું શું કરું? હું સંસ્થાના નિયમ પાસે લાચાર છું.
0: કાલિંદીબેન, નીતા મને આપી દો.
1: એટલે?
3: હા દીદી, નીતા અમને દઈ દો. મારી દીકરી કરીને રાખીશ. નીતાને અનાથ આશ્રમમાં ન મૂકશો.
1: એટલે તમે નીતાને દત્તક લેવા માંગો છો?
0: હા, કાયદેસર જે વિધિ થતી હશે એ કરીને હું નીતાને મારે ઘરે લઈ જઈશ, મારી દીકરી કરીને.
2: ઓ અંકલ, તમે કેટલા સારા છો. દીદી પ્લીઝ, હા પાડો ને.
1: જુઓ નરેન્દ્રભાઈ, અમારી સંસ્થામાં છોકરીઓને દત્તક આપવાનો નિયમ તો છે, પણ છેલ્લા 20 વર્ષમાં એક પણ છોકરીને કોઈ લઈ ગયું નથી. એક તો અંધ અને પાછી દીકરી.
3: ના ના, હું તમારી નીતાને લઈ જઈશ.
1: બેન, મારો વર્ષોનો અનુભવ છે, મા બાપ દીકરાને પોતાના વંશવારસ તરીકે ઈચ્છતા હોય છે. દીકરીઓ અને તે આટલી મોટી, કોઈ જ લઈ જતું નથી. તમે હમણાં વિચારી લો, અત્યારે લાગણીના જોશમાં તમને એવું લાગતું હશે, પછીથી કદાચ તમારા વિચારો બદલાઈ જાય તો નીતાને ઊંડું મન દુઃખ થાય, એની જિંદગી તો ઉપર તળે થઈ જાય.
3: ના કાલિંદીબેન, હું તમને કઈ રીતે ખાતરી કરાવું? મારી વાલી દીકરી મોના ના સમ.
2: ના આંટી, મને તમારા પર વિશ્વાસ છે, મારે તમારી સાથે આવવું છે, મને જવા દો દીદી.
1: ભલે બેટા, મને શો વાંધો હોય, હું તો ખૂબ રાજી છું. નીતા, તને એક ઘર, એક નામ અને એક નવી જિંદગી મળે તો મને તો આનંદ જ થાય ને. ઓકે નરેન્દ્રભાઈ, હું આજે જ ટ્રસ્ટીઓ પાસે મૂકવા માટે અરજી તૈયાર કરાવું છું. મને શ્રદ્ધા છે એ લોકો ના નહીં પાડે. તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે એ તારીખ તમને જણાવીશ.
0: થેન્ક યુ.
3: પણ અમે 2-4 દિવસ તો હમણાં નીતાને લઈ જઈ શકીએ ને? પ્લીઝ, ના નહીં પાડતા.
2: જવા દો ને દીદી.
1: તું બહુ અધીરી થઈ ગઈ છે ને. જુઓ, 2-4 દિવસ તો નહીં, પણ એક દિવસ નીતાને મોકલી શકું.
2: ઓ દીદી, યુ આર વન્ડરફુલ.
1: નીતા, બહારની દુનિયામાં જઈને તારી બહેનોને આ સંસ્થાને ભૂલી તો નહીં જાય ને?
2: ક્યારેય નહીં દીદી, હું ખૂબ રાજી થઉં છું અને મને રડવું પણ આવે છે.
0: બેન, તમારે જ્યારે જ્યારે મારું કામ પડે મને યાદ કરજો, હું તરત જ પહોંચી જઈશ. આજે મને પહેલી વાર અહેસાસ થયો કે એકનું મૃત્યુ બીજાનું નવું જીવન છે, કશું ગુમાવીને પણ કશું મળે છે.
3: આજનો દિવસ હું ક્યારે નહીં ભૂલું.
2: રડો નહીં આંટી, હું તમને મમ્મી કહું અને અંકલ તમને પપ્પા કહું.
0: મારી દીકરી?
3: હા બેટા.
0: બહુ જબરી છે તું.
3: હા, મારી પાસે આવ બેટા, મારી પાસે આવ.
2: પપ્પા, તમને ઉમાશંકર જોશીની પેલી કવિતા આવડે છે? મને બહુ ગમે છે. ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા, જંગલની કૂંજ કૂંજ જોવી હતી,
4: જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ મારે લોવી.

0: अपमानी रहा था, नाटक दृष्टि, लेखन वर्षा डालजा, निर्माण सहाय दक्षा दवे, रजूआत किरीट बारोट अने प्रस्तुति आकाशवाणी मुंबई.
1: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફલતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું શાસ્ત્રીય ગાયનમાં ભરત મહંતનું ગાયન, રાગ દરબારી કાનડા ઉપર આધારિત. તબલા સંગત અજય અષ્ટપુત્રે, હાર્મોનિયમ સંગત મુકુંદ ભટ્ટ.

0: Bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો સાંભળશો. આવતીકાલે મંગળવાર 26 મે 2026 સવારના 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વક્તા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ વિષય પ્રયત્ન, 6:35 શ્રીરામચરિત માનસકાન, જૂની હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45, 7:20 ગુજરાતી ગીતો, 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:00, 10:00 ઉદ્યોગ જગતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વીમા સુરક્ષાનું કવચ એ વિશે રાજેન્દ્ર અઢિયાનો વાર્તાલાપ તથા રોહિત પટેલનો વાર્તાલાપ બાયોચાર એક નવીન ઉદ્યોગ, 10:45 સુગમ સંગીતના કલાકાર અમી પરીખ, 12:00 ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફૌજી જવાનો માટેના કાર્યક્રમ જય ભારતીમાં હિન્દી ફિલ્મી ગીતો માણશો, 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરોમાં ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉદય એ વિશે વાત, રાત્રે 8:00 હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, સમાચાર દર્પણ 9:15, 9:30 આજ કે ફનકાર, 10:00 ગુજરાતી ગીત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 43 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ. આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું 28.4 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52% હતું. વરસાદ નોંધાયો નથી. આવતા 24 કલાક દરમિયાનની સ્થાનિક હવામાનની યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ હતા હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:12:40 થઈ છે. અમારી સાંજની અને આજની અંતિમ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH 7ના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીત સંગીત આપ માણી શકશો. આવતીકાલે સવારે 5:50 સવારની સભાના પ્રારંભે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. અત્યારે મિત્રો રાત્રિના 11:16:10 થઈ ચૂકી છે. આજની મનોરંજક સફર શરૂ કરીએ તે પહેલાં મેળવી લઈએ રૂપરેખા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, પ્રસારણના પ્રારંભમાં સૌપ્રથમ રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપ માણી શકશો લોકગીતો હસુમાઈ બારોટ, પ્રેમિલાબેન ચુડાસમા તથા દિલીપકુમાર પરમારના સ્વરમાં. 12 વાગે આપ માણી શકશો નાટક અઢી ઓરડાનું મકાન, મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રાની ટૂંકી વાર્તા દ્વિપગલીનું ગુજરાતી રૂપાંતરણ, ગુજરાતી અનુવાદ હિમાંશુ વ્યાસ, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. 1 વાગ્યાનો સમય રહેશે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો, જેમાં આપ માણી શકશો કુમાર સાનુના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. 2 વાગ્યાથી શરૂ થશે વિવિધ સભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ રજૂ કરીશું ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ વિવિધ હિન્દી ફિલ્મી ગઝલોની મજા આપ માણી શકશો તથા વૈવિધ્ય સભર કાર્યક્રમના અંતે આપ શાસ્ત્રીય સંગીતમાં શ્રીમતી મંજુ મહેતા પાસેથી સિતારવાદન માણી શકશો. રાગ ચારુકોંસ, તબલા સંગત પૃથ્વીરાજ મિશ્રા. ત્યારબાદ પ્રસારણના અંતે એટલે કે પરોઢિયે 5 વાગે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો આ હતી રૂપરેખા. શ્રોતા મિત્રો, હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે હવે પ્રસારણના પ્રારંભમાં લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સૌપ્રથમ સંભળાવીએ આપને લોકગીતો હસુમાઈ બારોટના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, પ્રેમિલાબેન ચુડાસમાના સ્વરમાં

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, દિલીપ કુમાર પરમારના સ્વરમાં.

0: દિલીપ કુમાર પરમારના સ્વરમાં લોકગીતો મળ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા હતા. લોકસંગીતના કાર્યક્રમમાં આજે આપે માણ્યા લોકગીતો હસુમઈ બારોટ, પ્રેમિલાબેન ચુડાસમા તથા દિલીપ કુમાર પરમારના સ્વરમાં. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો નાટક અઢી ઓરડાનું મકાન. મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રા, ગુજરાતી અનુવાદ હિમાંશુ વ્યાસ, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. તો રજૂ કરીએ નાટક અઢી ઓરડાનું મકાન.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક અઢી કમરાનું મકાન.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગ બજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા જા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आ गया।
1: हो
2: ओ बाप रे, सवार पड़ी नथी के बस सालो को तो
3: હવે દુર્ગા પૂજાના દિવસો નજીક આવી ગયા છે, રાત દિવસ બસ આ જ ચાલશે। પહેલા કેટલા સરસ પૂજાના કાર્યક્રમ થતા હતા ને,
2: તું કયા જમાનાની વાત કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી તો આ શોર બકોર દર વર્ષે 10 ગણો વધી જાય છે।
3: એટલું જ નહીં પણ એના પૈસા પણ આપણી પાસેથી જ ઉઘરાવાય છે। પહેલા આપણે 5-10 રૂપિયા સ્વેચ્છાએ ખુશી ખુશી આપતા હતા, પછી 50 થયા, અને હવે તો 200 રૂપિયા લે છે। 200
2: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
3: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, હરે જય સંતોષીમાની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
2: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
3: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાઇકલ નું એન્જિન હજી પણ એને એટલા જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
2: અરે પૂછો મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
3: શું?
4: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ,
2: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીંતર અંદર આવી જશે।
4: મોદી, ગંગા ઘાટ ની નજીક 2 લાશ।
3: શું?
4: 2 બિનવારસી લાશ।
3: જરા ઓછો કર ને।
4: અરે 2 છે તો પછી 2 જ કહીશ ને।
3: અરે તારા ફટફટિયાનો અવાજ ઓછો કર। હા હવે બોલ।
4: ગંગા કિનારે 2 બિનવારસી લાશ પડી છે।
3: લાશ?
2: અરે રામ રામ,
3: તો એમાં હું શું કરું?
4: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
2: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
3: પોલીસ ને જાણ કરો, બ્રાહ્મણ ને બોલાવો, અમારો જીવ શું કરવા ખાય છે?
4: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
3: 100 રૂપિયા
4: સારું મોદી 50 આપી દો, બાકીના બીજાથી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
2: અરે અરે એને કે ત્યાં જ ઉભો રે, હમણાં જ આપીએ છીએ।
3: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ,
4: જલ્દી કરો, દુર્ગા પૂજાની તૈયારીઓ કરવાની હજી બાકી છે। પણ આ બિનવારસી લાશોનું પણ કંઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંત દા, નમસ્કાર।
2: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કંઈક કર।
4: ફટફટિયા વિશે કંઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે, ચાલો જાઉં છું।
2: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
3: તમે ખરા છો, એમના વિશે કંઈ પણ બોલતા રહો છો પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
2: અંદર આવી ઘરમાં કંઈક તોડફોડ કરે એના કરતા તો કંઈક આપીને એમને કાઢવા સારા। અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
3: એના બાપના ઘરે તો કંઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
2: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
3: ગુંડો, બદમાશ,
2: સાચે જ।

0: કહું છું, જરા સાંભળો તો.
1: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે.
0: તો પછી કઈ કરો ને, હવે સહન નથી થતું. જ્યારે પણ મોટી બેન ના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે.
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ.
0: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ. મકાન ભલે અઢી ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
0: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
1: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
1: બસ આવી ગયું આપણું ઘર.
0: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: એ સવારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો. ઓ
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: ઓ મારા બધા જ ફૂલ.
1: મને યાદ છે,
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
1: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા, ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: છે?
1: ઓમી, એ તો હું બાની.
0: ઓ બાની દીદી, બાની દીદી કેમ છો?
1: મજામાં.
0: આવો આવો, ચા પીશો?
1: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
1: ઓહ, લીલા મરચાના?
0: હા,
1: પણ હજમ નહીં થાય ને.
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
1: હું કોઈ સમાચાર નહીં સાંભળાવું. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
1: ગુહા બાબુની દીકરી છે ને?
0: હા.
1: મિસ્ટી?
0: હા હા.
1: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મે મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
2: પ્રણામ. આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.

0: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછું નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
1: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
0: આવીશ, જલ્દીથી આવીશ. આવજો.
1: ગપ્પી દાસ.
2: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
1: જેવી રીતે છેવટે ગોટુનની દરેક વાત તમે માની જાઓ છો એમ.
2: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ગોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
1: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છૂટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં. કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
3: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
4: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
2: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
4: ઘોટુન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
5: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
2: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
5: છૂટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
4: છૂટકી, તારા કરતા મોટી છું હું. બિટ્ટી કહી દે એને કે.
5: છૂટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
2: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
5: એ, તું હજુ સુધી ગઈ નથી.
4: હું નહીં જાઉં.
6: લઈ આવો ને પપિયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
5: બોધી, બોધી આંટી.
1: શું છે? હું કામમાં છું.
5: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ, ઓહો, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
2: થેન્ક યુ ફોર ધ પરમિશન.
5: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કાંઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
2: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
5: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
2: હા, 100% વધાર્યા પછી. ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
5: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે, ઓહો, છૂટકી પાણી ના લાવી હજુ સુધી.
2: બીટી, તું વાત કર, જલ્દીથી કહો ને અહીંથી ચાલતી પકડો.
6: બોધી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
5: આ વખતે પૂજામાં
2: શાહરૂખ ખાનને બોલાવવાનો વિચાર છે ભાઈ?
6: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
5: આવો બોધી, તમારી જ રાહ જોતા હતા.
1: લે, ચા લે ઘોટુન. બીટી, તું પણ લે.
2: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
1: બેસો ને, ચા પીઓ.
2: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
1: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
5: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, હા. બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
2: કેટલો ફાળો આપવાનો છે?
6: 25% ડિસ્કાઉન્ટ છે.
5: હા, બરાબર છે. છૂટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
5: પૂજામાં અમારા નાટકમાં છૂટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં.

0: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
1: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
0: એ બિટ્ટી પણ નાનો સરખો રોલ કરે છે.
1: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
0: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિ શરૂ. છુટકી,
1: મેં હા નથી કહી.
0: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
1: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
0: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
1: ઓ, હાઉ કન્સિડરેટ ઓફ યુ. થેન્ક યુ.
0: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
1: પ્લીઝ જાઓ. પપ્પી આ તારા નાટકમાં કામ નહીં કરે, એ વાત ફાઈનલ છે, સમજો.
0: છુટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
1: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપ્પી આ નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
2: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
1: પપ્પી આ બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
2: એટલે પપ્પીયા સમજદાર છે એમ ને?
1: હા,
2: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
1: હા, પપ્પીયા અહીં આવ જલ્દી.
3: આવી બાપુ.
1: હું આ શું સાંભળું છું?
3: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
2: એનો અર્થ એ કે પપ્પીયા જાતે જ નિર્ણય લેશે.
1: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
3: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
1: શું? બિલકુલ નહીં.
3: પ્લીઝ બાપુ.
4: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે, એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપ્પીયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીઢાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપ્પીયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
1: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી. અમારી વાત પૂછીશ જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કહે છે, સેક્ટર 4 એ બ્લોક. કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
2: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
1: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
2: શું બાળકની જેમ ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો, જાણે કે જવા દો. શું કામ મૂડ ખરાબ કરવો?
1: બોલ બોલ બોલ.
2: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
1: એક્ઝેક્ટલી.
2: શું?
1: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
2: વોટ અબાઉટ ઇટ?
1: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
2: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીઓના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
1: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે.

0: ચેક પેમેન્ટ થી.
1: સાચું કહો છો?
0: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હર્ષિંત થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
1: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
0: અરે પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા. વિચાર કરી લે. હું
1: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
0: તો બરાબર છે ને, હું સનતને ફોન કરી દઉં છું.
2: ઇન્દ્રપુરી. ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જાય છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોદીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
1: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે. કેમ ખરું ને?
0: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
1: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
0: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
1: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
0: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
1: હા,
0: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. કેમ, બરાબર ને?
1: હા ભલે, પછી ઇન્દ્રપુરી પહોંચતા પહોંચતા એ દૂધ થઈ જાય.
0: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
1: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
0: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
1: બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
0: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
1: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
0: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઊભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંધ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આ લો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
0: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.

0: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે.
0: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
0: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે હે?
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
3: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
4: ના બોધી, થેન્ક યુ.
3: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
4: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
4: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
1: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
4: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5. મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
1: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
3: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
4: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો. આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
3: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે,
4: શ્યોર. ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
1: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
3: તમે જઈ આવો ને.
1: ઠીક છે, ચાલો.
5: ઓ મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
1: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
5: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
1: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
5: તો તમે કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
1: પોસ્ટ કરવા પડશે?
5: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
1: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
5: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
1: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
5: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
6: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
7: જી હા, જુઓ આ રહ્યું.
1: ગુડ ઇવનિંગ મિસ્ટર સિદ્ધર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
6: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
1: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઇફ પણ બહુ નિરાશ થશે.
6: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે. પર્સનલ હોય તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
7: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
6: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
1: મિસ્ટર શિગદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
6: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
2: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે

0: એ કંઈ થયું તે સારું થયું છે,
1: હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. અરે સિંધ, વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહપ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
2: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે! હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ!
3: સુંદર છે ને, ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
2: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
4: હલો નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
2: શું, દિલ્હી એરપોર્ટ પર?
4: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે, પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
2: થેન્ક યુ.
3: કહું છું, શું થયું?
2: સનત અને નીલિમા નહીં આવી શકે, એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
3: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
5: નાની,
2: અલે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તે નન્ની, અને માલા, તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
5: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલ છોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડ છોડ જોઈને.
3: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
5: પહેલા બાલુની આઈસ્ક્રીમ ખાઈશું.
6: હા, હું પણ.
2: બાલુની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ?
6: નહીં નહીં, બાલુની.
5: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
3: સારું સારું, સાંજે બાલુની આઈસ્ક્રીમ, ઓકે?
2: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો તો, ક્યાં હતા ભાઈ તમે?
5: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
2: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
7: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ, વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ, આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
3: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
8: માસી સરપ્રાઈઝ આપવાના છે.
5: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
2: ચાલો ત્યારે જઈશું.
7: ચાલો ચાલો ચાલો,
8: લેટ્સ ગો.
9: ઓરે માજી

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા. ટપાલ દ્વારા 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી. એ

0: 63
1: મિસિસ બાગચી
0: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
1: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
0: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
1: એનીવે પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
2: આવો, મો મીઠું કરો.
0: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા, છોડી દીધું છે.
2: તો પછી થોડુંક લંચ લો.
0: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
3: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચાર પૂરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જઈ આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગ બજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર સિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જો કે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા મારશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા

0: ઓર્ડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
1: આઈ હેટ બોન્સાઈ.
2: ચાલો, ઓકે બ્રિગેડિયર,
0: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
3: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
4: મિસ્ટર છઠરાજ.
2: હા,
4: હલો.
2: શું છે?
4: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
2: 500? સાંભળે છે?
1: હા, શું છે?
2: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજે ને. બે દિવસનું ફંક્શન.
1: લો.
4: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
2: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાયકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
1: જોકે રકમ ત્યાં કરતા બમણી છે.
2: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
1: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
2: હા, આ તો આશિતનું કાર્ડ છે, સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર, જવા દે.
1: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
2: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
2: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
2: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: એમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: બાપુ,
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌ

0: ના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટરાજ, વેલકમ.
1: સાંભળો,
2: તમે
1: પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.
0: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
2: જીવ બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
0: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો સાચવીને.
2: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. ઓર થઈ ગયો તો ત્યાં.
1: આવો. હા હા, મારો હાથ પકડી લો. આવો, અહીં તમારી પથારીમાં સુઈ જાઓ.
2: હા, પાણી
1: પાણી.
2: બારીઓ શા માટે બંધ કરે છે?
1: હે ભગવાન, કેમ લાગે છે?
2: ગભરામણ જેવું થાય છે
1: છાતીમાં.
2: વારંવાર દર્દ થાય છે.
1: તમે જરા આરામથી સુઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું. એ એક જ મિનિટ. હા,
2: નિમા નિમા, બારીઓ
1: ખુલ્લી જ છે. પાણી પીવું છે?
2: હા, પાણી પાણી
1: લો લો.
2: મારે મારે પાણી નથી પીવું.
1: શાંતિથી ઉશિકા ઉપર માથું ના રાખો, છાતી પર ભાર પડશે. મિસ્ટર શિખધર ક્યાં છે?
3: ત્યાં સ્ટેજની બાજુમાં.
0: આ વખતે તો ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ થયું. જોજો, આપણે ઇન્દ્રપુરી ક્યાંની ક્યાં.
1: મિસ્ટર શિખધર,
0: I hope you enjoy the evening.
1: Mr. Shikdar.
0: Oh, Mrs. Chatraj, how are?
1: Mr. Chatraj ni tabiyat kadach heart problem.
0: Don't worry, panel of doctors chhe ne.
1: Emne phone karyo par koi jawab nathi.
0: Oh, today is puja eve, mane lage chhe ke bada bahar gaya chhe. After all, they have their life.
1: ઇન્દ્રપુરી માં કોઈ ડોક્ટર?
0: હા છે ને, ડોક્ટર ચૌધરી. પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોક માં છે ને? મિસ્ટર દાસગુપ્તા.
1: મિસ્ટર દાસગુપ્તા?
0: ઓહ, ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
1: કઈ વાંધો નહીં. શું નંબર છે એમના ફ્લેટનો?
4: એ તો કોલકાતાની બહાર ગયા છે. એક અઠવાડિયાથી ઇન્દ્રપુરીના સામેના પેલા મુખર્જી નગર ના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે. એકાદ કિલોમીટર જ છે. હા,
1: મુખર્જીનગર. ગાર્ડ,
5: ગુડ ઇવનિંગ. ફ્લેટ એ?
1: ટેક્સી બોલાવો જલ્દી.
5: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
1: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને A31 માં મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર, જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો. ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
2: શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બહુ બહુ બેચેની જેવું લાગે છે.
1: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. હે ભગવાન, શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હો

0: हेलो हेलो आशित दा,
1: हेलो बोधी।
0: हाँ
1: શું થયું? કઈ કામ છે?
0: હા આશિતા,
1: શું થયું છે?
0: તમારા હર્ષિતાની તબિયત.
1: હે, શું થયું એમને?
0: કદાચ હાર્ટમાં કઈક. જલ્દી કઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
1: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કઈક કરું છું. હા
0: હા.
2: અનિમા, અનિમા, ડોક્ટર આવ્યા.
0: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી દઉં. તમે ઊંઘવાનો પ્રયત્ન કરો, હું જરા બહાર જઈને જોઉં છું.
2: મારી પાસે માલિશ કરતી રહે.
0: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે
3: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે, અને હરિસિંધને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.
2: ગોટુંની મોટરસાયકલ.
0: ગોટુન આવે છે.

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમ માણવાનો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ આપ વિવિધ હિન્દી ફિલ્મી ગઝલો માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ માણી શકશો શાસ્ત્રીય સંગીતમાં સિતારવાદન શ્રીમતી મંજુ મહેતા પાસેથી, રાગ ચારુકોશ, તબલા સંગત પૃથ્વીરાજ મિશ્રા. તો પ્રસ્તુત છે સૌપ્રથમ ગુજરાતી સુગમ સંગીત.

આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. વૈવિધ્યસભર કાર્યક્રમો શ્રોતા મિત્રો આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે વૈવિધ્યસભર કાર્યક્રમમાં પ્રસ્તુત છે વિવિધ હિન્દી ફિલ્મી ગઝલો. ત્યારબાદ આપ માણી શકશો વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે શસ્ત્ર સંગીત સિતારવાદન મંજુ મહેતા પાસેથી રાગ ચારુકૌંસ. તો પ્રસ્તુત છે હવે ગઝલો.

સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની DTH સેવાનું ગુજરાતી પ્રસારણ. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો વૈવિધ્યસભર કાર્યક્રમમાં સિતારવાદન, શાસ્ત્રીય સંગીતમાં સિતારવાદનમાં આજે આપ શ્રીમતી મંજુ મહેતા પાસેથી રાગ ચારુકોંસ સાંભળી શકશો. તબલા સંગત પૃથ્વીરાજ મિશ્રા. તો વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો. આજે આપ માણી શકશો નરસિંહ મહેતાના ભજનો, કિશોર માનરાજા, દમયંતી બરડાઈ, ચેતન ગઢવી, દીપાલી સોમૈયા તથા રેખા ત્રિવેદીના સ્વરમાં.